નમસ્કાર, 228 વર્ણાંક 3.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનો આ ભુજ કેન્દ્ર છે. અત્યારે સવારના 5:58 અને 45 સેકન્ડ થઈ છે. આજે રવિવાર 7 જૂન 2026, જ્યેષ્ઠ દિનાંક 17, શક સંવત 1948. આજની સભાની શરૂઆત કરીએ મંગલ સ્વરથી.

0: વિષય છે દરિયો, પઠન મીરા સૌરભ.
1: વિચાર બિંદુ.
2: વિશાળ દરિયા સામે ઉભા ઉભા એક વિચાર આવ્યો કે આ દરિયાની પાસે ઉભા રહીને શું પાણી પી શકાય છે? નારે ખારો ભટ્ટ દરિયો અને એનું પાણી તો કઈ પીવાય? આટલો બધો પાણીનો સંગ્રહ હોવા છતાં, આટલો બધો વારી રાશિ જેને કહેવાય કે હોવા છતાં, દરિયો કોઈને મીઠાશ બક્ષતો નથી. કેટલાક વ્યક્તિઓનું પણ આવું જ હોય છે મિત્રો, તેમનામાં મધુરપની ખામી હોય છે. ખૂબ જ્ઞાન ભરેલું હોય પણ નમ્રતાની ખામી હોય. સદગુણ હોય ખરા પરંતુ દુર્ગુણથી ઢંકાયેલા હોય. આપણે કોઈને ખારાશ ન બક્ષીએ તો સારું. મીઠાશ અને મધુરપ એ તો વ્યક્તિનો સ્વભાવ હોવો જોઈએ. નમ્રતા અને વિવેક એ ગુણ હોવા જોઈએ. એ કંઈ શોધવાના જવા પડે તો પછી લોકો આપણી પાસે આવે અને દરિયા પાસે ઉભા રહીને જેમ ખારાશની અનુભૂતિ થાય છે, એમ આપણી પાસે ઉભા રહી અને ખારાશની અનુભૂતિ ન પામે એવા પ્રકારનો પ્રયત્નમાં આપણે રહેવું જોઈએ. એટલે કે મીઠાશની મોજ ઉડાવવી જોઈએ, ગમતાનો ગુલાલ કરીએ અને મધુરપ વહાવીએ.
1: વિચાર બિંદુ.
0: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રથમ સાંભળીએ કાંતિલાલ જોશીના કંઠને.

0: QR કોડ સ્કેન કરો 5000 નું કેશબેક મેળવો વાહ દિવસ સુધરી ગયો ફસાણો
1: યુપીઆઈ પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે
2: આરબીઆઈ કહે છે
1: જાણકાર બનો સતર્ક રહો

જનગણના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: ગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. હમણાં જ આપ માણી રહ્યા હતા સુરેન્દ્ર ઠક્કરના સ્વરની, રચનાકાર હતા દાસી જીવન. હવે સાંભળીએ ખેતસી કડવીના સ્વરને.

નાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો. કબીર સાહેબની રચના આપ સાંભળી રહ્યા હતા મનભાગ ગઢવીના કંઠે. હવે સાંભળીએ મેઘજી અસમલ કન્નરના સ્વરમાં ફરીથી રવિ સાહેબની આ રચના.

રચના ભક્તિ સંગીત કાર્યક્રમ અર્ચનાની અંતિમ રચના સાંભળીએ. ઈશ્વરદાસ રચનાકાર, ગીત સ્વર આપ્યો છે મૂલજી ખોડુ પેટવીએ.

0: કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ. હવે પ્રસ્તુત છે કૃષિ માહિતી. વિષય છે દેશી ગુલાબની ખેતી. પ્રસ્તુતિ સીડી કરમશિયાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશિયાણી. કૃષિ માહિતીમાં આજે જોઈશું આપણે દેશી ગુલાબની ખેતી પદ્ધતિની વાત. મિત્રો, દેશી ગુલાબમાં ખેતી માટે હવામાનની વાત કરીએ તો દેશી ગુલાબના પાકને ઠંડુ અને સૂકું હવામાન વધુ માફક આવે છે. તેના છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળવો આવશ્યક છે. દિવસ દરમિયાન 6-8 કલાક સૂર્યપ્રકાશ મળી રહે તો છોડની વૃદ્ધિ સારી થાય છે. છાંયો તથા ભારે પવન અનુકૂળ આવતા નથી. હવે મિત્રો, ગુલાબના છોડને જમીન કેવી માફક આવે તેની વાત કરીએ તો ગુલાબના છોડને મોટાભાગે દરેક પ્રકારની જમીન માફક આવે છે, પરંતુ ઘોરાળું, મધ્યમકાળી, ફળદ્રુપ અને સારી નિતાર શક્તિ ધરાવતી જમીન વધુ અનુકૂળ આવે છે. જો જમીન રેતાળ હોય તો જમીનમાં સેન્દ્રીય ખાતરો વધુ પ્રમાણમાં ઉમેરવા, ભારે કાળી જમીનમાં સેન્દ્રીય ખાતરો ઉમેરીને નિતાર શક્તિ સુધારીને ઉપયોગ થઈ શકે. છોડની રોપણી માટે ખાડા કેવી રીતે તૈયાર કરવા તેની વાત કરીએ તો ગુલાબના છોડને વધુ સૂર્યપ્રકાશ જરૂરી હોવાથી ખુલ્લી જગ્યા પસંદ કરવી જોઈએ. દેશી ગુલાબના છોડ રોપવા માટે ઉનાળામાં 60 સેન્ટીમીટર બાય 60 સેન્ટીમીટર માપના ખાડા ખેતરમાં ખોદવા, તેમજ તે ખોદેલ ખાડાની માટીને 15-20 દિવસ સુધી સૂર્યના તડકામાં તપવા દેવા. ખોદેલ ખાડામાં 8-10 કિલો સારું કોહાયેલું છાણિયું ખાતર અથવા 200 ગ્રામ દિવેલી ખોળ ભેળવો. આ ઉપરાંત ઉધઈના રક્ષણ માટે ક્લોરપાયરીફોસ અથવા મિથાઇલ પેરાથિયોન પાવડર 25-30 ગ્રામ માટીમાં ઉમેરવો જોઈએ. દેશી ગુલાબનું સંવર્ધન કટકા કલમ અને ગુટકી કલમથી કરવામાં આવે છે. આ પદ્ધતિ સરળ અને સસ્તી છે. રોપણી સમય અને રોપણીના અંતરની વાત કરીએ. હવે ગુલાબની રોપણીનો સમય અને રોપણીનું અંતર તેની વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં દેશી ગુલાબની રોપણી માટે જૂન જુલાઈ માસ વધુ અનુકૂળ છે. તેની તૈયારી એપ્રિલ મે થી શરૂ થઈ જવી જોઈએ. પરંતુ મિત્રો, ઉનાળામાં કરેલ ગુલાબની ખેતી ચોમાસામાં કરેલ રોપણીની સરખામણીમાં ફૂલો ઓછા ઉતરે છે. દેશી ગુલાબનું વાવેતર પહોળા અંતરે કરવાથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઓછી મળતી હોવાથી ફૂલોનું ઉત્પાદન ઓછું મળે છે. છોડની રોપણી માટે અગાઉથી તૈયાર કરેલ ખાડાની મધ્યમાં દેશી ગુલાબની કલમો રોપવી, જેના માટે પ્લાસ્ટિક બેગ જેટલી જગ્યાનો ખાડો કરવો અને ત્યારબાદ મૂળને ઈજા ન થાય તે પ્રમાણે કાળજીપૂર્વક પ્લાસ્ટિક બેગ કાપીને માટીનો પિંડ તૂટે નહીં તે પ્રમાણે છોડને ખાડામાં રોપવો અને ખાડામાં માટી નાખીને બરાબર દબાવવી અને તુરંત જ પાણી આપવું. જરૂર જણાય તો છોડને ટેકા આપવા જોઈએ. હવે મિત્રો, દેશી ગુલાબના છોડને વધુ ઉત્પાદન મેળવવા દર વર્ષે છોડ દીઠ 3-4 કિલો છાણિયું ખાતર જમીનમાં આપવું. આણંદ ખાતે થયેલ ભલામણ મુજબ 3 વર્ષ કે તેથી વધુ ઉંમરના દેશી લાલ ગુલાબ પાકને છોડ દીઠ 40 ગ્રામ નાઇટ્રોજન, 40 ગ્રામ ફોસ્ફરસ જમીનમાં 3 સરખા ભાગે અનુક્રમે જૂન, ઓક્ટોબર અને જાન્યુઆરી માસમાં આપવું અને ત્યાર પછી 2 દિવસે છોડ દીઠ 5 મિલીલીટર એઝોસ્પાઇરિયલ તથા 1 મિલીલીટર પીએસબી 200 મિલીલીટર પાણીમાં મિશ્રણ કરીને 3 સરખા ભાગે જમીનમાં આપવાથી ફૂલોનું વધુ ઉત્પાદન મળે છે. દેશી ગુલાબમાં છાંટણી 1 વર્ષ કે વધુ ઉંમરના જૂના છોડની કરવામાં આવે છે. 1 વર્ષ જૂની સારી ડાળીઓને 4-6 સારી આંખો રાખીને છાંટણી કરવી. સામાન્ય રીતે છાંટણી જમીનની સપાટીથી 45-60 સેન્ટીમીટર ઊંચાઈએ કરવી. છાંટણી કર્યા બાદ 45-50 દિવસે છોડ ઉપર ફૂલ આવવાની શરૂઆત થાય છે. વારંવાર છાંટણી કરવાથી છોડ નબળો પડે છે. દેશી ગુલાબના પિયતની વાત કરીએ તો મિત્રો, દેશી ગુલાબને પાણીની જરૂરિયાત ઋતુ અને જમીનના પ્રકાર ઉપર આધાર રાખે છે. ખેતરમાં નવી રોપેલ કલમ છોડને શરૂઆતમાં 1 અઠવાડિયા સુધી દરરોજ ભેજ જળવાઈ રહે તેટલું પાણી આપવું. ત્યારબાદ શિયાળામાં 8-10 અને ઉનાળામાં 4-5 દિવસે પિયત આપવું અને ચોમાસામાં જરૂર જણાય તો જ પાણી આપવું. દેશી ગુલાબના છોડ ઉપર મુખ્ય જીવાતોમાં મોલોમસી, થીપ્સ તડતડિયા, ભીંગડાવાળી જીવાત, માઇટસ તેમજ રોગોમાં ડાયાબેટ છારો, પાન ઉપર ટપકા પડવા વગેરે જોવા મળે છે. જેના માટે ભલામણ કરેલ યોગ્ય જંતુનાશક, ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવાથી નિયંત્રણ કરી શકાય છે. તો મિત્રો, આ રીતે દેશી ગુલાબની ખેતી પદ્ધતિ કરવાથી ખેડૂતો અન્ય પાકોની સાથે આનું પણ સારું ઉત્પાદન મેળવી આર્થિક ધોરણ ઊંચું લાવી શકે છે.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16.83 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના

0: તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત. અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને, રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ જિલ્લામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આવતીકાલથી 21 જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમ યોજાશે, જે અંતર્ગત પ્રગતિપથ યાત્રા, જનકલ્યાણ શિબિર, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રાકૃતિક ખેતી માટે કાર્યશિબિર, વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ સહિતના કાર્યક્રમો યોજાશે. આ અંગે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતી આપતા મંત્રી જીતુ વાઘાણીએ આ મુજબ જણાવ્યું.
1: 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણ સેવા સેતુ ટાઈપ, આયુષ્માન ભારત કાર્ડ હોય, વૃદ્ધ પેન્શન યોજના હોય, શ્રમ કાર્ડ હોય, આવા અનેકવિધ યોજનાઓ સ્થળ ઉપર જ એમને એ મળી જાય એ પ્રકારનો પ્લાનિંગના આયોજન થયું છે. મેમોગ્રાફી મશીનો એટલે કે બહેનો માટેના જે કેન્સર બાબતો છે, એ જ રીતે અલગ અલગ પ્રકારના તપાસો કેસીટી ત્યાં લોકોને માટે થાય આરોગ્યની સુવિધાઓમાં, નગરમાં, મહાનગરમાં અને જિલ્લામાં થશે. પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, આત્માનો પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ બધા જ લોકોને સાથે જોડીને આ એક કૃષિ પ્રદર્શન પણ યોજાશે.
0: પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જામનગર કલેક્ટર પીબી પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં કલેક્ટર દ્વારા વિવિધ આયોજનો અંગે સંબંધિત વિભાગોની કામગીરીની જિલ્લાભરી સમીક્ષા કરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કલેક્ટરે તમામ સરકારી વિભાગોને પરસ્પર મજબૂત સંકલન સાધી આ કાર્યક્રમોને સાચા અર્થમાં સફળ, પરિણામલક્ષી અને લોકાભિમુખ બનાવવા આદેશ આપ્યા હતા.
2: અંતર્ગત જામનગર શહેર ઓર ડિસ્ટ્રિક્ટ કે 13 સ્થાનો પર 8 જૂન થી લેકે 14 જૂન દરમિયાન અલગ અલગ લોક જાકે ઉસકા વિઝિટ કરેંગે. 8 થી 14 જૂન દરમિયાન જન કલ્યાણ શિબિર કા ભી આયોજન જામનગર મહાનગર ઓર ડિસ્ટ્રિક્ટ મેં કિયા ગયા હૈ. ઇસમેં 15 જીતની કેન્દ્ર સરકાર કી યોજનાએ ઓર 55 જીતની ગુજરાત સરકાર કી યોજનાઓ કા લાભ સ્થળ પર હી નાગરિકો કો દિયા જાયેગા. इसके सिवा प्रबुद्ध नागरिक सम्मेलन का भी आयोजन 15 जून को किया गया है.
0: ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી ખાતે 25 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા 20 કરોડથી વધુના ખર્ચે કોન્ક્રીટ રોડ, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટ લાઇટના કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રૂપિયા 4 કરોડ 72 લાખના ખર્ચે અમરેલી શહેરના 3 મુખ્ય માર્ગો, સિવિલ હોસ્પિટલ રોડ, સેન્ટર પોઇન્ટથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફનો માર્ગ તેમજ ભીડભંજનથી બાયપાસ સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે. મંત્રીશ્રીએ પ્રાંત કચેરી, મામલતદાર ગ્રામ્ય કચેરી અને મોડેલ સબ રજીસ્ટ્રાર ઓફિસના આધુનિક સંયુક્ત વહીવટી સંકુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ડાયટ સેન્ટર ઓફ એક્સલન્સના યોજના અંતર્ગત નવા ભવનના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા સુપર ક્લોરિનેશન અભિયાન હાથ ધરાયું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા દર મહિને પાણીનું શુદ્ધિકરણ કરવા માટે પીવાના પાણીના સંપમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે, જેથી ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, હિપેટાઇટિસ જેવા પાણીજન્ય રોગ અટકાવી શકાય. આ પ્રસંગે લોકોને પાણીજન્ય રોગ અંગે માહિતગાર કરાયા હતા તેમજ જનજાગૃતિ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. ભાવનગર પોલીસે 16 કરોડ 83 લાખ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે ડીસીબી બેંક ખાતા દ્વારા દેશભરમાં સાયબર ગુનામાં પૈસાની ઉચાપત કરનાર આરોપી સુમિત પરમારની ધરપકડ કરી છે. આરોપીના આ બેંક ખાતામાં વર્ષ 2025માં કુલ 9 કરોડથી વધુ અને વર્ષ 2026માં 7 કરોડથી વધુ એમ કુલ 16 કરોડ 83 લાખથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. આરોપીએ પોતાના અંગત આર્થિક ફાયદા અને કમિશન માટે સાયબર ફ્રોડની આ કંપની પોતાના ખાતામાં મંગાવતો હતો. ત્યારબાદ તે આ નાણાંને આઈબીએફટી, આરટીજીએસ, આઈએમપીએસ અને યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી નાખતો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી મહારાષ્ટ્રના 23 સહિત 25 બાળમજૂરને મુક્ત કર્યા.

0: વલસાડ જિલ્લામાં બાળમજૂરી વિરૂદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી. સંયુક્ત ટાસ્ક ફોર્સે અમરગામ અને પારડી જીઆઈડીસી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ વિશેષ તપાસ 5 અને 6 જૂન દરમિયાન હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ઉમરગામની અરૂણોદય સિરામિક કંપનીમાંથી સૌથી વધુ 19 તરુણ શ્રમયોગી મળી આવ્યા હતા. મુક્ત કરાયેલ કુલ 25 તરુણોમાંથી 23 મહારાષ્ટ્ર રાજ્યના હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે માત્ર 2 તરુણો ગુજરાતના રહેવાસી છે. જિલ્લા તંત્રે તમામ મુક્ત કરાયેલા તરુણોની સુરક્ષા અને પુનર્વસનની પ્રક્રિયા શરૂ કરી છે. બાળમજૂરી કરાવનારા એકમોના માલિકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉમરેઠ ખાતે અનાજ સંગ્રહ માટે નવા ગોડાઉનનું 2,80,00,000ના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું. આ ગોડાઉનના બાંધકામથી જાહેર વિતરણ પ્રણાલી વધુ સુદૃઢ બનશે, તો સાથે જ અનાજ સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો થશે. આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ વધુ માહિતી આપી હતી.
1: અનાજની સારી રીતે સંગ્રહ કરી શકાય, ખેડૂતોનો MSP દ્વારા અનાજ સારી રીતે ખરીદી શકાય અને જે લાભાર્થીઓ છે એને સારું અનાજ અહીંયાથી પહોંચાડી શકાય એ માટેનું પહેલા અગાઉ 2000 મેટ્રિક ટનનું ગોડાઉન હતું, એને એક્સપાન્ડ કરીને બીજું આ 1500 મેટ્રિક ટનનું ગોડાઉન ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ 7-8 મહિનાની અંદર આ ગોડાઉન તૈયાર થઈ અને આ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
0: અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સમાજની એકતા અને વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય હાર્દિક પટેલે આ મુજબ જણાવ્યું હતું.
2: અલગ અલગ વર્ષે ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી બહેનોને અને ખાસ કરીને સમાજના વડીલોને આધ્યાત્મિક દર્શનોના કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે. આવા સમયે બધું 3,500 થી 3,100 બહેનો અને 400 થી વધુ સ્વયંસેવકો સાથે સુંદર મજાનો કાર્યક્રમ અંબાજી ખાતે કર્યો છે. એનો સહભાગી થવાનો અમને અવસર મળ્યો છે. પણ સાથે સાથે આધ્યાત્મિક ચેતનાનું કામ થાય તે પ્રકારનું સુંદર આયોજન સમાજ દ્વારા વારંવાર થતું હોય છે.
0: અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે. મૃતકોમાં 2 સગા ભાઈઓ હતા. પાનસા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી કિરણ ચૌધરીએ બનાવ અંગે વધુ માહિતી આપી હતી.
3: પાનસા ગ્રુપ ગ્રામ પંચાયતના રણછડી ગામે જે રણછડીના અંદર તળાવ આવેલ છે એ તળાવના અંદર 3 બાળકો નાહવા માટે ગયેલ છે અને અન્ય ગામ લોકોના જણાવ્યા અનુસાર સ્થળ સ્થિતિ ઉપર આવ્યા ત્યારે 3 બાળકોનું મૃત્યુ પામેલ હતું. બાળકોની ઉંમર અંદાજે શક્તિભાઈ ની ઉંમર 7 વર્ષ છે, વિપુલભાઈ ની ઉંમર 10 વર્ષ છે અને બચુભાઈ ની ઉંમર 8 વર્ષ છે.
0: રાજ્યમાં ગરમી અને વરસાદ બંનેનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
4: गुजरात स्टेट में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में A1 और A2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है. उसके बाद D3, D4 और D5 ड्राई वेदर प्रिवेल करेगा. फिर उसके बाद D6 और D7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए.
0: हवामान विभाग ना अनुमान मुजब राज्य में 15 जून आसपास चौमासु बेसे. અમદાવાદમાં એકા એરેના ખાતે રમાઈ રહેલ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના 3જા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. પશ્ચિમ બંગાળની રીતુ મંડલે પરંપરાગત યોગાસન સિનિયર A મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં પણ સુવર્ણ મેળવીને 2 સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. અર્જેન્ટિનાની નાબીલા સોલ બરાઝાએ 3 દિવસમાં 2જો સુવર્ણ ચંદ્રક જીતતા આર્જેન્ટિનાના 2 સુવર્ણ અને 2 રજત ચંદ્રક સાથે 2જા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્ય ચંદ્રક સાથે સિંગાપોર 3જા સ્થાને છે. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16,83,00,000 રૂપિયાના સાયબર કૌભાંડમાં 1 આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળમજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને, ઋતુમંડળ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનો આભૂસ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. સાંભળીએ પંડિત ચન્નુલાલ મિશ્રાના કંઠને. એના પહેલા આવો સાંભળીએ આ સંદેશ.

ગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: ગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ભક્તિ સંગીતના કાર્યક્રમ વંદનામાં હવે સાંભળીએ કૌમુદી મુનશીના કંઠે રચનાકાર છે સૂરદાસ.

ચરણમાં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

મનાદેના કંઠને આપ સાંભળી રહ્યા હતા. આ સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં જ સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.

0: આકાશવાણીનો આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન. પઠન શીતલ વૈષ્ણવ, સંપાદન પરેશ મારુ.
1: આધાર ખોરાક છે. જો ભોજન દૂષિત કે અસુરક્ષિત હોય તો જીવન અને સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર કરે છે. એટલે જ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા

સાતમી જૂનના રોજ લોકોમાં સુરક્ષિત અને સલામત ભોજન લેવા જાગૃતિ આવે એ માટે વિશ્વ ખાદ્ય સલામતી દિવસ ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 20 ડિસેમ્બર 2018 ના રોજ ફૂડ સેફ્ટી ડે ઉજવવાનું નક્કી કર્યું. તારીખ 7 જૂન નક્કી કરી આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને સલામત ખોરાકના વિવિધ ફાયદાઓ સમજાવી શકાય તેવો છે. 7 જૂન 2019 ના રોજ વિશ્વભરમાં પ્રથમ વખત વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણીની પ્રક્રિયા શરૂ થઈ. રાજ્ય સરકારનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ખાદ્ય એકમો અને તેમાં કામ કરતા લોકોની સ્વચ્છતાનું ધ્યાન રાખે છે તથા જ્યારે જરૂરી હોય ત્યારે ખાદ્ય પદાર્થોના નમૂના લઈ ભેળસેળવાળા ખાદ્ય પદાર્થોના વેચાણકર્તાઓ ઉત્પાદકો સામે કડક કાર્યવાહી પણ કરી રહ્યું છે. ઉપરાંત ફૂડ પોઈઝનિંગના જોખમ અંગે નાગરિકોને શિક્ષિત કરી તેને રોકવા માટે સક્ષમ બનાવવા જેવા જન આરોગ્યલક્ષી પગલાં ભરી રહ્યું છે. દૂધ, ખાદ્યતેલ, મીઠાઈઓ, બેકરી ઉત્પાદનો, મિનરલ તથા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર, પાન મસાલા, ગુટખા, કન્ફેક્શનરી, નમકીન અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સના ઉત્પાદકો અને વેચાણકર્તાઓ પર આખું વર્ષ ચાંપતી નજર રાખવામાં આવે છે. ઉપરાંત ઉનાળામાં ઠંડા પીણા, ફળોના રસ, મેંગો જ્યુસ, આઈસક્રીમ, આઈસ કેન્ડી પર વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટીના ઓવરઓલ પરફોર્મન્સના આધારે રાજ્યની પસંદગી કરવામાં આવે છે. આ ધારાધોરણોમાં ફૂડ સેમ્પલિંગ, ટેસ્ટિંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન તથા રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે. આહાર શાસ્ત્રીઓના મતે અસુરક્ષિત ખાણીપીણી એટલે રસોઈ બનાવવામાં સેવાતી અસાવધાની સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરે છે. આ ઉપરાંત કાચો પાકો રાંધેલો ખોરાક ફૂડ પોઈઝનિંગ કરી શકે છે. ખુલ્લામાં રાખેલો ખોરાક ખાવાથી બીમાર થઈ શકાય છે અને લાંબા સમયથી રાખેલા પેકેટ જ્યુસ અને દૂધ પણ નુકસાનકારક હોય છે. એ જ પ્રકારે લારીમાં વહેંચાતા સ્ટ્રીટ ફૂડ સેહત માટે સૌથી વધુ નુકસાનકારક હોય છે. દુનિયામાં આવા અસુરક્ષિત ભોજનને કારણે રોજ 16 લાખ લોકો બીમાર પડે છે. બાળકોને તો આવા ખોરાકની ત્વરિત અસર થાય છે. ખરાબ ભોજન જીવનના સ્વાસ્થ્ય ઉપર દુષ્પ્રભાવ પાડે છે. તબીબોના જણાવ્યા મુજબ દૂષિત ભોજનથી ફૂડ ઇન્ફેક્શન, ફૂડ પોઈઝનિંગ, ટાઇફોઇડ, કોલેરા સંબંધી રોગ થઈ શકે છે. ખાદ્ય સુરક્ષા અંગે આહાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ અડધો રાંધેલો ખોરાક ખાવાથી દૂર રહેવું, સાફ સફાઈ રાખવી, ખાવા પહેલા અને પછી હાથ ધોવા, ભોજન રાંધ્યા પછી અને જમ્યા પછી વાસણ યોગ્ય રીતે સાફ કરવા, માંસ, સી ફૂડ અને ઈંડાનું સેવન કરતા પહેલા સાવધાની રાખવી, ખાવાનું ખુલ્લામાં રાખવું નહીં, સ્વચ્છ પાણી પીવું, પેકેટ ફૂડનો ઉપયોગ ક્યારેય ન કરવો. આ ઉપરાંત તળેલો, ફાસ્ટ ફૂડ અને ડાયાબિટીસ માટે લેવાતી કૃત્રિમ ખાંડનો ઉપયોગ કરવાથી પહેલા તબીબોનો અભિપ્રાય અવશ્ય લેવો. જો એટલી પૂરતી સંભાળ રખાય તો અનેક રોગથી બચી શકાય છે. વિશ્વ ખાદ્ય સલામતી દિવસની પ્રવૃત્તિઓ એક્શન ઓરિયન્ટેડ છે અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા જાગૃતિને પ્રોત્સાહન આપે છે અને દેશો અને નિર્ણય લેનારાઓ, ખાનગી ક્ષેત્ર, નાગરિક સમાજ, સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ અને સમાજ દ્વારા પગલાં લેવાની હાકલ કરે છે. ખોરાક અને પોષણ સુરક્ષામાં યોગદાન આપવા ઉપરાંત એક સુરક્ષિત ખોરાક પુરવઠો રાષ્ટ્રીય અર્થતંત્ર, વેપાર અને પ્રવાસનને ટેકો આપીને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે.

આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. આઈપીએસ અધિકારી જીએસ મલિકને ગુજરાતના નવા પોલીસ વડા તરીકે નિયુક્ત કરાયા છે. શ્રી મલિક 1993 બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી છે અને હાલ અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ બીએસએફના આઈજી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આઈપીએસ અધિકારી વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ડોક્ટર

રાવને ઇન્ચાર્જ પોલીસ વડા બનાવાયા હતા ત્યારે રાજ્યના ગૃહ વિભાગે કાયમી વડા તરીકે શ્રી મલિકની નિમણૂક કરી છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારના 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વિકસિત ભારત @2047ના લક્ષ્યને સિદ્ધ કરવાના ભાગરૂપે વિકસિત ગુજરાત @2047નું ધ્યેય સાકાર કરવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તારીખ 5-21 જૂન સુધી કચ્છ જિલ્લામાં વ્યાપક જનજાગૃતિ તથા વિકાસલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કાર્યક્રમની શરૂઆત એક પેડ માં કે નામ થીમ હેઠળ વૃક્ષારોપણ અને જતન અભિયાન હાથ કરવામાં આવ્યું હતું. 8-14 દરમિયાન જિલ્લામાં વ્યાપક વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. 14-15 જૂનના વિકસિત ભારત સંકલ્પ સંમેલન, 12-20 જૂન દરમિયાન યોજાનારી જનકલ્યાણ શિબિરમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને સ્થળ પર આપવામાં આવશે તો 16-20 જૂન દરમિયાન જિલ્લા સ્તરે પ્રાકૃતિક ખેતી કાર્યશાળા યોજાશે. વિવિધ કાર્યક્રમોની પૂર્ણાહુતિ તારીખ 21 જૂનના વિશ્વ યોગ દિવસની ઉજવણી સાથે કરવામાં આવશે. કલેક્ટર અનિલ રાણાવસિયાએ આ તમામ કાર્યક્રમોમાં લોકોને મોટી સંખ્યામાં જોડાઈને લાભ લેવા અપીલ કરાઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પ્રિલિમિનરી પરીક્ષા આજે સવારે 11-2 વાગ્યા દરમિયાન સમગ્ર રાજ્ય સાથે કચ્છમાં પણ યોજાશે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા કચ્છમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ DP ચૌહાણે ભુજના પરીક્ષા કેન્દ્ર તથા બિલ્ડીંગના 100 મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધાત્મક હુકમ લગાવેલ છે. ભુજમાં આ પરીક્ષા કુલ 9 કેન્દ્રો પર લેવાશે, જેમાં 79 બ્લોકમાં કુલ 1,888 ઉમેદવારો પરીક્ષા આપશે. આવતીકાલ 8 જૂન સોમવારથી સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં શાળાઓ શરૂ થશે. 35 દિવસોના વિરામ બાદ ફરી નિશાળોમાં છાત્રોની ધીંગામસ્તી અને શોરબકોરનો ધમધમાટ થવાનો છે. આ માટેની તૈયારીના ભાગરૂપે ભુજ શહેરમાં વાલી પોતાના સંતાનોને લઈને સ્ટેશનરી, યુનિફોર્મ અને વોટરબેગ સહિતની શાળાને લગતી સામગ્રીની ખરીદી કરતા દુકાનોમાં ભારે ભીડ જામી હતી. તો બીજી તરફ શિક્ષણ વિભાગે પણ ખાલી જગ્યાઓ ભરવા તત્કાલીન કામગીરી કરી હાથ ધરીને અગાઉ બાકી રહેલ નિમણૂક પત્રોની પ્રક્રિયા પૂર્ણ કરી. પ્રાથમિક શાળાઓમાં અગાઉ થયેલ નિમણૂક પૈકી HT કેટેગરીના 17 ઉમેદવારોને જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર દ્વારા નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ નવા શિક્ષકો સોમવારથી જ શાળામાં પોતાની ફરજ પર હાજર થઈ જશે. હવામાન. નૈઋત્યના ચોમાસાએ કેરળમાં આગમન કર્યા બાદ ઝડપભેર પોતાની ગતિ આગળ વધારી છે. આ વખતે અલનિનોના પ્રભાવથી ચોમાસું સામાન્યથી નબળું રહે તેવું હવામાન વિભાગના અનુમાન વચ્ચે કચ્છમાં 25-29 જૂન વચ્ચે ચોમાસું બેસે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે અસહ્ય બફારાથી કચ્છની જનતા આકુળ વ્યાકુળ બની છે. પવનની ઝડપ મંદ પડતા ઉકળાટ તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. દરમિયાન ગઈકાલે અંજાર ગાંધીધામમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર, તો કંડલાપોર્ટમાં 39, જિલ્લા મથક ભુજમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન સામે લઘુત્તમ પારો 28-29 ડિગ્રી નોંધાતા બફારા ઉકળાટથી જનજીવન પરસેવે રેબઝેબ થયું. ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ આવતીકાલ 8 જૂનથી 14 જૂન દરમિયાન સમગ્ર રાજ્યની સાથે જિલ્લામાં પણ સ્વચ્છતા સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે વ્યાપક જનજાગૃતિ લાવવા, જાહેર સ્થળોની નિયમિત સફાઈ સુનિશ્ચિત કરવા અને ઘન તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવાનો છે. આ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ ગામોમાં સામૂહિક સફાઈ ઝુંબેશ, જનજાગૃતિ કાર્યક્રમો અને સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જે અંતર્ગત કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહભેર જોડાવા માટે અનુરોધ કરાયો છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. ઋતુ મંડલ 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બન્યું. અને ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1 હરાવી ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહારો, મકાન બાંધકામ અને મિલકતોની ખરીદી અને વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું છે. શ્રી શાહની અધ્યક્ષતામાં ત્રિપુરા સ્થિત સરહદ સુરક્ષા દળના બોર્ડર હેડક્વાર્ટરમાં પૂર્વોત્તર રાજ્યના સરહદી વિસ્તારો અંગે મળેલી બેઠક દરમિયાન આ નિર્દેશ જારી કરાયો. ગૃહમંત્રીએ છેલ્લા 5 વર્ષથી જમીનના રેકોર્ડનું ઓડિટ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી સામે સતત ઝુંબેશ ચાલુ રાખવી અને ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે સરહદી જિલ્લાઓમાં નાણાકીય શિસ્ત સુનિશ્ચિત કરવાની જવાબદારીઓ રાજ્યોની છે. શ્રી શાહે જિલ્લા કલેક્ટર, જીએસટી અધિકારીઓ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDTને નકલી ચલણ સર્વેક્ષણ કરવા તાલીમ આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોના ખતરાનો સામનો કરવા માટે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને તાલીમ આપવા માટે શિબિરોનું આયોજન કરવું જોઈએ. બેઠકમાં ત્રિપુરાના મુખ્યમંત્રી મનોહર સિંહ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખન્નાલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ડોક્ટર જયશંકરે 2015ના ભૂકંપ બાદ પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે વર્ચ્યુઅલી 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 સાંસ્કૃતિક વારસાના પ્રોજેક્ટ્સ નેપાળને સોંપ્યા હતા. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યક્તિગત નાણાં વ્યવહારોને સરળ બનાવવા માટે સંયુક્ત રીતે UPIનો આરંભ કરાવ્યો. બંને નેતાઓએ ડિજિટલ ઇન્ડિયા ભાષાની અને કાઠમંડુ યુનિવર્સિટી વચ્ચે નેપાળ માટે વોઇસ ફર્સ્ટ ભાષા અનુવાદ પ્લેટફોર્મ માટે રાષ્ટ્રીય ડિજિટલ માળખાગત સુવિધા સહ નિર્માણ કરવા માટે સમજૂતી પત્રનું પણ આદાન પ્રદાન કર્યું. ડોક્ટર જયશંકરે બંને દેશોના લોકોની પરસ્પર પ્રગતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે નેપાળ સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
1: સુરક્ષા બનાએ રખને કે લિયે મિલકર કામ કરના હોગા. દોનો દેશ આવશ્યકતા કે સમય હમેશા એક દૂસરે કે સાથ ખડે રહે હૈ. પશ્ચિમ એશિયા ઔર મધ્ય પૂર્વ મેં જારી સંકટ કે બાવજૂદ હમને નેપાલ કો ઈંધન કી સપ્લાઈ બિના કિસી રુકાવટ કે જારી રખી હૈ. દોનો પક્ષો કી ઓર સે ઇસ રિશ્તે કો જો મહત્વ દિયા જાતા હૈ વહ હાલ હી મેં સામને આયા હૈ.
0: ડોક્ટર જયશંકરે નેપાળમાં વર્તમાન યુવા સરકારની સફળતાની શુભેચ્છા પાઠવી હતી. શ્રી ખન્નાએ જણાવ્યું હતું કે ભારત નેપાળનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે અને નેપાળે ભારતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનટીએ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પર ફેલાતી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીક, એડવાન્સ એક્સેસ અથવા વેચાણ અંગેની અફવાઓનું ખંડન કર્યું છે. એજન્સીએ જણાવ્યું કે ઉમેદવારો માટે નિષ્પક્ષ અને સલામત પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે વાંધાજનક ચેનલો, એકાઉન્ટ્સ અને સામગ્રીની સક્રિયપણે ઓળખ કરાઈ રહી છે અને તાત્કાલિક કાર્યવાહી માટે સંબંધિત પ્લેટફોર્મ અને સાયબર ક્રાઇમ અધિકારીઓને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. એજન્સીએ તમામ ઉમેદવારોને અફવાઓથી દૂર રહેવા અને ચકાસણી વોટ્સએપ અને ચેનલો દ્વારા પ્રકાશિત સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા વિનંતી કરી હતી. હવામાન વિભાગે કર્ણાટકના દરિયાકાંઠાના ભાગો, કેરલમ અને માહીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગો, આંદામાન અને નિકોબાર ટાપુઓ, કર્ણાટક, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ દિવસ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. વિભાગે આજે આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક સ્થળોએ વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. તો આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના ભાગો અને ઓડિશામાં આજે ગરમીનું મોજું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા હેન્ડલ aiarnews_avaiને ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં એકેયના એરેના ખાતે રમાઈ રહેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્યચંદ્રક જીત્યા છે. પશ્ચિમ બંગાળની ઋતુ મંડળે પરંપરાગત યોગાસન સિનિયર મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં પણ સુવર્ણચંદ્રક મેળવીને 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આર્જેન્ટિનાની નામલિયા સોલ બરાઝાએ 3 દિવસમાં બીજો સુવર્ણચંદ્રક જીતતા આર્જેન્ટિના 2 સુવર્ણ અને 2 રજતચંદ્રક સાથે બીજા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્યચંદ્રક સાથે સિંગાપોર ત્રીજા સ્થાને છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરૂષ અને મહિલા ટીમ હોકી ટીમોને અંડર 18 એશિયા કપ 2026માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે પુરૂષોની ટીમે ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો, જ્યારે મહિલા ટીમે કાંસ્યચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ પરિણામો દેશના યુવા ખેલાડીઓના સમર્પણ, શિસ્ત અને દ્રઢ નિષ્ઠાને પ્રતિબિંબ કરે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને ટીમોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે કામ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે પુરૂષ ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ કૌશલ્ય અને ટીમ વર્કનું પ્રદર્શન કર્યું છે. પ્રધાનમંત્રીએ 2018 એશિયા કપ 2026માં કાંસ્યચંદ્રક જીતવા બદલ ભારતીય મહિલા અંડર 18 હોકી ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા. ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન બાંગ્લાદેશને 3-1 હરાવીને રેકોર્ડ 6ઠી વખત ટાઇટલ જીત્યું છે. આ મેચ ગઈકાલે ગોવામાં રમાઈ હતી. 7 વર્ષ બાદ ભારતીય મહિલા ટીમે ફરી એકવાર ટ્રોફી જીતી છે. એક અહેવાલ.
1: गोवा के मडगांव में खेले गए सैफ महिला चैंपियनशिप 2026 के फाइनल में भारत ने बांग्लादेश को 3-1 से हराते हुए रिकॉर्ड 6ठी बार खिताब अपने नाम कर लिया. खिताबी मुकाबले की शुरुआत में ही दोनों टीमों के बीच जोरदार टक्कर देखने को मिली. पहले हाफ में भारत की ओर से पहली झटका भूल करके टीम को बढ़त दिलाई. दूसरे हाफ में भारतीय टीम पूरी तरह हावी नजर आई. संसदा ने शानदार गोल कर भारत को फिर बढ़त दिलाई, जबकि लिंडा कॉम ने 3 गोल दाकर जीत पर मोहर लगा दी. आकाशवाणी समाचार के लिए पणजी से निखिल उपाध्याय.
0: રશિયાના અધિકારીઓએ જણાવ્યું છે કે યુક્રેને સેન્ટ પીટરબર્ગ અને તેની આસપાસના વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયાએ ગ્રેનિનગ્રાડ પ્રદેશની આસપાસ 140થી વધુ ડ્રોનને તોડી પાડ્યા છે. ગવર્નર એલેક્ઝાન્ડરે યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર રહેવાસીઓને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારો પ્રથમ પાને છાપ્યા છે. દિવસ કરે લખ્યું કોકરોચ શક્તિ પ્રદર્શન. ગુજરાત સમાચાર લખે છે હોર્મુઝ બંધ રખાવી અમેરિકન ઓઇલ કંપનીઓને ઘી કેળા. ગુજરાત સમય લખે છે વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન સૂર્યાની હકાલપટ્ટી, વૈભવ ટીમમાં. આ ઉપરાંત સ્થાનિક સમાચારોમાં રાજ્યના પોલીસ વડા તરીકે અમદાવાદ કમિશનર જયેશ મલિકની નિયુક્તિના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધા અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. ઋતુ મંડળે 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની. ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1 હરાવી ખિતાબ જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી નું આ ભુજ કેન્દ્ર છે. હવામાન સમાચાર. હવામાન વિભાગમાંથી મળેલ માહિતી અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન અધિકતમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી ભુજ ખાતે નોંધાયું છે. ખેડૂત મિત્રો અને માછીમાર ભાઈઓ માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

સમય પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત, જે દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે. 8:32 સૌનો વાણીતો કાર્યક્રમ ફોન ઇન આપની પસંદ. કાર્યક્રમ પ્રસ્તુતિ રિદ્ધિ મહેતા. નવ 32 બાળકો માટેનો કાર્યક્રમ કિલ્લોલમાં વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને અશ્વિન મહેતાનો વિશેષ વાર્તાલાપ. આજનો વિષય છે વૃક્ષનું મહત્વ. કાર્યક્રમ પ્રસ્તુતિ જિજ્ઞા મહેતા અને ધારા અધિકારી.

11 વાગે કેન્દ્રમાં એનડીએ સરકારના 12 વર્ષ અનુમિતે વિશેષ શ્રેણીમાં બીજા અંકમાં આર્થિક વિકાસની નવી દિશા પીએલઆઈ અને સ્ટાર્ટઅપ સ્કીમ આ વિષય પર ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી મહેશ તિથાની સાથે પરેશ મારૂની વાતચીત.

બચ્ચો અમારા હવે પછીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે, જે આ પ્રમાણે છે. 12:02 આપ સાંભળશો ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીત અને 1:30 ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી આપ સાંભળશો.

5 અને 12 મિનિટે ગુલમોહર, 6 અને 30 મિનિટે યુવવાણી અને 7 અને 20 મિનિટે ગામનો ચોરો, 8 અને 45 મિનિટે સમાચાર સંધ્યા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 10 વાગે રવિવાર સ્તરીય સંગીત સભામાં વિદુષી ડોક્ટર મંદા સુધારાનીનું કર્ણાટકી શાસ્ત્રીય ગાન. આ કાર્યક્રમ દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરવામાં આવશે. શ્રોતા મિત્રો, આ હતા અમારા આજના હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આ વિગતો આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. હવે થોડી ક્ષણોમાં સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે.

0: જૂન સોમવારથી સમગ્ર રાજ્ય સાથે કચ્છમાં પણ શાળાઓ શરૂ થશે. કચ્છમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો માટે એસટી કેટેગરીના 70 ઉમેદવારોને જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર દ્વારા નિમણૂક પત્રો આપવામાં આવ્યા. ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ આવતીકાલ તારીખ 8 જૂનથી 14 જૂન 2026 દરમિયાન સમગ્ર રાજ્યની સાથે જિલ્લામાં પણ સ્વચ્છતા સપ્તાહ અભિયાનનું આયોજન. અંજાર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ. પીએનજી જોડાણ લીધું હોય તેના વધુમાં વધુ 30 દિવસમાં એલપીજી જોડાણ પાછું આપી દેવું પડશે. હવે પછીના મુખ્ય સમાચાર 9:30
1: અવિસ્મરણીય યાત્રા. બહુજન હિતાય બહુજન સુખાય ના મંત્ર સાથે આકાશવાણીએ 9 દાયકાથી જનમાનસ ના જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને મનોરંજન નો પ્રકાશ ફેલાવ્યો છે, તેમજ પેઢી દર પેઢી વિશ્વાસ અને સંવાદ નો સેતુ રચ્યો છે. 90 વર્ષની આ ઐતિહાસિક યાત્રામાં આકાશવાણીએ માત્ર સમાચાર જ નહીં પરંતુ સંસ્કૃતિ, સંગીત અને સંવેદનાઓનો વારસો પણ જીવંત રાખ્યો છે. સમય બદલાયો, ટેકનોલોજી બદલાઈ, પરંતુ શ્રોતાઓના દિલમાં આકાશવાણીનું સ્થાન આજે પણ અડગ અને અવિચળ છે. અવાજ થી આત્મા સુધી પહોંચતી આકાશવાણીની 90 વર્ષની અવિરત યાત્રાને શત શત વંદન.

0: जी नमस्कार।
1: नमस्कार, आप कौन?
0: वादर छाया वातावरण वच्चे कारगर गर्मी वच्चे गिरनारनी तरेटी में वसेला जूनागढ़ शहर की कीर्ति सोलंकी बात करूँ छू। मारी साथे छे मारा ससरा ने दीकरी श्रीमती कीर्ति सोलंकी। गर्मी तो कारगर पड़ी ज रही छे।
1: हाँ जी।
0: अने आना मैं जानना रहे हैं जूनागढ़ में आचार चौक में अमुक जो सेवाभावी संस्था हो एना द्वारा छाछ नु वितरण करवामां आवे छे।
1: अरे वाह।
0: त्यांथी पसार थाय छे, ए लोको छाछ ठंडी पी ने गर्मी थी राहत मेळवे छे। આવી રીતના સેવાના કાર્યો પણ જે સેવાભાવી સંસ્થાઓ કરતી હોય એ ખરેખર એક આભાર વ્યક્ત કરવા જેવી વાત છે,
1: ખૂબ જ સરાહનીય વાત છે,
0: બહુ પ્રશંસનીય કાર્ય છે જોવા જાય છે। અને આજના કાર્યક્રમમાં જો ગીતની વાત કરે તો ફિલ્મ નું નામ છે સાજન, માધુરી દીક્ષિત વાળી, અને ગીતના શબ્દો છે તું શાયર હે મેં તેરી શાયરી।
1: અરે વાહ, ખૂબ જ સુંદર ગીત છે।
0: તો પ્રકરણ ની પાસે વહેતું થાય તો સોનામાં સુગંધ પડે।
1: જી ચોક્કસ થી સંભળાવી દઈએ।

0: जी प्रसन्न
1: नमस्कार।
0: नमस्कार, आप कौन?
1: मैं सोसाइटी खंबा ऐसी जिग्नेश खावा आवाज करो जी मैडम।
0: हाँ जी, केम छो?
1: बस मजा हुआ मैडम।
0: बोलो बोलो, केम छो घरे बदा मजा हुआ? અરે વાહ, બહુ સરસ. તો તમને ભુજ ના કયા કાર્યક્રમો વધુ પસંદ છે?
1: ખાસ કરીને પોલિંગ કાર્યક્રમ આવે છે.
0: હા,
1: સૈયર કાર્યક્રમ આવે છે, ખુબ પસંદ છે. આજે ગીત સાંભળવું હતું.
0: હા બોલો ને, કયું ગીત?
1: ફિલ્મ ગુરુ નું.
0: હા ગુરુ નું
1: ગીત ના શબ્દો છે બરસો એમ બીજા.
0: સરસ. હા, અમે ગરમી આટલી પડી રહી છે તો ખરેખર આપણને એમ થાય કે આ ગીત દ્વારા આપણે પણ કહીએ કે વરસો રે મીઠા. હવે તો
1: વરસાદની જ રાહ જોઈ રહ્યા છીએ.
0: વરસાદની જ રાહ જોઈ રહ્યા છીએ.
1: સખત ગરમી પડી રહી છે, તેનાથી બહુ જ હવે આમ ત્રસ્ત થઈ ગયા છે. ક્યારે વરસાદ આવે એની રાહ જોઈ રહ્યા છે, એટલા માટે આપણે ગીત આપી છે. પ્રથમી જાય સારી રાહું વાતાવરણમાં.
0: હા,
1: ખુબ મજા આવે. જરા
0: ખુબ મજા આવે.
1: ગીત વાગશે તો ખુબ જ મજા આવે.
0: ખુબ જ સુંદર ગીત છે અને ચોક્કસ થી સંભળાવી દઈએ. ઐશ્વર્યા રાય દર ફિલ્મ આવેલું ગીત છે. આ એમની ફિલ્મ પણ ખુબ જ સુંદર છે. ગુરુ
1: મણિરત્ન સાહેબ ની લગભગ ફિલ્મ છે.
0: યસ જી,
1: સંગીત આપ્યું છે યાર હેમંત સાહેબે.
0: હા,
1: અને હવે ગીત શબ્દ રચ્યા છે ગુલજાર સાહેબે.
0: આપની પાસે બધી જ માહિતી છે ને?
1: બધી માહિતી રહે
0: આપની પસંદગી.
1: થેન્ક યુ મેડમ.
0: વેલકમ.
1: આવજો.
0: આવજો.

0: हाँ आकाशवाणी आपका प्रदीप भाई, प्रदीप भाई मेहता बोले छे
1: जी जी
0: हाँ जो ओड़ के गई हूँ
1: हाँ
0: तो हमारा फोन चालू हता ने एटला माटे थोड़ी वार लागी गई हशे लागवामां फोन जी बोलो बोलो केम छे घरे बधा मजामां તમારા પત્રો પણ ઘણા આવ્યા છે અને વર્ષોથી જે રીતે તમે જોડાયેલા છો આકાશવાણી સાથે, આકાશવાણીના પરિવારના સભ્ય જ છો તમે અને એટલે બરાબર તમને નામથી ઓળખીએ.

0: Yeah,
1: hey, Leia!

0: કરીને આપની પસંદ.
1: કેમ છો બેન?
0: બસ બરાબર, કેમ છો તમે?
1: પત્રી કોલોની નવા અંજાર વિસ્તાર માંથી વાત કરું છું.
0: હા, અબ્દુલભાઈ ને?
1: હા, આપ કોણ બોલો છો?
0: હું રિદ્ધિ મહેતા.
1: હા રિદ્ધિબેન, હા અવારનવારના કાર્યક્રમમાં આવો છો, એ તો ખ્યાલ છે, બરાબર ને?
0: હા જી.
1: આજે અમારે રફતાર ફિલ્મ નું ગીત સાંભળવું છે.
0: રફતાર
1: ફિલ્મ છે ને, સંસાર હૈ એક નદિયા દુઃખ દુઃખ જો કિનારે હૈ, મુકેશ ના અવાજમાં, મુકેશ અને આશા ભોસલે ના અવાજમાં છે કદાચ આ ગીત. ફિલ્મ નામ રફતાર છે, બરાબર ને? તો આજના કાર્યક્રમમાં આ ગીત ને તમારે સારા વિનંતી.
0: જી ચોક્કસ થી સંભળાવી દઈએ.
1: હા કેવો છે તાપ ભુજમાં?
0: અરે ગરમી વધી રહી છે.
1: હા વધી રહી છે, નથી વધશે, બધા ઇંતજાર છે વરસાદ નો, અને વરસાદ હવે આવે તો આપણે કચ્છ માટે સારું છે. મારું આમ પણ મીની રાત વરસાદ ની વાટ જોઈને બેઠો છે એમ કહેવાય.
0: હા ચાતક ની જેમ રાહ જોઈને બેઠો છે.
1: હા ચાતક ને તરી રાહ જોઈને બેઠો છે, સાચી વાત છે. એવું છે, હવે આપણે તરફ પાસે પ્રાર્થના કરી અને વરસાદ થાય અને સારી થાય તો થોડીક ઠંડક વરી આવે એમ છે. લૂ માંથી, તાપ માંથી, ગરમી માંથી છુટકારો મળી જાય.
0: 100%, 100%.
1: ભલે ભલે
0: ભલે, આવજો
1: આવજો.

એજન્ટ સુમન કલ્યાણપુર જીનો છે. સુરુના આકાશમાં એક મધુર સ્વર થોડાક દિવસ પહેલા જ મોત થયો, પરંતુ તેમના અમર ગીતો સંગીત પ્રેમીઓ માટે અણમોલ વારસો બની રહેશે અને તેમની ગાયકીનો જાદુ યુગો સુધી જીવંત રહેશે. રેસ્ટિંગ મેલોડી સુમનજી.

સહાય ખાતા મુસ્તફા રૂપાવાલા, રાજેશ ગઢવી અને વિજય સથવારા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. અમેરિકામાં ગઈકાલે રાત્રે ઓહિયોના ટોલેડોમાં એક કોમ્યુનિટી સ્ટ્રીટ ફેસ્ટિવલ નજીક કરાયેલા ગોળીબારમાં એમને અનેક ઘાયલ. યુક્રેને રશિયાના સેન્ટ પીટર્સબર્ગ અને તેની આસપાસના વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો. રશિયાએ લેનિનગ્રાડ પ્રદેશની આસપાસ 140થી વધુ ડ્રોનને તોડી પાડ્યા. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ઉડ્ડયનના વિકાસમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ. 2044 સુધીમાં હવાઈ ક્ષેત્રમાં મુસાફરોની સંખ્યા 4.1 અબજ સુધી પહોંચવાનો અંદાજ. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. ભારતનો ચંદીગઢમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટની પહેલી ઇનિંગ 3 વિકેટે 368 રનથી આજે બીજા દિવસે શરૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરૂષ અને મહિલા હોકી ટીમોને અંડર 18 એશિયા કપ 2026માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. 1 જૂનથી 21 જૂન સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં 500થી વધુ સ્થળો પર કોમન યોગ પ્રોટોકોલ કાર્યક્રમો યોજાશે. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના સહયોગથી ભુજના પોલીસ ગ્રાઉન્ડમાં કોમન યોગ પ્રોટોકોલની પ્રેક્ટિકલ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 વાગીને અપાશે.

0: બાળ મિત્રો, નમસ્તે જીગ્નાબેન.
1: નમસ્તે બાળ મિત્રો. નમસ્તે તારાબેન.
0: અરે જીગ્નાબેન, બાળ મિત્રો ને આપણે અચૂક યાદ અપાવીએ કે આવી સરસ મજાની ઉનાળાની ગરમી તમે ખાધી ને, બાળ મિત્રો કહેશે કે ધારાબેન તો એમ કે છે સરસ મજાની કઈ ગરમી હોય, પણ આ સરસ મજાની ગરમીમાં તમે સરસ મજાની મજા એ માણી હશે, માણી કે નહીં. અને સાથે સાથે હમણાં જ 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની આપણે સૌએ ઉજવણી કરી, ત્યારે આ ગરમીના દિવસોમાં જયારે લાઇટ જતી હશે ત્યારે તમે લીમડાના કે પીપળાના ગુલમોહરના અલગ અલગ વૃક્ષની નીચે સરસ મજાની ઠંડી ઠંડી હવા ખાધી હશે, હિંચકે ઝૂલ્યા હશો, અલગ અલગ આઉટડોર ગેમ્સ રમ્યા હશો, ત્યારે તમને પ્રકૃતિના તત્વોનો અહેસાસ અચૂક થયો હશે કે આપણા માટે એ કેટલા જરૂરી છે. પ્રકૃતિના ખોળે જે રમવાની મજા આવે ને, એ મજા ઘરની 4 દિવાલોમાં પુરાઈને ટીવી અને મોબાઈલમાં તો નથી જ, પણ પ્રકૃતિના તત્વોને મજા માણવાની સાથે સાથે આપણે આ તત્વોની જાળવણી કરવી પણ એટલી જ જરૂરી છે.
1: અને ધારાબેન, એટલે જ આપણે બાળ કવિતા ગણગણવાનું મન થઈ જાય હો, કે આપે સૂરજ આપે તારા, નદીમાં વહે છે નીર ન્યારા,
0: ઝાડ કહે છે આવો ભાઈ આપું હું તમને શીતળ છાય,
1: લીલા લીલા પાન છે એના ફૂલ મજાના રંગ બેરંગી,
0: પંખીઓ કલરવ કરતા કરે દુનિયા આ આખી સંગી,
1: પણ જો ઝાડો કાપી નાખશો ધરતી કેવી સુની થશે,
0: મીઠો પવન ક્યાંથી આવશે, વાદળ ક્યાંથી વરસશે,
1: પ્લાસ્ટિક ને દૂર પગાવો, ગંદકી ને સાફ કરાવો,
0: ધરતી માતા ને હરિયાળી બનાવી સુંદર દુનિયા સૌ સજાવો,
1: એક એક છોડ સૌ રોપો આજે, વૃક્ષો ને સૌ પ્યાર કરો,
0: પર્યાવરણ બચાવવા માટે નાનકડું આ કામ કરો.
1: હા બાળ મિત્રો, જુઓ વૃક્ષોનું મહત્વ આપણા જીવનમાં કેટલું બધું છે, કે તે પ્રદૂષણ થી આપણને બચાવે છે, આપણી ધરતી માતાને લીલીછમ રાખે છે, તો આપણે પણ આપણાથી જેટલું પણ બને ને એટલું પર્યાવરણને બચાવવા માટે આપણે યોગદાન ચોક્કસથી આપવું જોઈએ.

0: તો બાળમિત્રો કેવું સરસ મજાનું ગીત આપે સાંભળ્યું ને, પંખીઓ એકલ શોર કર્યો ભાઈ ધરતી ને સૂરજ ચૂમ્યો. તો આ સરસ મજાના પંખીઓ જે કલરવ કરે છે તો એનું ઘર કયું? એ તો છે વૃક્ષો. ભલે ને પંખીઓ આપણા આંગણે આવે, આપણા ઘરમાં ચકલીના માળા હોય છે, અને અલગ અલગ ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે પોતાની બખોલ અલગ અલગ જગ્યાએ દિવાલમાં બનાવે, પણ એનું મૂળ જો એનું રહેઠાણ કહી શકીએ ને આપણે, તો એ છે વૃક્ષ.
1: અને ધારાબેન, એ કલ્પના કરીએ ને કે એક વૃક્ષ હોય, એના પર સરસ મજાના પંખીડાઓ કલશોર કરતા હોય, અને આમ લીલી વનરાજી છાયેલી હોય, આવું એક દ્રશ્ય પણ આપણે નજર સમક્ષ ઉપસ્થિત કરીએ ને તો પણ આપણને ઠંડક મળે છે.
0: અને અમે હવે તો જીનાબેન આપણા બાળમિત્રોનું વેકેશન પૂરું થવા જઈ રહ્યું છે, એટલે વેકેશનમાં એ લોકોએ સરસ મજાના અલગ અલગ પ્રકૃતિની જે સુંદરતા હોય એવા અલગ અલગ ઐતિહાસિક સ્થળો કે પ્રવાસી સ્થળોની મુલાકાત અચૂક લીધી હશે અને પ્રકૃતિના ખોળે ખૂબ ઘૂમ્યા હશે, ઝૂમ્યા હશે. અને તમે સૌએ હમણાં જ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરી હશે.
1: તો બાળમિત્રો, આ જયારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ ને ત્યારે તમે દરેક પ્રકૃતિના તત્વને સમજ્યા હશે, માણ્યા હશે અને ઓળખ્યા હશે. અને એમાં જો મહત્વનું પરિબળ હોય ને તો એ છે વૃક્ષ. તો બાળમિત્રો, આપણે વૃક્ષનું જતન કરવું જ પડશે, વૃક્ષને બચાવવા જ પડશે.
0: તો આના વિશે આજે આપણે સૌને વધુ વાતો કરશે અશ્વિન મહેતા.
1: વૃક્ષનું મહત્વ.
2: નમસ્તે બાળમિત્રો, તમને ખબર જ હશે કે વૃક્ષો પર નવા નવા પર્ણો કૂપણો ફૂટી હોય, કેસુડાના ફૂલોનો શણગાર ધરતીએ ધારણ કર્યો હોય, તે છે વસંત ઋતુ. અને આ વસંતોત્સવ એ કુદરતનો ઉત્સવ છે જે કુદરત સાથે આપણે પણ ઉજવીએ છીએ. આ વસંત ઋતુ વૃક્ષો સાથે સંકળાયેલ છે. જો વૃક્ષો જ નહીં હોય તો સુંદર વસંત ઋતુનો નજારો આપણે ક્યાંથી માણી શકીએ? વસંત ઋતુનું કમળ આપણા મનને આનંદ વિભોર કરી મૂકે છે. એટલે જ ખરેખર આપણે એમ કહી શકીએ કે વન વૃક્ષો છે તો વસંતોત્સવ છે. અને આ જ ઉત્સવ માનવ જીવન વહેતું રાખે છે, ધબકતું રાખે છે, મનને પ્રફુલ્લતાથી ભરી દે છે. એટલે જ માનવ જીવનમાં વૃક્ષોનું ખૂબ જ મહત્વ છે. મિત્રો, આજે આપણે વૃક્ષોના મહત્વની વાત કરીએ ત્યારે માત્ર જંગલોની વાત નથી કરતા, પણ આપણી આસપાસ બાગ બગીચાના રસ્તાની બાજુએ કે ઘરની આસપાસ કે ગામના ચોરા પાસે જે વૃક્ષો જોઈએ છીએ તે વૃક્ષોનું જતનપૂર્વક ઉછેર થવાને કારણે આપણે તેનો છાયણો વૃક્ષો પર લચી પડેલા ફળ ફૂલ જોઈને આનંદિત થઈએ છીએ. પણ બાળમિત્રો, તમને ક્યારે એ વિચાર આવ્યો છે કે આ વૃક્ષોના ઉછેર પાછળ કોણે જહેમત લીધી છે, શું કામ લીધી છે? અને મિત્રો, તમે જયારે વેકેશનમાં કોઈ રમણીય સ્થળોએ ફરવા પ્રવાસ કરો છો કે મિત્રો સાથે પિકનિક પર જાઓ છો ત્યારે મોટા ઘેઘૂર વડલાની વડલાઈઓ પર ઝૂલો છો, ત્યારે તમને વિચાર આવ્યો છે કે આ વૃક્ષોને મોટા થતા કેટલા વર્ષો લાગ્યા છે? જેમ બાળકના ઉછેરમાં જેટલી જહેમત, ધીરજ અને સંભાળની જરૂર હોય છે, એટલી જ આ વૃક્ષોના ઉછેરમાં પણ હોય છે. અને એટલે જ આજે તમે જે વૃક્ષોની છાયામાં આનંદ લો છો તેવો જ આનંદ બીજા પણ લે, તે માટે તમારે પણ નક્કી કરવું પડશે કે અમે પણ અમારી આસપાસ દર વર્ષે એક વૃક્ષ વાવશું અને ઉછેરશું. કેમ? બરાબર ને બાળમિત્રો? બાળ દોસ્તો, તમે જાણો છો ને કે આજે માનવ વસ્તીમાં ખૂબ જ વધારો થયો છે. વસ્તી વધારાને કારણે અનેક ગંભીર સમસ્યાઓ સર્જાય છે. વધતી વસ્તીને વસાવવા વધુ જમીનની જરૂર પડે છે, અને એટલે જ વનોની જમીન ખુલ્લી કરવા મોટા પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. આ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ વધ્યું છે. શહેરોમાં સિમેન્ટના જંગલો વધતા જાય છે અને વનો નાબૂદ થઈ રહ્યા છે. પરિણામે શહેરનું વાતાવરણ પ્રદૂષણની ગંભીર સમસ્યાથી પીડિત છે. અહીં શુદ્ધ ઓક્સિજન મેળવવો મુશ્કેલ છે. આ બધા પ્રદૂષણને નાથવા માટે અનેક ઉપાયો પ્રયોજાયા છે. તેમાં અગત્યનો ઉપાય છે વૃક્ષ ઉછેરનું મહત્વ અને તેની જાળવણી. અને આ પ્રકલ્પને પાર પાડવા માટે સરકારશ્રી દ્વારા પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે, અને તેમાં લોકોનો સહયોગ, સંસ્થાઓનો સહયોગ અને આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે. અને એટલે જ બાળમિત્રો, તમે પણ વૃક્ષોના ઉછેર અને જતનમાં તમારો પણ ફાળો આપો, એ ખૂબ જ અગત્યનું છે. 21મી સદીમાં માનવ સંસ્કૃતિની પ્રગતિથી ઉર્જાના સાધનો અને અણુયંત્રો વગેરેથી છેલ્લા 30 વર્ષથી તો પર્યાવરણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે, જેને કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાઈ છે. ઓઝોન વાયુના પડમાં ગાબડા પડી ગયા છે અને એટલે જ આપણી આ ધરાને થયેલું મોટું નુકસાન અટકાવવા માટે અને તેનું પર્યાવરણ સુધારવા માટે વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરીએ. હવે તો વૃક્ષારોપણ ક્ષેત્રે આવેલ જાગૃતિને કારણે પર્યાવરણના રક્ષણની વાતો તો તમને મિત્રો શાળામાં પણ કરવામાં આવે છે ને, અને આ માટે જ પર્યાવરણને લગતો વિષય આખો એક તમને ભણાવવામાં આવે છે, ખરું ને બાળ દોસ્તો? શું તમે જાણો છો કે આપણા રાજ્યના પાટનગર ગાંધીનગરને સૌથી લીલાછમ શહેરનો બિરુદ મળેલ છે અને તેનું કારણ છે ગાંધીનગરની વસ્તી કરતા ત્યાં વૃક્ષોની સંખ્યા વધુ છે. આપણા રાજ્યના સર્વાંગી વિકાસમાં પણ વૃક્ષોનો ફાળો મહત્વનો છે. હવે વૃક્ષારોપણની પ્રવૃત્તિને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહેલ છે અને આ મહાકાર્યને સફળ બનાવવા માટે શાળાઓ, શિક્ષકો, શિક્ષણ વિભાગ, વન વિભાગ, વિવિધ સંસ્થાઓ અને પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ લાવવા કામ કરતા મંડળો દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવી રહેલ છે. બાળકો વૃક્ષોનું મહત્વ સમજે એ માટે સરકારશ્રીના વન વિભાગ દ્વારા નાટકો, સ્પર્ધાઓ, નિબંધ, સ્લોગન સ્પર્ધાઓ, ઇકો ક્લબની રચના અને પ્રાકૃતિક શિક્ષણ શિબિરોનું મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવે છે અને આ પ્રયત્નોથી લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં હકારાત્મક અભિગમ ઉત્પન્ન થયેલ છે. બાળમિત્રો, આપણે એ તો ખબર જ છે કે વૃક્ષો આપણા જીવન સાથે કેટલા ઓતપ્રોત છે, કેટલા ઉપયોગી અને મહત્વના છે. તે બાળકના જન્મથી લઈને માનવ જીવનના અંત સુધી દરેક તબક્કે વૃક્ષોનું લાકડું આપણા જીવન સાથે વણાયેલું છે. વૃક્ષો વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને હવાને શુદ્ધ કરે છે. એ તો તમે સૌ સારી રીતે જાણો છો અને કેટલીક વનસ્પતિના મૂળિયા અને પર્ણો ઔષધિ તરીકે ઉપયોગી છે અને આ વૃક્ષો અને વનરાજીને કારણે આખું આપણું આયુર્વેદ શાસ્ત્ર દવાઓની એક પદ્ધતિ વિકાસ પામી છે અને અનેક ગંભીર રોગોમાં આ ઔષધિ ઉપયોગી સાબિત થયેલ છે. તેમજ પૌષ્ટિક ફળો આપતા વૃક્ષોને કારણે માનવ તંદુરસ્તી માટે શ્રેષ્ઠ આહાર તરીકે સાબિત થયેલ છે અને બીમાર લોકો માટે તે પોષક આહારનું કામ કરે છે. અને વળી કેટલાક વૃક્ષોના મૂળિયા જમીન ધોવાણ અટકાવવાનું કામ કરે છે તો કેટલાક રણને આગળ વધતું અટકાવવાનું કામ પણ કરે છે. અને બાળકો, તમને ખબર છે કે વરસાદ કોણ ખેંચી લાવે છે અને ઉનાળાના ધોમ રખતા તડકામાં મીઠો છાયડો કોણ આપે છે? વૃક્ષો, બરાબર ને? વૃક્ષોના મહત્વની આ વાતો તો માનવ જીવનની થઈ, પણ આ વૃક્ષોને કારણે આ ધરા પર પશુ પક્ષી, જંગલી પશુઓ, જળચર પ્રાણીઓ, પક્ષીઓ અને બધાના જીવનમાં પણ વૃક્ષોનું, જંગલોનું ખૂબ જ મહત્વ છે. અને બાળકો, તમે એક વાત તો સારી રીતે જાણો છો કે પર્યાવરણમાં આ પશુ પક્ષીઓ, વન્યજીવો, જળચર પ્રાણીઓ અને પક્ષીઓનું મહત્વ કેટલું છે. તેઓ પણ આપણા પર્યાવરણના મહત્વના સાથી છે. જંગલોના વિનાશને કારણે વન્ય પ્રાણીઓનું જીવન સંકટમાં મુકાયું છે. જંગલમાં ગેરકાયદેસર વૃક્ષો કાપવાની પ્રવૃત્તિને કારણે કેટલાય વન્યજીવોનું અસ્તિત્વ સંકટમાં આવી ગયું છે. કેટલીય જાતો આજે વિનાશના આરે આવીને ઊભી છે. તેમના ખોરાક, રહેઠાણ ઉપર વિપરીત અસર થઈ છે. આ વન્યજીવો આપણો સાંસ્કૃતિક વારસો છે અને તેમનું જતન અને રક્ષણ કરવું એ પણ આપણી પવિત્ર ફરજ છે. અને આ પવિત્ર ફરજને નિભાવવા આપણે શું કરશું તેની વાત કરીએ તો મિત્રો, આ બધા માટે આપણે હયાત વૃક્ષોને ટકાવી રાખવા અને નવા વૃક્ષોનું મોટા પ્રમાણમાં વાવેતર અને જતન કરવાનું છે. અને દરેક બાળક પણ આ પવિત્ર કાર્યમાં સહયોગ આપે તો જ સાચા અર્થમાં વૃક્ષોનું મહત્વ આપણે સમજ્યા છીએ એમ કહેવાય. વૃક્ષોનું મહત્વ સમજાવવા માટે જ આખા વિશ્વમાં આપણે 21 માર્ચના દિવસને વિશ્વ વન દિન તરીકે ઉજવીએ છીએ. અને બાળમિત્રો, સૌથી અગત્યની વાત કે વૃક્ષ ઉછેર માટે આપણી સરકાર પણ એના માટે ખૂબ ચિંતિત છે. દેશની જંગલ સંપત્તિને સમૃદ્ધ બનાવવા, તેનું રક્ષણ કરવા તથા વન્યજીવોને તેમના કુદરતી રહેઠાણો મળી રહે તે માટે સરકાર તરફથી અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. એના ભાગરૂપે 5મી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત વન્ય જીવન બોર્ડ, રાષ્ટ્રીય ઉદ્યાનોની રચના, અભયારણ્યોની રચના અને જાળવણી ભારત સરકાર અને રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત ભારતીય વન્ય જીવન બોર્ડ દ્વારા દર વર્ષે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી કરવામાં આવે છે. તેમજ દર વર્ષે 10 જુલાઈના ચોમાસા દરમિયાન વન મહોત્સવની ઉજવણી કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને શાળા કોલેજોમાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજી તેમનામાં વૃક્ષો વિશે સભાનતા કેળવાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ વૃક્ષોનો ખૂબ મહિમા દર્શાવાયો છે. ઋષિઓના આશ્રમ પરંપરામાં ભણતા બાળકો પણ વૃક્ષો નીચે અભ્યાસ કરતા હતા તેવું આપણે આપણા ધાર્મિક ગ્રંથોમાં વાંચ્યું છે. આમ પુરાતન સમયથી વૃક્ષનું ધર્મ હોય કે પર્યાવરણ મોટું યોગદાન છે. સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના વર્ષે લોક જાગૃતિ લાવી સરકારના વન અને પર્યાવરણ ખાતા તરફથી કરવામાં આવતા ભગીરથ કાર્યમાં આપણા સૌનો સાથ અને સહકાર રહે તો આપણે આપણા વનોની ગીચતા પાછી લાવી શકીશું. અને ખાસ કરીને કચ્છમાં વરસાદની ખૂબ જ જરૂરિયાત રહે છે, પાણીની ગંભીર સમસ્યા છે. ત્યારે અહીં વૃક્ષોનું મોટા પાયે વાવેતર અને રક્ષણ થાય તે ખૂબ જ જરૂરી છે. અને વૃક્ષોની સંખ્યામાં વધારો થવાથી સમગ્ર માનવજીવન માટે એક ઉમદા કાર્ય બની રહેશે અને તેનાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટશે અને વાતાવરણમાં પણ સુધારો આવશે. તો ચાલો બાળકો, આપણે એક નિશ્ચય કરીએ કે દરેક બાળક દર વર્ષે એક વૃક્ષ વાવશે અને ઉછેરશે જ, અને આ રીતે આપણે વૃક્ષ તરફ આપણો લીલોછમ પ્રેમ વ્યક્ત કરીએ. આવજો મિત્રો, ફરી મળીશું કોઈ નવી વાત સાથે. આવજો આવજો.
3: વૃક્ષનું મહત્વ,
0: આ વિષયે સરસ મજાનો વાર્તાલાપ આપણે સાંભળ્યો અશ્વિન મહેતા પાસેથી. તો જીજ્ઞાબેન, બાળ મિત્રોને આપણે કહીએ કે શીખવા અને શીખવવાનું તો હવે ચાલુ જ થવાનું છે, કેમ કે વેકેશન પૂરું થવાની તૈયારીમાં છે. એટલે જ તો કહેવાય ને કે મોજ મજા મસ્તી ને કરેલા પ્રવાસનું સરવૈયું થઈ ગયું. ચાલો ફરી ભણવાને ભણાવવા, વેકેશન પૂરું થઈ ગયું.
3: પુસ્તકો એ લીધા મુક્ત શ્વાસો ફરી દફતરમાં કેદ થઈ જશે, એ પણ સુષુપ્ત હતા. ફરી કોમળ હાથોનો સ્પર્શ થઈ જશે. કોણ ક્યાં ગયું એ મહત્વનું નથી, તન મન બસ ફ્રેશ થઈ ગયું. ચાલો ફરી ભણવાને ભણાવવા, વેકેશન પૂરું થઈ ગયું.
0: સગા સંબંધી સ્નેહીઓ અને પરિવારજનોનો થયો મેળાવડો, મોસાળમાં તો કોઈ પરિવારમાં ગયા, બસ મન તો એકદમ ફ્રેશ થઈ ગયું. ચાલો ફરી ભણવાને ભણાવવા, વેકેશન તો પૂરું થઈ ગયું.
3: ભણતર જીવન ચણતરનો પાયો છે, રખે ન ભૂલી જતા તમે. જ્ઞાનના ઉજાશે પરિવાર અને જગતમાં, પથરાશે સાચું અજવાળું. ચાલો ફરી શાળામાં જઈએ, ભણીએ, જ્ઞાન બાકી જે રહી ગયું. ચાલો ફરી ભણવાને ભણાવવા, વેકેશન તો પૂરું થઈ ગયું. તો ધારાબેન, સ્કૂલ ખુલશે અને આપણા બાળમિત્રો એકબીજાને મળશે ને, ત્યારે બધા અલગ મલકની વાતો કરશે કે અમે વેકેશનમાં અહીંયા ગયા હતા, મેં આ સરસ મજાની બધી મીઠાઈઓ ખાધી, અને હું કોઈક કેશું હું મારા મામાના ઘરે ગયો હતો, કોઈક કેશું હું આ જગ્યાએ ફરવા ગયો હતો. આવી અલગ મલકની વાતો કરતા હોય ને, એ સાંભળવાની પણ મજા પડી જાય હો.
0: તો જીજ્ઞાબેન, આવી વાતો ક્યારે થાય? જયારે સ્કૂલ ખુલે ત્યારે.
4: સવેરા હો ગયા હૈ, ચિડિયા ઘોંસલો સે નિકલ રહી હૈ, સ્કૂલ ભી ઘંટી બજ ગઈ હૈ, બચ્ચે સબ સ્કૂલ જા રહે હૈ, તૈયાર હૈ, સ્કૂલ ચલે હમ, મિલકર સ્કૂલ ચલે હમ.

0: તો બાળ મિત્રો, ગીત સાંભળવાની મજા પડી ગઈ ને? તો તમે પણ હવે વહેલા વહેલા તૈયાર થઈને શાળાએ જજો. આટલા સમયની જે આળસ હતી ને એને ખંખેરી નાખજો અને રોજ સવારે નિયમિત રીતે તાજા માજા થઈ, ફ્રેશ થઈ અને શાળાએ જજો.
1: અને જીજ્ઞાબેન, તમે તો એમ કહો છો પણ બાળ મિત્રો ના તો યુનિફોર્મ, દફતર બધું એકદમ ઇસ્ત્રી ટાઈટ તૈયાર થઈ ગયું હશે અને વેકેશન નું જે હોમવર્ક હશે એ પણ કમ્પ્લીટ કરી લીધું હશે. સરસ મજાના રેડી પણ થઈ ગયા હશે સ્કૂલ જવા માટે.
0: એટલે હવે ખાલી એટલી જ વાર છે કે ક્યારે સવાર પડે અને સવારે શાળાએ જઈએ અને બધા ફ્રેન્ડ્સ ને મળીએ, ટીચર્સ ને મળીએ અને નવું શીખવાનું ફરીથી પ્રયત્ન કરીએ. કેમ બાળ મિત્રો, સાચું ને?
1: અને ફરી મળીશું આવતા રવિવારે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલમાં. ત્યાં સુધી આપની દોસ્ત ધારાને
0: અને જીજ્ઞાને
1: રજા આપશો. આવજો બાળ મિત્રો. આવજો જીજ્ઞાબેન.
0: આવજો બાળ મિત્રો.

0: गणना में प्रथम चरण में घर यादी मकानों की गणतरी एटे मकान की गणतरी करते चलो तमारी भागीदारी थी सफल बनाए विकसित भारत 2047 तरफ एक बड़ू डगलू भरिए
1: सुरक्षा सूचनों नु पालन करो अने लू थी बचो
2: हीट वेव એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં
3: શ્રોતા મિત્રો ફિલ્મ બાગીનું આ ગીત સાંભળીએ અમિત કુમાર અને અનુરાધા પૌડવાલના સ્વરમાં

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

કરવાનો પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: રોગથી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, મેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો મનોરંજન. પ્રસ્તુત છે ફિલ્મ યસ બોસનું આ ગીત. કયા કલાકાર? અભિજીત અને અલ્કા યાજ્ઞિક.

0: હોટેલ કરનારા પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: પ્રસ્તુત છે અલકા યાજ્ઞિક અને કુમાર શાનુના યુગલ સ્વરમાં ફિલ્મ ફિર તેરી કહાની યાદ આઈનું આ ગીત.

ગીતની સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સમાપ્ત કરી રહ્યા છીએ. આ કાર્યક્રમ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત. પ્રથમ સાંભળીએ દમયંતી ઉપાધ્યાયના કંઠને. શ્રોતા મિત્રો, એના પહેલા આવો સાંભળીએ આ સંદેશ.

ఎన్నో పదం చరణ ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: તમારા પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આજના લોકસંગીતમાં અંતિમ કંઠ સાંભળીએ નટવર તેવાડાના સ્વરની.

રચનાની સાથે જ આજનો લોક સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે કેન્દ્રમાં એનડીએ સરકારના 12 વર્ષ નિમિત્તે

0: એક શ્રેણીના બીજા અંકમાં આર્થિક વિકાસ અને નવી દિશા પીએલઆઈ અને સ્ટાર્ટઅપ સ્કીમ આ વિષય પર ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સેક્રેટરી મહેશ તીર્થાની સાથે પરેશ મારૂની વિશેષ મુલાકાત.
1: રજૂ કરે છે વિશેષ શ્રેણી કેન્દ્રમાં એનડીએ સરકારના 12 વર્ષ, જેના બીજા અંકમાં આજે પ્રસ્તુત છે આર્થિક વિકાસની નવી દિશા પીએલઆઈ અને સ્ટાર્ટઅપ સ્કીમ એ વિષય પર વિશેષ ચર્ચા, જેમાં ભાગ લઈ રહ્યા છે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માનદ સેક્રેટરી શ્રી મહેશ તીર્થાણી. કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે પરેશ મારૂ.

0: સુપ્રભાત મિત્રો, કોઈ પણ દેશની આર્થિક સફરમાં એક દાયકાનો સમયગાળો બહુ મોટો બદલાવ લાવી શકે છે. કેન્દ્રમાં એનડીએ સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થયા છે અને આ 12 વર્ષોની આર્થિક સફર પર નજર કરીએ તો આજે આખી દુનિયા ભારતની આર્થિક તાકાતનો સ્વીકાર કરી રહી છે અને દેશના વિકાસની આ નવી તસવીર આપણી સામે બિલકુલ સાફ દેખાઈ રહી છે. મેક ઇન ઇન્ડિયાના મંત્ર સાથે આજે ભારત દુનિયાભરમાં પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે. દેશના આ આર્થિક વિકાસને નવી દિશા આપવા માટે સરકારે 2 સૌથી મજબૂત સ્તંભો તૈયાર કર્યા છે. એક છે પીએલઆઈ સ્કીમ, એટલે કે દેશમાં જ મોટું ઉત્પાદન વધારવાની યોજના, અને બીજી છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ, જેણે આપણા યુવાનોના નવા આઈડિયાઝને એક સફળ બિઝનેસ બનાવવાની નવી પાંખો આપી છે. પીએલઆઈ સ્કીમની વાત કરીએ તો આ યોજના હેઠળ દેશમાં ₹1.45 લાખ કરોડથી વધુનું નવું રોકાણ આવ્યું છે અને ₹11 લાખ કરોડથી વધુનું વધારાનું ઉત્પાદન થયું છે, જેની સૌથી મોટી સફળતા એ છે કે આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક દેશ બની ગયો છે અને લાખો લોકોને નવી રોજગારી મળી છે. જ્યારે બીજી તરફ સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ દેશમાં ઉદ્યોગ સાહસિકતાની નવી ક્રાંતિ સર્જી છે. આજે ભારતમાં 1,40,000થી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ ધમધમી રહ્યા છે, જેમાંથી 110થી વધુ કંપનીઓ વૈશ્વિક સ્તરે યુનિકોર્ન બની ચૂકી છે. આ યોજનાએ આપણા યુવાનોને નોકરી શોધનારા નહીં પણ નોકરી આપનારા બનાવ્યા છે. દેશ સ્તરે આટલા મોટા આર્થિક બદલાવ આવી રહ્યા હોય ત્યારે મોટા શહેરોથી લઈને છેવાડાના ગામડાઓના લોકો સુધી આ યોજનાઓ કેવી રીતે પહોંચી રહી છે, કચ્છ જિલ્લા પર તેની શું અસર પહોંચી છે અને તેનાથી કેવો બદલાવ આવ્યો છે, આ તમામ મહત્વના પાસાઓ પર આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. અને આ વિષય પર આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે છેલ્લા 32 વર્ષથી સંકળાયેલા અને છેલ્લા 20 વર્ષથી માનક મંત્રી તરીકેની સેવા આપતા શ્રી મહેશભાઈ તીર્થાણી. સર, આપનું સ્વાગત છે.
1: ધન્યવાદ.
0: આપણે શરૂઆત કરીએ આપણે પીએલઆઈ સ્કીમ વિશે. આ પીએલઆઈ સ્કીમ નામ સાંભળવામાં થોડુંક અઘરું લાગે છે, પણ સામાન્ય માણસની ભાષામાં કહીએ તો આ યોજના શું છે અને આપણા દેશમાં નવી ફેક્ટરીઓ કે ઉદ્યોગો શરૂ કરવામાં તેનાથી કેવી મદદ મળે છે?
1: એમ શરૂઆતમાં કીધું કે દેશની અંદર જ દેશનું ઉત્પાદન વધારવા માટે, એને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે જે પીએલઆઈ સ્કીમ ઇન્સ્ટિટ્યૂટ છે, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ, એ ખરેખર અમારી દ્રષ્ટિએ, ગાંધીધામ ચેમ્બરની દ્રષ્ટિએ ખૂબ જ એક ક્રાંતિકારી અને મહત્વપૂર્ણ સ્કીમ છે, જે પ્રોત્સાહિત કરે છે આપણા નાના મધ્યમ મોટા ઉદ્યોગોને કે તેઓ આપણા દેશની અંદર જ આપણું પ્રોડક્શન કેમ વધે અને આપણું પ્રોડક્શન ફક્ત ભારતમાં નહીં આખા વિશ્વ સ્તરે કેમ વધુ ફેલાય, એના માટે એ સ્કીમો પીએલઆઈ જે ડિક્લેર કરવામાં આવી છે એના માટે ખરેખર એક પ્રોત્સાહજનક અને સારી સ્કીમ ગણાય.
0: સામાન્ય રીતે આપણે વિદેશી વસ્તુઓ જેમ કે મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં વધુ વાપરતા હતા. આ નવી નીતિઓ આવ્યા પછી મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓ આપણા બજારમાં કેટલી વધી છે અને તેની સામાન્ય નાગરિક પર શું અસર થઈ છે?
1: અત્યારે જેમ આપણે નજર દોડાવીએ છીએ તો આપણા મેડ ઇન ઇન્ડિયા જે આપણું આહવાન છે, જે આપણને માનનીય પ્રધાનમંત્રીએ આપ્યું છે, એના પછી અમે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા લોકો, ઘણું બધું મોટું વર્ગ, એક ઘણી બધી મોટી પર્સન્ટેજ ભારતીય ઉત્પાદનો વાપરતા થઈ ગયા છે. આપણે જેમ મોબાઈલનો ઉલ્લેખ કર્યો એ બિલકુલ તદ્દન સાચી વાત છે. હવે આપણે વિદેશી મોબાઈલો કરતા આપણા

0: નિર્મિત મોબાઈલો વાપરવાના વધારે આપણા હાથમાં જોતા થઈ ગયા છીએ.
1: ગાંધીધામ અને કંડલા મુંદ્રા પોર્ટ વિસ્તારને ભારતના આર્થિક પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે. લોજિસ્ટિક્સ અને પોર્ટ આધારિત ઉદ્યોગોને વેગ આપવા માટે આ પીએલઆઈ નીતિઓ કેટલી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે તે વિશે શું કહેશો આપ?
0: આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ આપે પૂછ્યું છે. આપ જાણો છો મુંદ્રા પોર્ટ અને કંડલા પોર્ટ એ બંને આપણા માટે આપણા રાષ્ટ્રના ગૌરવ સમાન પોર્ટ છે. કંડલા પોર્ટ ભારતનું નંબર વન ગવર્મેન્ટ મેજર પોર્ટ છે અને મુંદ્રા પોર્ટ પ્રાઇવેટ મેજર પોર્ટ છે નંબર વન આપણા ભારતનું. આ બંને પોર્ટ અત્યારે મળીને લગભગ 35-40% આયાત નિર્યાતનું હિસ્સો અહીંયાથી ધરાવે છે આખા રાષ્ટ્રનું. એટલે એક બહુ જ મોટી જેને કહીએ સિદ્ધિ કહેવાય આપણા માટે કચ્છ માટે. આ જે બે મેજર પોર્ટ છે એ બે મેજર પોર્ટ અહીંયા હોવાના લીધે એનાથી સંકળાયેલ જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે આપણે જાણીને નવાઈ લાગશે કે અને આશ્ચર્ય થશે કે આજની તારીખમાં રોજ 30,000 મોટા વેહિકલ્સ કોમર્શિયલ વેહિકલ્સ જે ટ્રકો ટ્રેલરો ડમ્પરો એ આપણા કચ્છના રોડ ઉપર દોડે છે અને કચ્છથી આયાત નિર્યાતનું જે સામાન છે એ આખા રાષ્ટ્રમાં પહોંચાડે છે ને અહીંયા લઈ આવે છે. પીએલઆઈ સ્કીમથી આ જે ઉદ્યોગ છે એને ખરેખર એક અલગ જ બુસ્ટિંગ મળી છે અને હજી અમે એવું છે કે આપણા કચ્છનું જે હિસ્સો છે આયાત નિર્યાતના ક્ષેત્રમાં આ 35-40% થી વધીને 45-50% સુધી જલ્દી થઈ જશે એવી અમારી જેને કહીએ કે ઉમેદ છે.
1: આપણે કચ્છની વાત કરીએ તો કચ્છમાં એવા ઘણા મોટા ઉદ્યોગો છે જેમને પીએલઆઈ યોજનાનો લાભ મળ્યો છે. ગાંધીધામ ચેમ્બર આ મોટા ઉદ્યોગો અને આપણા સ્થાનિક નાના ઉદ્યોગો વચ્ચે કેવો સમન્વય સાધી રહી છે જેથી નાના વેપારીઓને પણ પૂરતું કામ મળી રહે?
0: ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ લગભગ 70 વર્ષ જૂની સંસ્થા છે જે અત્યારે ડાયરેક્ટ 3600 કચ્છના નાના મોટા મધ્યમ ઉદ્યોગો વેપારીઓ પ્રતિષ્ઠાનો અમારા મેમ્બરો છે. આપે જેમ કીધું કે જો આપણે મોટા ઉદ્યોગો કે મધ્યમ ઉદ્યોગો તરફ નજર ન રાખીએ તો કચ્છમાં અત્યારે ભૂકંપ પછી જે મહાકાય ઉદ્યોગો બી વિકાસ પામ્યા છે અને મધ્યમ ઉદ્યોગો બી વિકાસ પામ્યા છે. અને આપ જાણો છો હાલમાં સ્ટાર્ટઅપ સ્કીમના હિસાબે કચ્છમાં પણ એમએસએમઈ ઉદ્યોગો બી ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે. તો જે મોટા ઉદ્યોગોની પહેલા વાત કરીએ તો આજે વેલ્સપન છે, વેલ્સપનના પાઇપો છે, એવી રીતે પાઇપ ઇન્ડસ્ટ્રી કચ્છમાં ઘણી બધી છે. જિંદાલ સ્ટ્રોમિલ છે, એવી રીતે રત્નમણી છે, એવી રીતે આપ જોઈ લેજો ટેક્સટાઇલમાં આપણે ઘણું મોટું વેલ્સપન ગ્રુપનું કામ છે. એવી રીતે સિલિન્ડર મેન્યુફેક્ચરિંગ છે જે લોકો પીએલઆઈ સ્કીમની હેઠળ ખૂબ જ સારું એક જેને કહીએ પરફોર્મન્સ કરી રહ્યા છે અને ફક્ત ભારતમાં નહીં પણ આખા વિશ્વમાં એમના પ્રોડક્ટ જઈ રહ્યા છે. ગાંધીધામ ચેમ્બર હર હંમેશ ઈ ઉદ્યોગો અને સરકારની વચ્ચે એક સેતુનું કામ કરે છે. ઉદ્યોગોને કોઈ બી તકલીફ હોય છે, એમના કોઈ બી ઇસ્યુઝ હોય છે તો ઈ રાજ્ય સ્તર જિલ્લા સ્તરથી લઈને રાજ્ય સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી અમે લોકો એ પ્રશ્નો પહોંચાડીએ છીએ અને એનું નિરાકરણ લઈ આવીએ છીએ.
1: જે તમે સરસ વાત કરી, ગાંધીધામ ચેમ્બર ઉદ્યોગો માટે પોતાના તરફથી શું પ્રયાસો કરી રહી છે અને ચેમ્બર એક સેતુ તરીકેનું કામ કરી રહી છે. હવે આપણે પહેલાના સમયમાં નવો બિઝનેસ કે ધંધો શરૂ કરવો હોય તો સરકારી ઓફિસોના ચક્કર કાપવા પડતા. હવે સ્ટાર્ટઅપ સ્કીમ આવ્યા પછી યુવાનો માટે નવો ધંધો શરૂ કરવો કેટલો સરળ બન્યો છે?
0: હું આપને એમાં બહુ જ એક સરસ વાત બતાવીશ. આપણે બહુ જ એકદમ મોકાના હિસાબે વાત પૂછી છે. આપણે ગુજરાત સરકારનું એક ઉપક્રમ છે જેનું નામ છે આઈ હબ. આઈ હબ જે છે એ ગુજરાત સરકારે ખાસ એક્સક્લુસિવલી નવા જે યુવાનો નવયુવાનો જે સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં આવી રહ્યા છે એમના માટે એક આઈ હબ સંસ્થાન બનાવ્યું છે. એ આઈ હબ સંસ્થાન સાથે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સનું એમઓયુ થયેલ છે અને આઈ હબ આખા ગુજરાતના અપકમિંગ નવયુવાનો જે સ્ટાર્ટઅપમાં કઈ નવીનતા લઈ આવે છે, કઈ નોવેલ્ટી લઈ આવે છે એમને ગજબનું પ્રોત્સાહન આપે છે. અને આઈહબનું અમે લોકોએ ગાંધીધામ ચેમ્બરમાંથી 2-3 અમે લોકોએ સેમિનાર મોટા મોટા કર્યા છે જેમાં આપણા કચ્છના બી નવયુવાનોના સ્ટાર્ટઅપ્સનું અમે લોકોએ પ્રેઝન્ટેશન કર્યું હતું અને હાલમાં એ આઈહબના જે નવયુવાનો આપણા ગુજરાત રાજ્યમાં સ્ટાર્ટઅપ્સના એમએસએમઈના લઈ આવે છે એ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે.
1: આપણી જે કચ્છી હસ્તકલા અને ભરતકામ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. આપણા પરંપરાગત કારીગરોને હુનરને આધુનિક સ્ટાર્ટઅપ મોડેલ અને ઈ કોમર્સ સાથે જોડીને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા માટે હજી કયા આયોજન કે પ્રયાસોની જરૂર હોય તેવું આપને લાગે છે?
0: મને લાગે છે આ સવાલ આપણા માટે ખાસ કરીને કચ્છ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે આપણા કચ્છમાં અમારી જાણકારી મુજબ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ની જે માહિતી છે, લગભગ 3500 થી 4000 આર્ટિસન્સ, જે આપણે કારીગરો કહીએ, પછી ઈ હેન્ડીક્રાફ્ટમાં હોય, હેન્ડલૂમમાં હોય, લોગાન આર્ટમાં હોય, જે આપ કોઈ અલગ અલગ આપણે મડ પ્રિન્ટમાં હોય, ઘણા કારીગરો આપણી પાસે પડ્યા છે. આપ જાણો છો આપણા કચ્છ માટે ગૌરવની વાત છે કે આપણા ઘણા બધા ઘણા કારીગરો ભુજોડીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે. આપણા પબીબેન આજે આખા વિશ્વમાં નામ ધરાવે છે. ગાંધીધામ ચેમ્બર ઈચ્છે છે ઈ અમુક કારીગરો નહીં, અમુક પબીબેન નહીં, એક એક ગામમાંથી આપણે એવા નામદાર કારીગરોને આપણે ગોતીએ અને એ લોકોને આપણે વૈશ્વિક સ્તરે પહોંચાડીએ. અમે લોકો એના માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, આઈમાં જે નેશનલ લેવલની મેનેજમેન્ટ એસોસિએશનો છે, એમના માટે અમે આ આર્ટિસન્સ જે હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટના કારીગરો છે એમના માટે એક્સપોર્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામ્સ બનાવવાનું બી અમે કામ શરૂ કર્યું છે. અમે લોકોએ ઈ કારીગરોને એક મંચ ઉપર બેસાડીને વિશ્વમાં પોતાનું પ્રોડક્ટ કેમ ઓનલાઈન તમે લોકો ફ્લોટ કરી શકો, તમે એક્સપોર્ટની જે વિડીયો છે કેમ શીખી શકો, એના માટે બી અમે લોકો સતત પ્રયત્ન કરીએ છીએ. મારી નેમ છે કે કચ્છનું જે આપણું હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ જે આપણું ક્ષેત્ર છે એને અમે હજારો કરોડો સુધી પહોંચાડીએ અને ઈ કારીગરોને એનો સીધો લાભ મળે એવી અમારી નેમ છે.
1: બિલકુલ, ગાંધીધામ ચેમ્બર આ દિશામાં પણ એક કચ્છી હસ્તકલા અને ભરતકામ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે, છતાંય એને હજી વધારે ને વધારે લોકો સાથે જોડવા માટે આપના ચેમ્બર દ્વારા પણ સરસ એવા પ્રયાસો થઈ રહ્યા છે. હવે કેન્દ્ર સરકારની આ બંને યોજનાઓનો લાભ કચ્છના નાનામાં નાના વેપારી અને છેવાડાના યુવાન સુધી પહોંચે તેના માટે સંસ્થાગત સ્તરે શું પ્રયાસ કરવા જોઈએ અને આ દિશામાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અત્યાર સુધી કઈ કામગીરી કરવામાં આવી છે અને આગામી સમયમાં શું નવા આયોજનો છે?
0: અમે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અમારી લેવલે ખૂબ કામ કરી રહ્યા છીએ અને સરકારની વિભિન્ન યોજનાઓ, જેમ આપણે આ બે મહત્વપૂર્ણ યોજના કીધી, એમાં અમે એમએસએમઈ સ્ટાર્ટઅપમાં ઘણું બધું કામ કરી રહ્યા છીએ. પીએલઆઈટી અમે લોકો વિસ્તારથી લોકોને સમજાવી રહ્યા છીએ, ખાસ કરીને મોટા ઉદ્યોગોને. હજુ મને લાગે છે કે આપણે જિલ્લાના અલગ અલગ જે આપણા મથકો છે, જેમ માંડવી છે, નખત્રાણા છે, ભુજ છે, એમાં અલગ અલગ આપણે ત્યાંના એનજીઓ થ્રુ કે ત્યાં આપણે કલેક્ટર ઓફિસ થ્રુ જો આપણા નવયુવાનોમાં આ બધી વાતોનું ફેલાવ કરવામાં આવે અને વિભિન્ન સ્કીમો આપણા આર્ટિસન્સ જેમ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટના છે એમના સેમિનારો કરવામાં આવે તો આપણે માટે બહુ સારું થશે. યોજનાઓ આપણે એમને સમજાવી શકશું અને ગવર્મેન્ટની આ જેટલી બી પ્રોત્સાહજનક સ્કીમ છે એના પ્રચાર પ્રસાર માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ હર હંમેશ તૈયાર રહેશે અને કામ કરશે.
1: હવે આપણે કચ્છમાં રિન્યુએબલ એનર્જી વિશે વાત કરીએ કે કચ્છમાં રિન્યુએબલ એનર્જીના વિશાળ પ્રોજેક્ટ કાર્યરત છે, જેમાં ખાવડાનો ગ્રીન એનર્જી પાર્ક વિશ્વભરમાં જાણીતો છે. ગ્રીન હાઇડ્રોજન અને પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે જાહેર થયેલી પીએલઆઈ સ્કીમથી કચ્છના આર્થિક ભવિષ્યમાં કેવો મોટો બદલાવ આવી શકે છે?
0: ગ્રીન હાઇડ્રોજન ભવિષ્યનું ફ્યુઅલ છે એ આપણે જાણીએ છીએ. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે અને એ દિશામાં આપ જાણો છો કે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટે ખૂબ જ આગળ એડવાન્સમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. દેશના મોટા મોટા ઉદ્યોગોએ હજારો એકર જમીન અહીંયા ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે મેળવી લીધી છે અને એના ઉપર કામ શરૂ કરી દીધું છે. જે આપે રિન્યુએબલ એનર્જીની વાત કરી તો હું કહીશ કે ઈ જે આપણે ખાવડા વિસ્તાર છે એ રાષ્ટ્રનો એક ગૌરવ છે અને એ જે રિન્યુએબલ એનર્જી થકી આપણે વિશ્વમાં નીટ એન્ડ ક્લીન એનર્જીના ક્ષેત્રમાં ખરેખર એક વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યા છીએ એવી અમારા ચેમ્બરની અમારું માનવું છે.
1: મહેશભાઈ, આપે ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવ્યું કે કેવી રીતે એનડીએ સરકારના 12 વર્ષમાં પીએલઆઈ અને સ્ટાર્ટઅપ યોજનાઓએ દેશની સાથે આપણા કચ્છના ઉદ્યોગો, ગ્રીન એનર્જી પાર્ક અને કચ્છી હસ્તકલાને નવી દિશા આપી છે, તેમજ ગાંધીધામ ચેમ્બરના આગામી આયોજન વિશે પણ આપે સરસ માહિતી આપી. આજના વિશેષ કાર્યક્રમમાં આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: શ્રોતા મિત્રો, મહેશભાઈ સાથેની આ ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે સરકારી નીતિઓ જ્યારે જમીની સ્તરે પહોંચે છે ત્યારે તે પ્રદેશના અર્થતંત્રનો ચહેરો બદલી નાખે છે. પીએલઆઈ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા આ બંને યોજનાઓ આગામી સમયમાં આપણા ગુજરાત અને ખાસ કરીને કચ્છ માટે કેવા નવા દ્વાર ખોલી રહી છે તે વિશે જાણીએ. સૌ પ્રથમ જો પીએલઆઈ એટલે કે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમની વાત કરીએ તો કેન્દ્ર સરકારે આ યોજના પાછળ જે રૂપિયા 1.97 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે તેનો સૌથી મોટો ફાયદો આપણા ગુજરાતને મળી રહ્યો છે. વાણિજ્ય મંત્રાલયના અહેવાલો મુજબ દેશમાં જે 3 મુખ્ય સેક્ટર્સમાં આ યોજના સુપરહિટ સાબિત થઈ છે તેમાં ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ અને ઓટોમોબાઈલ સામેલ છે. આ ત્રણેય ક્ષેત્રોમાં ગુજરાત અગ્રેસર છે. આપણા કચ્છના સંદર્ભમાં જોઈએ તો ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન અને આપણો સાળંદ બેલ્ટ જે રીતે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રિક વ્હીકલ હબ બની રહ્યા છે તેની સીધી સકારાત્મક અસર કચ્છના મુંદ્રા અને કંડલા પોર્ટના લોજિસ્ટિક્સ બિઝનેસ પર પડી રહી છે. જ્યારે દેશમાં ઉત્પાદન વધે છે ત્યારે તેની નિકાસ પણ વધે છે અને આ નિકાસ માટે કચ્છના બંદરો દેશનું સૌથી મોટું માધ્યમ છે. સરકારી માહિતી અનુસાર પીએલઆઈ સ્કીમ હેઠળ શરૂ થયેલી ફેક્ટરીઓનો કાચો માલ આયાત કરવા અને તૈયાર માલ વિદેશ મોકલવા માટે કંડલા અને મુંદ્રા પોર્ટ પર માલ સામાનની અવરજવરમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ જો આપણે ગ્રીન એનર્જી અને પુનઃપ્રાપ્ય ઉર્જાની વાત કરીએ તો પીએલઆઈ સ્કીમનો એક મોટો હિસ્સો સોલાર પેનલના સ્થાનિક ઉત્પાદન અને ગ્રીન હાઇડ્રોજન માટે રાખવામાં આવ્યો છે. આ બાબત કચ્છના ભવિષ્ય માટે લોટરી સમાન છે. ખાવડા ખાતે બની રહેલો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક જ્યારે સંપૂર્ણ કાર્યરત થશે ત્યારે તેને સપોર્ટ કરવા માટે જે સોલાર સેલ્સ અને મોડ્યુલ્સની જરૂર પડશે તે પીએલઆઈ યોજના હેઠળ ભારતમાં જ બની રહ્યા છે. આનાથી કચ્છમાં માત્ર ગ્રીન એનર્જીનું ઉત્પાદન જ નહીં થાય પણ તેને લગતા નાના મોટા સેંકડો ઉદ્યોગો પણ અહીં સ્થાપાશે જે સ્થાનિક યુવાનો માટે રોજગારીની સુવર્ણ તકો લાવશે. શ્રોતા મિત્રો, હવે વાત કરીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત આપણા યુવાનો માટે ખુલેલી નવી તકોની.
3: આજ ભારત દુનિયા કા તીસરા સબસે બડા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ હૈ. દેશમાં સ્ટાર્ટઅપ કી સંખ્યા અબ 1.25 લાખ કે આસપાસ પહોંચ રહી હૈ. मुझे ये देखकर बहुत खुशी है कि इनमें बड़ी संख्या में स्टार्टअप छोटे छोटे टीयर टू टीयर थ्री ऐसे शहरों में हो रहे हैं जो जिला केंद्र भी नहीं है. इन स्टार्टअप में युवाओं के लिए लाखों रोजगार बन रहे हैं. इस बार के बजट में स्टार्टअप को मिलने वाली टैक्स छूट को आगे बढ़ाने का भी ऐलान किया गया है. इसका बड़ा लाभ हमारे युवाओं को मिलेगा.
2: સત્તાવાર આંકડા દર્શાવે છે કે ભારતમાં આજે 1,40,000 થી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ છે, જેમાંથી 45% થી વધુ નાના શહેરો એટલે કે ટીયર 2 અને ટીયર 3 શહેરોમાંથી આવે છે. ગુજરાત આ બાબતમાં દેશભરમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત બેસ્ટ પરફોર્મર તરીકે ઉભરી આવ્યું છે. આ યોજના હેઠળ સરકારે યુવાનો માટે ભંડોળની વ્યવસ્થા સરળ બનાવી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ હેઠળ નવા આઈડિયા ધરાવતા યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે શરૂઆતી આર્થિક મદદ સીધી બેંક ખાતામાં મળે છે. કચ્છના સંદર્ભમાં આપણી જે વૈશ્વિક ઓળખ સમી હસ્તકલા અને એગ્રો ટુરિઝમ છે તેને આજના ડિજિટલ યુગ સાથે જોડવાની બહુ મોટી તક યુવાનો પાસે છે. કચ્છી શાલ, અજરક પ્રિન્ટ કે માટીકામના હુનરને જો કોઈ યુવાન ઈ કોમર્સ સ્ટાર્ટઅપ મોડલ દ્વારા ઓનલાઈન માર્કેટમાં મૂકે તો તેને સરકાર તરફથી કરવેરામાં મુક્તિ અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ જેવી સુવિધાઓ સહેલાઈથી મળી શકે છે. સરકારના સત્તાવાર સ્ત્રોતો એ પણ દર્શાવે છે કે સ્ટાર્ટઅપ્સમાં મહિલાઓની ભાગીદારી લગભગ 48% જેટલી છે. કચ્છની ગ્રામીણ મહિલાઓ જેઓ વર્ષોથી ઘરમાં બેસીને અદ્ભુત ભરતકામ કરે છે તેઓ પણ હવે સંગઠનો અને નાની કંપનીઓ બનાવીને આ યોજનાઓનો લાભ લઈ રહી છે. ટૂંકમાં કહીએ તો કેન્દ્ર સરકારની આ બંને યોજનાઓ પીએલઆઈ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક સિક્કાની બે બાજુ જેવી છે. એક બાજુ મોટા ઉદ્યોગોને મજબૂત કરીને દેશને ઉત્પાદનમાં સ્વનિર્ભર બનાવે છે તો બીજી બાજુ નાના વેપારીઓ અને યુવાનોના નવા વિચારોને આર્થિક પીઠબળ પૂરું પાડે છે. અને આપણો કચ્છ જિલ્લો આ બંને યોજનાઓનો લાભ લેવા માટે ભૌગોલિક અને વેપારી દ્રષ્ટિએ સૌથી યોગ્ય સ્થાન પર છે.

તેના બીજા અંકમાં આપ સાંભળી રહ્યા હતા આર્થિક વિકાસની નવી દિશા પીએલઆઈ અને સ્ટાર્ટઅપ સ્કીમ એ વિષય પર વિશેષ ચર્ચા જેમાં ભાગ લઈ રહ્યા હતા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માનદ સેક્રેટરી શ્રી મહેશ તીર્થાણી કાર્યક્રમનું સંચાલન કર્યું પરેશ મારુએ આ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યું

0: સાથે જ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સુર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. રજૂ કરીએ છીએ ગેરફિલ્મી હિન્દી ગીતો. સાંભળી અલકા યાજ્ઞિકના સ્વરમાં જાવેદ અખ્તરની આ રચના.
1: समंदर की लहरें अपने सरों पे झाक के ताज सजाए इखलाती हुई साहिलों की तरफ बढ़ती हैं. साहिलों पर चटाने, लहरें चकनाचूर हो जाती हैं. अक्सर सपने भी सच्चाइयों से टकरा के यूं ही टूटते हैं, मगर दिल वो कमबख्त है कि फिर भी उम्मीद करता है. शायद

0: એની વાત કરીએ તો આપણે સૌથી પહેલા ઉલ્લેખ કરવો પડે એનઈપી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 નો. તો તમારી દ્રષ્ટિએ એનઈપી 2020 એની હાઈલાઈટ શું છે?
1: એટલે જેને વિશેષ શિક્ષણ નીતિ કહેવાય એ બહુ વર્ષો પછી આવી, કારણ કે દુનિયામાં બહુ બધા પરિવર્તનો આવ્યા, મુખ્યત્વે ટેકનોલોજીને લઈને. ભારત જેવા દેશ જ્યાં ગ્લોબલાઇઝેશન, આર્થિક ગ્લોબલાઇઝેશન આવ્યું, વૈશ્વિકીકરણ આવ્યું, એટલે એક પાયાના પરિવર્તન વિશ્વના તમામ ક્ષેત્રોમાં આવ્યા. એટલે શિક્ષણ નીતિનો બદલાવ એ બહુ અનિવાર્ય જરૂરિયાત હતી. અને કોઈ પણ રાષ્ટ્રને મજબૂત બનવા માટે આપણે બધા લોકો સ્વીકારીએ છીએ કે શિક્ષણ એ બહુ મહત્વનું ક્ષેત્ર છે કોઈ પણ દેશને મજબૂત બનાવવા, આગળ લઈ જવા. અને એમાં શિક્ષણ નીતિ એ બહુ નિર્ણાયક પરિબળ છે. એટલે 2017 એનું એક ગઠન કરવામાં આવ્યું અને એનું અહેવાલ છે 2019 તૈયાર થયું, પણ જેને નીતિ સ્વરૂપે 2020 એટલા માટે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 તરીકે ઓળખીએ છીએ. એની ત્રણ મહત્વની જેને તમે ધ્યેયો કહી શકો છે, સમાન શિક્ષણ, સમાવેશી શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતું આંતરવિદ્યાકીય શિક્ષણ, કે જેમાં આપણે એવું જાણીએ છીએ કે સ્પેશિયલાઇઝેશનના નામે બીજા વિષયની આપણને ખબર જ ના હોય. હવે જીવાતું જીવન તો એકબીજા સાથે સંકળાયેલું છે, બરોબર. એટલે તમે કોઈ ગામની વાત કરો તો એમાં ખેતી છે એ વિજ્ઞાનનો પણ વિષય છે, સમાજ વિજ્ઞાનનો વિષય છે, ભાષાનો વિષય છે. તો આની મુખ્ય વાત છે કે એમાં આંતર વિદ્યાશાખા કહીએ, જેને ઇન્ટર ડિસિપ્લિનરી ટીચિંગ એપ્રોચ કહે છે, એના પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. કે તમે માનો કે હું એન્જિનિયરિંગ ભણું છું એટલે મારી ભાષાની શું જરૂર, એવું નથી. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં એવું હતું કે સ્પેશિયલાઇઝેશનના નામ હેઠળ જેમાં તમે ભણો એમાં તમારું જ્ઞાન અને સમજણ હોય, પણ બાકીના વિષયો સાથેનું તમારું અનુસંધાન ઓછું થતું જાય. આને એવી તક આપવામાં આવી છે કે તમે આંતર વિદ્યાશાખાકીય અપ્રોચથી ભણી શકો. એટલે તમે મેથેમેટિક્સ ભણતા હો કે એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ ભણતા હોય, તમને એવું લાગે કે મને સંગીત પણ શીખવું છે, તો તમે શીખી શકો અને ક્રેડિટ પણ મેળવી શકો. એટલા માટે આપણે એને સર્વાંગી વિકાસ સાથે જોડીએ છીએ. મને એવું લાગે છે કે સૌથી વધારે મહત્વની વાત આખા જે એનઈપી 2020 જે છે એમાં આ બાબત છે. મારી દ્રષ્ટિએ બે મહત્વના મુદ્દાઓ છે. આપણે માતૃભાષાનો મહિમા ઘણી બધી રીતે ગયો, પણ માતૃભાષાને એક પસંદગી અથવા એક શિક્ષણનો મેન્ડેટરી ભાગ તરીકે નીતિમાં મૂકવામાં આવે છે. અને બીજું કે ભારતની પોતાની જ્ઞાનની પરંપરા છે. તમે જો આધુનિક વિજ્ઞાનનો ઇતિહાસ જુઓ તો ભારતમાં એ 200 વર્ષથી 250 વર્ષથી કઈ જૂનો નથી. તો આપણું જે સિવિલાઇઝેશન છે એ તો 5000 વર્ષથી પણ જૂનું છે. તો એ આપણે એક પ્રજા તરીકે, નાગરિકો તરીકે કેવી રીતે વિકસ્યા? આપણી જ્ઞાનની પરંપરા છે, આપણી આરોગ્યની પરંપરા છે, આપણા સામાજિક રિવાજોની પરંપરા છે, આપણી ફિલોસોફીની પરંપરા છે. તો આપણે એના માટે ગૌરવ ચોક્કસ લેતા હતા અને એ શીખવા માટેનું વિશેષ પ્રોવિઝન હતું. પણ આ નીતિમાં એવું છે કે ભારતીય જ્ઞાન પરંપરા જે છે, જેને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આઈકેએસ તરીકે પણ ઓળખીએ છીએ, એ તમામ વિષય જે છે એની સાથે તમારે સંકળાઈને જોવાનું, જેમાં ગીતા, ઉપનિષદ, વેદ, પુરાણ, તમારી ઇન્ડિજિનિયસ વે ઓફ લિવિંગ, આ બે બાબતો એવી છે કે જે મારી દ્રષ્ટિએ આખી જે શિક્ષણ નીતિ છે, એક માતૃભાષાનું શિક્ષણ અને ભારતીય જ્ઞાન પરંપરા પર વિશેષ ભાર, એ બહુ મહત્વનું
0: છે. હવે આપણે જે ઉચ્ચ શિક્ષણ વાત કરીએ પ્રશ્ન, તો એની ગુણવત્તા સુધારવા પર અને એનઈપીમાં શું જોગવાઈ છે અથવા તો એ કઈ રીતે કાર્ય કરે છે?
1: એમાં મેં ત્રણ બાબતો પર બહુ વિશેષ ભાર આપ્યો છે. એક છે રિસર્ચ, સંશોધન, ઇનોવેશન. તમે કઈક નવી રીતે કઈ વાતને જોઈ શકો છો, જેમાં આપણે ક્રિટિકલ થિંકિંગ કહીએ છીએ. પહેલી જ વાત, તમે ઓરિજિનલ અને દસ્તાવેજ જુઓ તો વિશેષ ભાગ જે છે એ ક્રિટિકલ થિંકિંગ વિશે આપ્યો છે, કે જેમાં તમે કોઈ પણ વાતને જુદી રીતે જોતા શીખો. સંશોધન એક બીજો એનો મહત્વનો ભાગ છે. અને ત્રીજો જે છે એ છે વિસ્તરણ, જેને આપણે એક્સટેન્શન કહીએ છીએ. હવે એમાં તમે વિસ્તરણની સાથે સાથે તમારા વ્યવસાયિક સ્કિલ એટલે કૌશલ્ય પણ શીખી શકો. બંનેને જોડતી જે વાત છે એ છે ઇન્ટર્નશીપ. એટલે ઉચ્ચ શિક્ષણમાં ઇન્ટર્નશીપ દરેક

0: શિક્ષાઓમાં એનો ભાગ બનાવી છે.
1: એટલે આપણે કહી શકીએ પ્રેક્ટિકલ શિક્ષણ મળે વિદ્યાર્થીને એની ઉપર ભાર છે.
0: હા એટલે આપણે તો એવું હતું કે ભાઈ આપણું જે મોટાભાગનું શિક્ષણ છે વધારે પરીક્ષાલક્ષી અને પુસ્તકલક્ષી છે, એને જીવનલક્ષી અને વધારે વ્યવસાયલક્ષી બનાવવા માટે ઘણા બધા વ્યવસાયો જેમ કે મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં ઇન્ટર્નશીપ હતી પણ બાકીના વિષયોમાં નહોતી. દાખલા તરીકે બીકોમ થાય તો એ બેંક ન પણ ગયા હોય અને છતાંય ફાઇનાન્સ જોતા હોય તો એવું નહીં. હવે તમારે ફરજિયાત દરેક વિષયમાં ઇન્ટર્નશીપ કરવાની થશે. એટલે મને એવું લાગે છે કે એના કારણે આપણે જે વિચારીએ છીએ કે એક હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય અને એક ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ થાય. એટલે તરીકે તમે બેંક મેનેજર છો તો તમને કોને લોન આપવી જોઈએ અને કોને જરૂર છે જાણવા માટે તમારે એની સોશિયોલોજી જાણવી પડે, તમારે એમની સાથે વાત કરવા માટે તમને એની ભાષા કરવી જોઈએ. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેને આપણે વારંવાર એની વાત કરીએ છીએ કે એમ્પ્લોયેબિલિટી નથી, તો એ એમ્પ્લોયેબિલિટી વધારવા માટે એટલે આંતરવિદ્યા શાખાકીય જે અભિગમ છે એ માત્ર ને માત્ર કઈ સૈદ્ધાંતિક નથી, એનો વ્યવહારિક ઉપયોગ છે. તો ઇન્ટર્નશીપ થકી ઉચ્ચ શિક્ષણમાં એને તમે પૂરી શકો. બીજું જે મહત્વનું પાસું ઉચ્ચ શિક્ષણમાં જે છે ને એ છે એમઈએમઈ, મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટ, જેને આપણે ચોઇસીસ કહીએ છીએ. એટલે આપણે ભારતીય જ્ઞાન પરંપરામાં કહે છે ને કે ભાઈ મુક્તિ અપાવે તો વિદ્યા, અને એ મુક્તિનો અર્થ અહીંયા પસંદગીના સંદર્ભે છે કે જેમાં તમે બે વર્ષનો ડિપ્લોમા, એક વર્ષનો સર્ટિફિકેટ અને ત્રણ વર્ષ પછી ગ્રેજ્યુએશન કરી શકો, ચાર વર્ષ પછી થર્ડ ગ્રેજ્યુએશન શરૂ કરી શકો. અને આ મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટ તમને તક મળે છે કે ભાઈ તમને લાગે કે મારે મારી વ્યવસાયિક સજ્જતા માટે એક વર્ષમાં સર્ટિફિકેટ કરીને છોડી દઉં છું તો તમે છોડી દઈ શકો. અને એના કારણે શું થશે, માત્ર ડિગ્રી માટે નહીં ભણે, જયારે એને એવું થશે કે મારી સજ્જતા છે અને હવે હું એમાંથી એક્ઝિટ કરી શકું છું તો એને ડિગ્રી પણ મળશે અને એની નોકરી કરવાની તક જતી પણ નહીં રહે. એવી જ રીતે એક ક્રેડિટ બકેટ તૈયાર કરવામાં આવે છે કે જેમાંથી તમે તમારી માર્કશીટ તૈયાર કરી શકો. એટલા તરીકે મને એવું લાગે કે ભાઈ મારો વિષય જે છે મીડિયા અને કમ્યુનિકેશન એ શીખવાની સાથે સાથે મને એવું લાગે છે કે મારે ગુજરાતી સાહિત્ય પણ શીખવું, અને મને એવું લાગે છે કે મારે ફિઝિક્સ પણ શીખવું છે. તો આ તક આપણી પાસે નહોતી, હવે ઓન પેપર વસ્તુ તમે કરી શકશો. એની માટે યુનિવર્સિટીઓને પણ સૂચના અપાય છે, ઘણા બધા જેને સ્ટ્રક્ચર ચેન્જીસ કહી શકાય એ પણ એમાં કરવામાં આવ્યા છે. તમે ચાર વર્ષની ડિગ્રી કરીને સીધા પીએચડીમાં પણ અપ્લાય કરી શકો છો, એટલે સંશોધનને પણ આ રીતે પ્રોત્સાહન આપી શકો તમે. કારણ કે પહેલા આપ જાણો છો કે પીએચડીમાં એડમિશન મેળવવાનું મુશ્કેલ હતું, તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરો બે વર્ષ પછી 55% આવે પછી તમે આ કરી શકો. એટલે આ પ્રકારની એક ફ્લેક્સિબિલિટી જે વિદ્યાર્થીઓના હિતની ફ્લેક્સિબિલિટી તમે કહી શકો એ ઉચ્ચ શિક્ષણમાં છે.
1: હવે આપણે જયારે વ્યવસાયિક શિક્ષણ વાત કરીએ તો વ્યવસાયિક શિક્ષણ અને આપણું જે શિક્ષણનો મુખ્ય પ્રભાવ છે એ બંનેને એમીપી કઈ રીતે જોડે છે એ પણ થોડી વાત કરશું.
0: આ બહુ મહત્વનો સવાલ છે, કારણ કે આપણે એવું માનીએ છીએ કે વ્યવસાયિક શિક્ષણ એનાથી જે છે એ બાકીના શિક્ષણથી જુદું છે. હું માનું છું કે તમામ શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણનો અર્થ શું છે તો કે ભાઈ તમારો વ્યવસાય અને તમારો અભ્યાસક્રમ વચ્ચે ઓછામાં ઓછું
1: બરોબર છે,
0: રાઈટ? દાખલા તરીકે તમે સાયકોલોજી ધારો છો તો તમે સાયકોલોજીમાં બાળકોને મનોવિજ્ઞાન પર પીએચડી કર્યું, તમે ત્રીજા ધોરણમાં વાર્તા કહી શકો છો બાળકોને કે જેમાં બાળકને રસ પડે, તો એ મારા જ્ઞાનનું એપ્લિકેશન છે. હું બાળકોની મનોવિજ્ઞાનની નિષ્ણાત હોઈ શકું પણ મારી આ જ્ઞાન જે છે એ હું જ્યાં સુધી અપ્લાય નથી કરતી ત્યાં સુધી એ જ્ઞાન જે છે એનો અર્થ નથી રહેતો. એટલે મને એવું લાગે છે કે માત્ર વ્યવસાયિક નહીં, તમામ અભ્યાસક્રમો જે છે એને તમારે વ્યવસાય સાથે અને સમાજ સાથે બંને રીતે જોડવા પડે, તો જ એનાથી ઓટોમેટિકલી એક એમ્પ્લોયેબિલિટી વધે. દાખલા તરીકે આપણે ત્યાં લોકો માને છે ગુજરાતી ભાષા, ગુજરાતીમાં પણ ત્રણ બાબતો છે ભાષા શિક્ષણ, કારણ કે ભાષામાં આપણે એવું એક જણા માનતા હતા જેને અંગ્રેજી આવડે એને જોબ મળે, અત્યારે એવું નથી, જેમ સારું ગુજરાતી આવડે એને જોબ મળે. કારણ કે અંગ્રેજીમાં તો ઘણા બધા આખા દેશમાંથી યુવક યુવતીઓ મળી જાય, ગુજરાતીમાં અત્યારે એવું છે કે તમારું 80% જે પ્રાઇમરી એજ્યુકેશન છે એ ગુજરાતી માધ્યમમાં થાય છે. એટલે હવે જો તમે સારા લેખકો, સારા મીડિયા કન્ટેન્ટ ક્રિએટર ગુજરાતીમાં ઉભા કરો તો ગુજરાતીમાં તો નોકરી છે જ,

0: શિખા શિક્ષણ ની ત્રણ બાબતો છે, વ્યાકરણ જે આપણે ભણીએ છીએ કોઈ પણ ભાષા, બીજું છે સાહિત્ય અને ત્રીજું છે પ્રત્યાયન એટલે કમ્યુનિકેશન. હવે આપણે જયારે થિયરિટિકલ લેંગ્વેજ ભણીએ છીએ ને ત્યારે આપણે મોટા ભાગે સાહિત્ય અને વ્યાકરણ જ ભણીએ છીએ. ભાષાનું મૂળ કામ તો પ્રત્યાયનનું છે, ભૂલી જઈએ છીએ. તો આપણે કેમ ગુજરાતીમાં બીએ થયેલા અભ્યાસક્રમને તમે વ્યવસાય સાથે ન જોડી શકો, જોડી જ શકો? તો આ તક મને એવું લાગે છે કે બહુ મોટા પ્રમાણમાં એ એમવીપીમાં ઉભી થઈ છે. કારણ કે તમે ઇન્ટર્નશીપ કરો એટલે તમને ખ્યાલ આવે કે મારા વર્ગખંડ અને મારું વ્યવસાય આના વચ્ચે જે તફાવત છે, મારે કેટલું સજ્જ થવું પડશે મારા વ્યવસાયમાં ફિટ થવા માટે, જે પરંપરાગત શિક્ષણ અને નવું આધુનિક શિક્ષણ બંને નો સમન્વય બંને કરવામાં આવ્યો છે. એટલે ઘણા બધા લોકો એવું કે છે કે ભાઈ તમે ભારતીય જ્ઞાન પરંપરા ની વાત કરો છો, પણ જે સ્ટ્રક્ચર છે તમારું સેમેસ્ટર સિસ્ટમ નું અને ક્રેડિટ નું એ તો વિદેશ નું છે. તો આખી નીતિ છે ને સમન્વય ની નીતિ છે. માત્ર આપણે આપણું જે છે એને ભૂલી જઈએ એ પણ બરાબર નથી, પણ તમારે વિશ્વ સાથે કામ મેળવવા માટે એ પદ્ધતિને અમલમાં મૂકવી પડે. એટલે ઘણા બધા કોર્સમાં 45% સુધી તમે ઓનલાઈન માટેની છૂટ ગવર્મેન્ટ તમને આપશે, જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે એ વ્યવસાયની સાથે પણ ભણી શકે. અને આપણે વિશ્વના જ્ઞાનમાં જયારે તમે ઓનલાઈન અવેલેબલ છો ત્યારે આપણી એક હાજરી નોંધાવી શકીએ.
1: બરોબર છે.
0: એટલે ટેકનોલોજી ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે અને ટેકનોલોજીનો ઉત્તમ ઉપયોગ શિક્ષણમાં કઈ રીતે કરી શકાય અત્યારે એઆઈ એક આપણે એને પડકાર તરીકે જોઈએ છીએ, પણ એક તક પણ છે. અને ઉચ્ચ શિક્ષણમાં બહુ બધા બદલાવ એ પછી તમારે લાવવા પડશે, તો એની માટેનું સંશોધનની જોગવાઈ સમાવેશી વિકાસ કહીએ છીએ. હું માનું છું કે સમાવેશી વિકાસ કરી શકીએ એવી ઘણી બધી તકો આમાં છે અને હું એને જ મુખ્ય વાત માનું છું. કારણ કે આપણે સર્વાંગી વિકાસ છે એ શિક્ષણનો હેતુ હોવો જોઈએ, માત્ર વ્યવસાયિક નોકરી મળી જાય એવું નહીં હોવું જોઈએ. એટલે સર્વાંગી વિકાસ જે છે અને સમાવેશી વિકાસ આ બંને મુદ્દાઓ સૌથી વધારે એનઈપી દ્વારા તમે એનું સંવર્ધન કરી શકો એવો અવકાશ છે. હું માનું છું કે તમે આ એક પ્લેટફોર્મ છે એટલે ઉત્તમ રીતે તમારા વિકાસમાં તમારા પોતાના અંદર ઇન્વેસ્ટ કરવા માટે એનો ઉપયોગ કરો, તો હું એવું માનું છું કે ચોક્કસ આપણે સારા નાગરિકો પણ આપી શકીશું અને એકદમ સક્ષમ પ્રોફેશનલ પણ દેશને અને દુનિયાને આપી શકીશું.
1: તો આપણું જે સ્વપ્ન છે 2047 સુધીના વિકસિત ભારતનું જે સ્વપ્ન છે એમાં આપણે આ શિક્ષણ પદ્ધતિ એક બહુ મહત્વનો ભાગ લીધો છે એ આશા સાથે, અને ડોક્ટર સર આપણે બહુ સરળ ભાષામાં નવી શિક્ષણ નીતિ વિશે કેટલીક ઉપયોગી માહિતી આપી બદલ આપનો આભાર. આપનો ખૂબ ખૂબ શું છે,
0: થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર આકાશવાણીનો. હમણાં જ આપ સાંભળ્યા હતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનટીપી 2020 અંગે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા પ્રોફેસર સુનિલ પંડ્યા અને શ્રી ત્રિલોક સંઘાણીની વિશેષ ચર્ચા. કાર્યક્રમને પ્રસ્તુત કરતા

0: नमस्कार। रोज कैंक नव शीखवी जाए छे जिंदगी, केटला अधूरा छे ए समझावी जाए छे जिंदगी, शक्य अशक्य नी संभावनामां रमाड़ी जाए छे जिंदगी, हथियाड़ी मां रोज चांद बतावी जाए छे जिंदगी। मित्रों कैंक आवी छे जिंदगी आपणे जीवी रह्या छीए, अने आ जिंदगीमां ज्यारे लागणीना संबंधो के पछी संबंधोमां लागणी मळी जाए त्यारे मन कैंक आवुं ज कहे छे, शोधे छे मने त्यां ज्यां मारा निशान पण नथी होता, क्यारेक खुदमां पण शोधी जो लागणीना संबंधो क्यारेय वहियात नथी होता। मित्रो आपनो अने अमारो संबंध पण आवी ज लागणीनो छे। આપની વર્ષોથી અવિરત અમને સાંભળવાની આપની લાગણીનો ઉત્તર અને આપની પસંદગીના વધુ ને વધુ સારા કાર્યક્રમો બનાવીને આપીએ છીએ। આ લાગણીને વધુ મજબૂત બનાવતા આજના સહેર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત અભિવાદન। આપની રેડિયો સખી ભાવના દોશીના સ્નેહ સફર નમસ્કાર। મિત્રો દર વખતની જેમ આજનો કાર્યક્રમ પણ ખાસ છે। એક એવા મહિલાને મળવાના છીએ જે 73 વર્ષની ઉંમરે અન્યની સેવા લેવાના બદલે સેવા કાર્ય કરે છે। તેઓ ચોકલેટ બનાવે છે, અથાણા બનાવે છે, જુદી જુદી વાનગી સ્પર્ધામાં ભાગ લે છે, સ્ટિચિંગ કરે છે અને જીવનને એક ઉત્સવની જેમ માણે છે। એ છે ઉર્મિલાબેન રાજાણી। તેઓ આપણને અથાણા બનાવતા શીખવવાની સાથે સાથે જીવન કેમ જીવવું તે પણ શીખવશે। ઉર્મિલાબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે।
1: થેન્ક યુ
0: ઉર્મિલાબેન। આપ અથાણા બનાવો છો અને તેને તમે પોતાનો બિઝનેસ પણ બનાવ્યો છે, એટલે આજે મોટી સંખ્યામાં બહેનો તમારી પાસે અથાણા બનાવવાનો ઓર્ડર આપે છે અને તમે હોશે હોશે અથાણા બનાવી આપો છો। તો આ જે યાત્રા છે તેની શરૂઆત કઈ રીતે થઈ?
1: મને પહેલાથી જ ઘણા વર્ષોથી અથાણાનો તો નાનપણથી શોખ જ હતો, એટલે હું કારણ જે સિઝન આવે તો બધા થોડા થોડા અથાણા તો બનાવું છું। પછી ધીમે ધીમે એમ કે મેરેજ થયા, સાસરે ગયા, બાળકો, મારે 3 દીકરીઓ છે, તો 2 દીકરીઓ સર્વિસ કરતી હતી સ્કૂલમાં, તો દરરોજ લોકો ટિફિન લઈ જાય તો ગરમ ગરમ નાસ્તાના સાથે હું અલગ અલગ અથાણા દેતી એમને, તો લોકોની ગ્રુપ બધા સાથે બેસી અને નાસ્તો કરતા અને

0: es bueno. Pero estaba no sé si nadie, porque que, bueno, ni que tomara mamá no quiero, no, hasta la mamá de ti. Le digo yo que ahora va a venir mañana a Atkari, que no, me va a dar que echar en el barroche, que también está en el de eso. El momento que es barro, que un cuadro y mato, que te apetece en qué bueno en el país le va. Porque no me más le tengo lo que sabe que me ha dicho en el barro de Dios. Ahora también le voy a poder le ser es barroche. Pero también, el cuadro no hay que. Le voy a echar que le tocó algo que no te chocó que no, mami, que me ha barro. ઘર કરી છુંડો મરબો પંજાબી અથાણું ચણા મેથી કેળા દારા ગોરમર બધા અથાણા બનાવું છું.
1: બરાબર. અને ખાસ તો તમે બીજા નવી પેઢીના અથાણા ભાવે એના માટે તમે વેરિયેશન પણ
0: વેરિયેશન કરું છું. મિક્સ કઠોળનું અથાણું બનાવું, મિક્સ વેજીટેબલ આદુ લસણ બનાવું, પછી ખજૂર અને લીંબુનું કે જે ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે એ પણ બનાવું છું.
1: બરાબર. અને આમ તો અનુરોધન બીજી પણ આપની ઘણી બધી પ્રવૃત્તિઓ છે એના વિશે પણ આપણે વાત કરશું, પણ પહેલા બહેનોને આ જે અથાણા છે એની રેસીપી થોડીક આપ અમને જણાવો.
0: જો ગોળ કેરી છે સમજો, ગોળ કેરીમાં આમ તમે મૂળ જોઈએ તો બધો સ્વાદ આવી જાય છે. તીખો, મીઠો, ખાટો, ખારો, કડવો બધા રસ એમાં આવી જાય છે. એટલે એ બધા રસના હિસાબે ગોળ કેરી એકદમ સરસ થઈ જાય. અને ગોળ કેરીમાં કોઈ દિવસ કોઈ જાતની વસ્તુ રાખતા જ નથી અમે. એવી જ રીતે ગુંડા કેરી છે એમાં એ ખાડો અથાણો થાય, એમાં એક ગોળ સિવાય બીજા બધા સ્વાદ આવી જાય છે. ત્રીજું કે ચણા મેથી, તો ચણા અને મેથી બે ફાઈબર વાળા છે અને એ પણ ખાડો અથાણો થાય છે, તો એમાં એક મીઠા સિવાય બધા સ્વાદ આવી જાય છે. મરબો અને છુંડો કે જે એમાં સાકરનું પ્રમાણ વધારે હોય છે, તો એ જે લોકોને એસિડિટી હોય અથવા જે લોકોને નબળા હોય એ લોકો માટે આ એકદમ ઠંડો અને હેલ્ધી છે. છુંડો અને મરબો બંને, મરબામાં શું છે કે કેસર, એલચી, તાજ બધી વસ્તુ આવે છે એમાં, એટલે એકદમ ઠંડક આપે છે આપણે પેટમાં અને શરીરમાં બધી જગ્યાએ.
1: બરાબર. ત્યાં પેઢી કદાચ અથાણા ખાવાનું પસંદ નથી કરતી, પણ અથાણા આપણે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક તો છે જ,
0: બધી રીતે ફાયદાકારક છે. હરેક હરેક ગુણ છે જ, આપણે એમાં ઉમે ઉતારીએ તો આપણને ખબર પડી જાય કે આમાં કયા ગુણ છે. કારણ કે ગુજરાતની બનાવેલી જ વસ્તુ છે, એમાં બનાવેલી છે એટલે એના ગુણ તો હોય જ.
1: અને ઉર્મિલાબેન, આ તો અત્યારના સમયમાં બધા શાકભાજી મળે છે, પરંતુ અમુક સિઝનમાં આપણને શાકભાજી નહીં મળતા, તો અથાણા સાથે આપણે ભોજન કરવાની પ્રથા હતી.
0: હા, સૌ સાચી વાત છે. આગળના જમાનામાં છાસ રોટલો, શાક રોટલો એવું જ ખાતા, અને લેડીઝો કામ કઈ નવરા થાય અથવા તો સવારે થાકા હોય ને કઈ ન હોય તો અથાણું ના રોટલી, અથાણું ના રોટલો અને ખીચડી હોય તો એની સાથે કેળા, દારા, ગરમન નો રોટલો એ ખાવાનો પણ આનંદ કરતા બધા.
1: ખરી વાત છે. તો બીજા અથાણાની કઈ રેસીપી આપ અમને જણાવો છો?
0: ગરમર, દારા, કેળા જેવા અથાણા આ પ્રાકૃતિક તત્વો રહેલા છે. હવે જે શરીર માટે તાજગી, પાચન સુધારે છે, રોગ પ્રતિકાર શક્તિ વધારે છે, આથી લોકોને માત્ર સ્વાદનો આનંદ જ નહીં પરંતુ આરોગ્યદાયક જીવનશૈલી પણ મળે છે.
1: બરાબર.
0: આથી આ પરંપરાગત અથાણાને ફરીથી અપનાવવાની જરૂર છે, જેથી પ્રકૃતિ અને સ્વાસ્થ્ય બંનેનું સંતુલન જળવાય.
1: બરાબર છે.
0: હવે એક એમાં અથાણામાં ગરમર છે, તો ગરમરના શું ફાયદા છે એ હું તમને જણાવું. ગરમર જેવી વસ્તુ આ પ્રાકૃતિક ગુણધર્મ હોય છે કે જે દર્દ અને સોજા ઉતારવાનું કામ આપે છે. બીજું છે દારા. દારા જેવા કે અથાણામાં પાચન સુધારવાનું, ગુણ વધારવાનું, આંતરિક તંદુરસ્તીમાં મદદરૂપ થાય છે. આ દારાનો ગુણધર્મ છે. તમામ પરંપરાગત અથાણા આપણા શરીરને બળ, ઉર્જા અને રોગોની સામે પ્રતિકાર બનાવે. બીજું કેળા. કેળા પણ અત્યંત ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી હૃદયને સ્વાસ્થ્ય સુધારો, બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે.

0: પણ મહત્વપૂર્ણ પરંપરાગત અઠવાડિયામાં સામેલ કરવાથી આપણો આહાર વધુ સમૃદ્ધ અને સંતુલિત બને છે.
1: અને આમ જોઈએ ને ઉર્મિલાબેન, તો તમે જે વાત કરે કે ગોળ કેરી છે કે ખાટી કેરી છે, તો એ બધા અથાણા તો સામાન્ય રીતે લોકો બનાવતા જ હોય, પરંતુ તમે જે ડાયરા ગરમાની વાત કરી એની રેસીપી અમારી બહેનોને જણાવો કે એ અથાણું કઈ રીતે બને.
0: ગરમર જે બજારમાંથી લઈએ છીએ આપણે, તો પેલી એકદમ એના પર માટીનું પ્રમાણ વધારે હોય છે. પેલા એકદમ ધોઈ કરી અને એકદમ સાફ કરી નાખવાનું, પછી એને છાલ ઉતારવાનું, અને છાલ ઉતારીને પછી પાણીમાં જ રાખવાનું, અત્યારે કાળી થઈ જાય છે. અને એ બધા નાના નાના પીસ, લગભગ 2-3 ઇંચના પીસ કરી, ગોળ ગોળ, બહુ જાડી હોય તો એને વચ્ચે ફાડ કરીને પણ કરી શકાય છે. અને પછી એમાં હળદર મીઠું નાખીને એક રાત રાખી દેવાનું.
1: બરાબર.
0: પછી બીજા દિવસે એમાં કેરીનું પાણી જે નીકળે, ગોળ કેરી આપણે બનાવી હોય એમાં હળદર, કેરીમાં હળદર મીઠું નાખો, એ પાણી આપણે રાખવાનું, એ પાણી અમે નાખી એના પર કઈ પણ વજન રાખી અને બરણીમાં ભરી લેવાનું.
1: બરાબર.
0: આ ગરબા થઈ. પછી દારા, દારા એ આવા છે, આમ તમે દેખી કે જો તો લાંબા મોડા કેમ લાંબા લાંબા લાંબા હોય છે દારા, તેના પાન બધા કાઢી
1: નાખવાના,
0: અને એને નાના ટુકડા એને કાપતી જાય, એને છાલ ઉતારતી જાય ઓટોમેટિક, એ રીતે એને સુધારી લેવાનું શાકની જેમ સુધારી, અને પછી એને એક સાઈડ માં રાખી, અને જે આપણે રાઈનો એક લાડવો મળે છે તો ઘરે પણ બનાવી શકાય, રાઈના કોરિયા એમાં થોડુંક તેલ નાખીને એકદમ મિક્સરમાં પીસી લેવાનું, એટલે એકદમ ચિકાસ જેવું થઈ જાય. પછી એને એની અંદર કેરીનું પાણી નાખીને એકદમ ફેરવાનું, ફીણી ફીણીને ફીણી ફીણીને એકદમ હળવું થઈ જાય ને જયારે, ત્યારે એ દારા ઉપર એને મિક્સ કરી દેવાનું.
1: બરાબર.
0: એટલે દારા અને ગરમર. અને ત્રીજું અથાણું છે કેળા. કેળા બજારમાંથી આવે એટલે લગભગ 3-4 વાર એને ધોઈ નાખવાના. કેળાની પ્રકૃતિ એકદમ ગરમ, એ એવી રીતે બાર વાર થતી હોય કે બધી સિઝન સહન કરીને એ ફળ પેદા થયું હોય, એમાં બહુ પાણી ના જોઈએ, એનો જે તડકો હોય, ઠંડી ગમે હોય, તો એમાંથી એ ફળ ઉત્પન્ન થઈ જાય છે. બારે બાર એટલે ગરમી હોય છે એટલે 3-4-5 પાણીઓ ધોઈ અને પછી એમાં હળદર મીઠું નાખી એક રાત રાખી દઈએ, પછી એમાં કેરીનું પાણી અને જરૂર પડે તો થોડુંક સાદું પાણી નાખીને બુટ બુટાવું પાણી, મીઠું એમાં જયારે વધારે પ્રમાણમાં નાખવાનું, જેથી કરીને કેળાનો કાચું કેળો ખાશો તો તમને કડવાસ ઉપર લાગશે. મીઠું હળદર નાખ્યા પછી અને કેરીનું પાણી નાખ્યા પછી એનો સ્વાદ આખો બદલાઈ જાય છે, અને એના ગુણધર્મો એટલા સરસ થઈ જાય છે કે જે આપણને ખૂબ જ ફાયદો આપે છે.
1: બરાબર. અને યુવાનો છે એને અમુક પ્રકારનો સ્વાદ ભાવતો હોય છે, તો તમે એ લોકોને ભાવે એ પ્રકારના અથાણા પણ બનાવો છો, તો એની રેસીપી પણ અમારી બહેનોને આપો.
0: હા ચોક્કસ. એમાં છે જો મિક્સ કઠોળ નો થાય,
1: મિક્સ કઠોળ બરાબર,
0: એટલે જે એમાં કે ચણા છે, મગ છે, ચોરી છે, એ બધા કઠોળ પલાળી દેવાની, થોડા પલાળી, અને પછી બીજા દિવસે એને ખાટા પાણીમાં લગભગ 4-5 કલાક રાખવાના, પછી એને કપડા ઉપર પકતા કરી દઈએ, અને પછી એની અંદર કેરીનું ખમણ અને ગુંદાનો જે મસાલો બનાવ્યો એ જ મસાલો એમાં નાખી શકાય છે.
1: બરાબર.
0: એ મસાલો નાખી તેલ નાખી એક દિવસ એમ રાખવાનું, પછી થોડુંક વધારે તેલ નાખવાનું, તેલ તરતો તરત સુકા નહીં નાખવાનું, કે જે કઠોળ ને મસાલાનો સ્વાદ એમાં ખેંચાઈ જાય, હજી દિવસે વધારે તેલ નાખે ને એટલે પછી એ બરોબર સેટિંગ થઈ જાય. બીજું અથાણું છે મિક્સ વેજીટેબલ. એમાં વેજીટેબલમાં જો રીંગણા, બટેટા, લસણ, દર શાકભાજી સુધારી લેવાના, સુધારી અને પછી તળી લેવાના, તળી લઈ અને એને એક બાજુ રાખી દેવાનું, મસાલા બધું સાતરી લેવાનું, એ બધું એક બાજુ રાખી દેવાનું, પછી એમાં આંબલી અને ગોળ એ બંનેને ઉકાળવાના, ઉકાળી અને ગાળી લેવાનું.
1: બરાબર.
0: ગાળી અને પછી એમાં શાકભાજી ઠરેલા હોય આ ગાળેલું ઠરી જાય, પછી એ બધું મિક્સ કરી એની અંદર તમારે તૈયાર મસાલો નાખવો હોય તો બી તમે નાખી શકો, અને ગુંદાનો મસાલો તમારે નાખવો હોય તો એ બી તમે નાખી શકો છો. એ બધું મિક્સ, એમાં તેલનું પ્રમાણ ઓછું હોય છે, એ જે તળી હોય છે એટલું જ તેલ એમાં, પછી ઉપરથી થોડુંક આ તેલ નાખવાનું, જેથી કરીને આપણે એનો સરસ કલર પણ આવે, એનો સ્વાદ પણ આવે, એ બધું મિક્સ કરી અને રાખી દેવાનું. કોઈ મસા તેરી રેટી નહીં, કોઈ વસ્તુ નહીં.
1: 12 મહિના
0: દે છે, 12 દે છે, ફ્રીજમાં રાખવાની જરૂર નથી.
1: બરાબર.
0: બીજું અથાણું છે ખજૂર લીંબુનું.
1: બરાબર.
0: હા, આ ખજૂર લીંબુનું અથાણું ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે, સુગર ફ્રી છે, એમાં આવું છે કે ખજૂર જરા કડક હોય ને એ લેવાનું.
1: બરાબર.
0: ખજૂર ને છોલી એના 2 પીસ કરવાના, 1 કિલો ખજૂર હોય તેમાં 1/2 કિલો લીંબુ લેવાના, 1/2 કિલો લીંબુ

0: આસાબ બાજુ કાઢી પછી એમાં જે અથાણો મસાલો છે એ એમાં મિક્સ કરવાનો અને એકદમ હલાવી લેવાનો
1: બરાબર
0: મસાલાને લીંબાના રસ સાથે. અને જો કોઈને વધારે મીઠું જોતું હોય તો તમે એમાં ગોળ જોઈએ તો નાખી શકો, પણ સુગર તો નહીં જ. એટલે પછી એ ખજૂર સાથે મિક્સ કરી દેવાનું.
1: બરાબર
0: મિક્સ કરી અને એક રાત રાખી પાછું સવારે ચલાવવાનું અને બપોરે હલાવવાનું. એટલે બે ત્રણ વાર તમે હલાવશો અથાણો તૈયાર. એમાં તમારે જોવો તો થોડુંક તેલ નાખવાનું, જો નાખો તો બી ચાલે, નાખો થોડુંક તો જરા કલર વધારે દેખાય સરસ. એટલે ખજૂર લીંબુનું અથાણું હેલ્થ માટે ખૂબ જ સારું છે. ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે, લીંબુ સી વિટામિન ભરપૂર હોય છે, પછી આદુ લસણ નું અથાણું છે, બંનેના ફાયદા ખૂબ છે. આ અથાણું પાચન સુધારી રાખશે, ઠંડી ખાંસી માં રાહત આપે છે, શરીરની રોગ પ્રતિકાર શક્તિ મજબૂત બનાવે છે.
1: તમે જણાવો રેસીપી.
0: હા, અડધો કિલો લસણ હોય તો 5 કિલો આદુ લેવાનો. હવે બીજું એ કે જો તમને આદુનો સ્વાદ વધારે ભાવતો હોય તો અડધો કિલો સાથે અડધો કિલો લસણ લેવાનો અને સાથે અડધો કિલો કેરી લેવાની. એક સરખું ઘણા લોકોને આદુનો સ્વાદ ઓછો ફાવતો અથવા તીખાશ વધે જતી હોય એટલે ઓછો લે છે.
1: ઓછો લે.
0: બરાબર. બીજું એ લસણ ફોલી કરી પછી તેલમાં સાતળી લેવાનું, એને અલગ રાખી દેવાનું. પછી આદુને જરાક મોટી ખમણીથી ખમણ કરવાનું અને એને તેલથી સાતળી લેવાનું.
1: બરાબર.
0: એટલે આદુને પણ એક અલગ બાજુ રાખી દેવાનું. અને કેરી હોય છે એને છોલી કરી અને એ પણ જાડા ખમણથી જરાક ખમણી નાખી નાખવાના. હવે આ બંને વસ્તુ ઠંડી થાય એટલે કેરીને ખમણ એમાં નાખવાનું અને લગભગ અડધો અડધો કિલો તણા છે તો એની સામે અડધો કિલો મસાલો મિક્સ કરી દેવાનો.
1: બરાબર.
0: અથાણાનો ખારો મસાલો જે ગુંદાનો છે એ તૈયાર વાપરતો હોય તો
1: તૈયાર
0: એ એમાં મિક્સ કરી સરખી રીતે બરોબર એકદમ હાથેથી હલાવી લેવાનું. એક જ વાર હાથેથી હલાવવાનું પછી એને બીજી વાર હાથથી અડાડવાનું.
1: બરાબર.
0: એને આખી રાત રાખી કરી અને પછી એમાં તમે સવારે તેલ નાખવાનું. એમાં તેલ જરા બુડબુડાવ જોઈએ. જો કોઈને તેલ બુડબુડાવ ના જોતું હોય તો તમે અથાણું ફ્રીજમાં રાખવાનું અથવા તમારે બહાર જ રાખવું હોય તો થોડું એમાં વિનેગર ઉમેરવું પડે.
1: બરાબર.
0: શું થાય પ્રેઝર્વેટિવ વગર તો એના રહે નહીં. એમાં તમારે જે રીતે તમને ફાવે એ રીતે તમે રાખી શકો છો.
1: અને અર્બુલાબેન એવું કહેવાય છે કે જેની દાળ બગડી એનો દિવસ બગડ્યો અને જેને અથાણું બગડ્યો એનું મારો સરસ. તો ઘણા બહેનોને અથાણા બગડી જતા હોય, ઘણી વાર જે ગુંદા છે એ પોચા પડી જતા હોય કે કેરી પોચી પડી જતી હોય, ઘણી વાર ઉપર ફૂગ જેવું થઈ જતી હોય, તો આનું શું કારણ અને એના માટે શું કરવું છે એ જણાવો.
0: જો ઘણી વાર શું થાય છે કે ગુંદા કેરી આવે હોય ને તો એ ક્યારેક ક્વોલિટીમાં ફેર પડી જાય એ એક છે. બીજું એ કે મસાલાના પ્રમાણમાં કઈ ફેરફાર થયો હોય તો બની શકે છે.
1: બરાબર.
0: ત્રીજું એ કે ફૂગ વળી જાય છે તો ઘણી વાર શું થાય છે કે હવામાન બદલાઈ જાય છે. હવામાન અથાણા સિઝનમાં અચાનક વરસાદ ને ભેજવાળું વાતાવરણ થઈ જાય તો ત્યારે જો અથાણું બની જાય તો બી બની શકે છે. તો એના માટે એક રસ્તો છે કે તમે જો એ અથાણા બનાવો તો થોડુંક એમાં વિનેગર તો કમ્પલસરી નાખવું પડે. એનું કારણ છે કે હવામાનના હિસાબે ભેજ લાગી જાય તો અથાણું
1: બગડી જાય. એટલે એવું વાતાવરણ હોય એ જગ્યાએ આપણે થોડું વિનેગર નાખી દઈએ તો ચાલે.
0: તો ચાલે.
1: બરાબર.
0: અન્ય વાપરે તો કઈ જરૂર નથી, પણ સિઝન પ્રમાણે થોડુંક આપણે એડજસ્ટ રાખવું પડે છે.
1: બરાબર.
0: અને ચોથું એ કે તમારે એની સાચવણ માટે થઈને એરટાઈટ બળની અથવા બુડબુડા તેલ અને ઘણી વાર શું થાય ગુંદા કરીને અથાણ હોય અને ઘણા ખીચડીના મસાલો ભાવતો હોય, તેલ ખીચડી ભાવતા હોય તો તમે કાઢી અને પછી એ તેલ ઓછું થતું જાય મસાલો તો પાછું તમારે એ તેલ એમાં રહેવું જોઈએ. અથવા તમે ફ્રીજમાં રાખો તો તમે તેલ ઓછું હોય તો ચાલે. તમારે ખીચડી સાથે તેલ જોતું હોય તો તમારે બહારે રાખવું પડે.
1: બરાબર. બરાબર. અને આપણે જયારે કાઢીએ અથાણું તો પણ થોડુંક કાળજી રાખવી
0: પડે
1: કે ટાઈટ રીતે આપણે બંધ ન કરી હોય તો એમાં હવા લાગી જાય. એટલે થોડીક નાની નાની કાળજી રાખીએ તો આપણા અથાણા આખો વર્ષ સરસ સરસ રહે. અને અમીરાબેન જયારે કોઈ પણ વ્યક્તિ અથાણા જુએ તો એમાંથી જે ગૃહિણી હોય છે એની કિંમત થતી હોય છે કે આ આટલી કેટલી હોશિયાર છે અને કેટલી આવડત છે.
0: અથાણા ખોલે અને કુદરતી સુગંધ આવે ને સમજી લો કે બરોબર જ છે.
1: બરોબર છે. બરાબર. અને ખુબ સરસ તમે અથાણાની તો રેસીપી આપી. અને ઉમેરાબેન તમે બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિ કરો છો અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ આપ બનાવો છો તો એના વિશે થોડીક માહિતી આપો.
0: હું તો 12 મહિના મારું સ્ટિચિંગનું કામ કાજ છે. એના માટે તેના લેડીસ બધા ડ્રેસ છે, બ્લાઉઝ છે, વન પીસ છે, ચણિયા ચોળી છે, અમ્રેલા છે, પ્લાઝો છે, બધા લેડીસ કે કોઈ પણ આઇટમ હું સ્ટિચ કરું છું. પછી હોમ મેડ ચોકલેટ બનાવું છું, બુકે ઓર્ડર આવે તે રીતે બુકે બનાવું છું, અને અમુક કોઈ સ્ટોરોમાં સપ્લાય કરું છું. એટલે એમાં ફ્લેવર વાળી પણ હોય છે, અલગ અલગ ફ્લેવર ની બનાવાય છે, ડ્રાયફ્રુટ વાળી હોય છે, ફ્રૂટ એન્ડ નટ ની હોય છે, પછી ફિલિંગ વાળી હોય છે, જે ફ્લેવર કે બધી બનાવી દઉં છું. ચોકલેટ માં 3 ક્વોલિટી છે, મિલ્ક, વ્હાઈટ અને ડાર્ક. ત્યારે ચોકલેટ માંથી મિક્સ કરીને પણ બનાવી દઉં, એમાં પણ બનાવી દઉં છું. બીજું એ કે મારા હસબન્ડ શું બનાવે છે, એર ફ્રેશનર બનાવે છે, મેજિક ક્લોથ કરે છે, અને ડાર્ક કાઢવાનું લિક્વિડ બનાવે છે. એમાં પણ અમે બંને સંકળાયેલા છે, અમે બંને મળીને બનાવીએ છીએ. એ યુનિક વસ્તુ છે બધી.
1: વાહ, ખુબ સરસ. ઉર્મિલાબેન, તમે ઘરે આટલું બધું બનાવો છો, બહાર બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છો, તો કઈ રીતે તમે બધું મેનેજ કરો છો, કઈ રીતે સમય કાઢી અને સમયનું મેનેજમેન્ટ કરો છો?
0: સૌથી વિશેષ એક મોટું કામ મળે છે કે હું જે બી કામ કરું છું ને મન હળવું રાખીને કરું છું.
1: બરાબર.
0: એટલે કામ ક્યાં શું થાય છે એ મને ખ્યાલ નથી. કામ કરું છું પણ મનમાં બોજો નથી ને, એટલે એ કામ વ્યવસ્થિત થઈ જાય છે.
1: બરાબર.
0: અને ટૂંકા સમયમાં થઈ જાય છે. અને શું મન જાતું દોડતું ને તો સમય અહીંથી વધારે દોડે, એટલે કામ હાથમાંથી ખૂટે જ નહીં. મેઇન પોઈન્ટ અમારી પાસે છે.
1: બરાબર.
0: એનાથી હું કરું છું તો હું બધી બાજુથી વ્યવસ્થિત રીતે પહોંચી જાઉં છું. સંસ્થામાં જવું હોય તો એ રીતે જાઉં છું, મારે સિલાઈ કામ કરવાનું તો એ રીતે કરું છું, એ સિવાય કોઈ સેવાનું કામ હોય તો બી કરું છું. અત્યારે મને એક સેવાનું કામ આવ્યું છે કે જે એક જગ્યાએ લંડનમાં સોંગ લગ્ન છે, તો એમાં મટુકીના શણગાર બનાવવાના હતા. તો ગ્રુપમાં આવે તો કે કોઈને રીતે સેવા કરવી હોય, આ કામ છે, ધજા બનાવવાની છે ને આ કામ છે, એટલે મેં એમને ફોન કર્યો. તો ભાઈ કે કે હા કે તમે કે અમે તમને કટિંગ કરીને અમે તમને લઈ જશું અને લઈ પણ જશું, તો તમે આ કરી દેશો ને. તો હું સેવા કરીશ, તો અત્યારે મારે આવી ગયું છે, કામ ચાલુ છે. અને આ બધી પ્રવૃત્તિ ને આનંદ કહેવામાં એ કે આનંદ તો ખૂબ જ છે, કોઈ જાતનો ભાર જ નથી રહેતો અને એકદમ પ્રફુલ્લિત રહે છે. અત્યારે ઘણા મને પૂછે છે કે તમે આવડી અમારે એટલું કામ કરો છો, તો મને પોતાને ખબર પડતી હું કેટલું કામ કરું છું. તે ત્યારે મને ખ્યાલ આવે છે કે હું એટલું કામ કરું છું.
1: બહુ સરસ. અને તમારી ઉંમરના જે બીજા બહેનો હોય કે બીજા કોઈ ભાઈઓ હોય, તો ઘણી વાર એકલતા અનુભવે, નિવૃત્ત થઈ ગયા હોય, બાળકો પોતપોતાના જીવનમાં વ્યસ્ત હોય, ત્યારે ઘણી વાર ફરિયાદ પણ હોય છે. તો તમે પતિ પત્ની કઈ રીતે શીખો છો?
0: ત્રણેય દીકરો સાસરે છે, વૈસા જ છે, પણ અમે બંને જણા આવી રીતે પ્રવૃત્તિ કરીએ છીએ ને, એટલે અમારો દિવસ ક્યાં જાય છે અમને ખબર પડતી નથી. અને બીજું એ કે અમને કોઈ પણ શરીરમાં જરા તરા તકલીફ આવે કરે, પણ અમને ખબર નથી પડતી કે તકલીફ છે, કારણ કે એથી વધુ પ્રવૃત્તિ છે ને, એટલે અમે વાંધો નથી આવતો, અમને ખબર નથી પડતી. હા, છતાં ક્યારેક થાક લાગે તો બેસી જઈએ, આરામ કરી લઈએ, એ બધું શરીરને સાથ આપે આપણે, પણ શરીર આપણને એટલો જ સાથ આપે છે અને મન પણ સાથ આપે છે.
1: એટલે શરીરનું પણ તમે ધ્યાન રાખો છો કે ભાઈ આપણે પ્રવૃત્તિ કરવી છે તો આપણે સાજા સારા રહીએ, એ પહેલી શરત હોય છે.
0: અત્યારે સૌથી સારી મારી તંદુરસ્તી એકદમ સરસ છે, મને કોઈ જાતની કઈ જ તકલીફ નથી ને કોઈ ગોળી મને રેગ્યુલર કઈ છે જ નહીં.
1: વાહ વાહ,
0: એકદમ નિરોગી છું.
1: ખુબ સરસ. અને તમે જે રીતે વાત કરી કે આટલી પ્રવૃત્તિ કરો છો, ખૂબ આનંદથી જીવન જીવો છો અને બીજા લોકો સાથે તમને મળવું પણ ગમે, તમે તમારાથી નાની ઉંમરની બહેનો સાથે મળીને પણ પ્રવૃત્તિ કરો છો, તો જે અમારે શ્રોતાઓ સાંભળી રહ્યા છે એને તમે કઈક સંદેશ આપો.
0: હું એક ખાસ સંદેશ આપું છું કે આમાં ઉંમરનો કઈ કામ નથી, હંમેશા મનમાં હળવાશ અને વાતાવરણમાં રહે તો આપણું જીવન એકદમ સરળતાથી પસાર થાય છે. જીવનમાં જેટલા પોઝિટિવ રહીએ એટલા જીવનમાં આનંદ વધતો જ જાય છે. કોઈ જાતની ફરિયાદ હોવી જ ન જોઈએ જીવનમાં, એમ તો જીવન એટલું હળવાશ થી નીકળી જાય છે.
1: એટલે આપણે ફરિયાદ કરીએ એના કરતા જે પણ સમય અને સંજોગ છે એ મુજબ જો આપણે જીવન જીવીએ તો ખુશ રહીએ અને આપણી આસપાસનું વાતાવરણ પણ ખુશ રાખી શકીએ. શ્રોતાઓ, ઉર્મિલાબેને આપણને ખૂબ સરસ માહિતી આપી, અને જો આપ પણ તેમને સંપર્ક કરો

0: કેમના મોબાઇલ નંબર નોંધી લેશો. મોબાઇલ નંબર છે 97 25 99 59 16, એટલે 9725995916. અને આ તમારે આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: તમે પણ મારી સાથે બહુ સરસ રીતે વાત કરી અને ખૂબ જ આનંદ આવ્યો અને મને આ એક અનેરો લાભ મળ્યો, એના માટે ખૂબ જ ખુશ છું. નમસ્કાર.
0: અને હવે શ્રોતા મિત્રો, કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, પરંતુ કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલા એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

વાહ, ગીત સંમેલને ખરેખર ખૂબ મજા આવી અને હવે સિયર કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલા આપને જણાવીએ કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને પત્ર અને ઈમેલ દ્વારા જરૂરથી જણાવજો. સજા સારા અને તંદુરસ્ત રહેજો. આ સંદેશ સાથે આપની રેડિયો સખી ભાવના દોશીને આપશો અનુમતિ. નમસ્કાર.

0: શહેર વસારા આકાશવાણીને અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन लाइव मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर. हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
0: અંગ્રેજીના સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં રિલે કરાશે.

આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1:20 એ ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહ અધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો. દરમિયાન સરકારે કહ્યું ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ. સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા. ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોના ભારત આવી પહોંચ્યા છે. શ્રી સુગિયોના નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકની સહઅધ્યક્ષતા કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે બેઠક દરમિયાન બંને મંત્રીઓ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મજબૂત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરશે. બેઠકના પ્રારંભમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેઓ બંને દેશો વચ્ચે રાષ્ટ્રીય સંરક્ષણ, સુરક્ષા, દરિયાઈ, વેપાર અને રોકાણ, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય સુરક્ષા અને પર્યટન, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા આતુર છે. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. છેલ્લા 3 મહિનામાં આ બીજો ભાવ વધારો છે. દરમિયાન સરકારે આજે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતા સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતા નોંધપાત્ર રીતે ઓછા છે. પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન ઉર્જા સુરક્ષા પગલાં પર પ્રકાશ પાડતા સરકારે કહ્યું કે ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જેણે દરિયાઈ પરિવહનમાં વિક્ષેપો છતાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા કાર્ગોની અવર જવર જાળવી રાખવામાં સફળતા મેળવી છે. દેશના પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને એલપીજી બોટલિંગ અને વિતરણ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે. તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીએ 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે તેના 3 ઉમેદવારોની જાહેરાત કરી છે. ટીડીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુએ ઉમેદવારોની યાદી જાહેર કરી. પાર્ટી ઉદ્યોગપતિ સના સતીશ, શિક્ષણવિદ ભાષ્યમ રામકૃષ્ણ અને ટીડીપી સોશિયલ મીડિયા વિંગના વડા ચિંતા કાયલા વિજયને ઉમેદવાર જાહેર કર્યા છે. સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસના સંદર્ભે ગઈકાલે ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી એનસીઆર પ્રદેશમાં 6 પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ કેસ હરિયાણા સરકારના 8 વિભાગો અને ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ચંદીગઢ રિન્યુએબલ એનર્જી સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન સોસાયટીના 2 વિભાગોમાં 661 કરોડના જાહેર ભંડોળના ઉચાપત અને ગેરરીતિ સાથે સંબંધિત છે. સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે પરિસરમાં અનિયમિતતાઓ અને ગુનાની આવક પ્રાપ્ત કરવા સંદર્ભે હરિયાણા કેડરના વરિષ્ઠ જાહેર કર્મચારીઓ અને એક ખાનગી કન્સલ્ટન્સી ફર્મ અને તેના ડિરેક્ટરના રહેણાંક પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં પુરાવા મળી આવ્યા છે જે સૂચવે છે કે જાહેર કર્મચારીઓએ બેંક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હતી અને ખાતા ખોલવામાં, વનડો ટ્રાન્સફર કરવામાં અને ત્યારબાદ ઉચાપત કરવામાં મદદ કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે નાગરિકોને સ્વસ્થ ખાવાની આદતો અપનાવવા અને સ્વસ્થ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે યોગદાન આપવા વિનંતી કરી છે. શ્રી નડ્ડાએ પ્રધાનમંત્રી મોદીના ખાદ્યતેલના વપરાશમાં 10% ઘટાડો અને સારા સ્વાસ્થ્ય અને મજબૂત રાષ્ટ્ર માટે સંતુલિત આહાર અપનાવવાના સંદેશનો પણ પુનરોચ્ચાર કર્યો. યુવા બાબત અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે સવારે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સંડેઓન સાયકલ પહેલના 77મા સંસ્કરણમાં ભાગ લીધો. આ પ્રસંગે શ્રી માંડવીયાએ નાગરિકોને આ પહેલમાં જોડાવા અને ફિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી.
1: સાયકલિંગ કરને સે આપકી હેલ્થ અચ્છી રહે. સાયકલિંગ સે ફ્યુલ કા બચત હોતા હૈ. વર્તમાન મેં ટ્રાફિક કી બહુત બડી સમસ્યા હૈ, ઉસકા ભી સમાધાન. તો કોણ હમ સાયકલિંગ કરે? દેશ કે નાગરિકો મેં અપને હેલ્થ કે પ્રતિ અવેરનેસ બઢી હૈ. મોદી જી ને આધા ઘંટા રોજ फिटनेस देने के लिए कहा है। तो यह फिटनेस का डोज आधा घंटा के लिए हम हमेशा साइकिलिंग करेंगे तो मैं मानता हूँ कि हमारी कई समस्या का समाधान होगा।
0: समाचार आप आकाशवाणी पर थी सांभ रहा छो। आ समाचार नु जीवन प्रसारण आप हमारे यूट्यूब चैनल AIR न्यूज गुजरात पर सांभी सकशो। वधु समाचार माटे हमारी वेबसाइट newsjournal.gov.in/gu और हमारा एक्सएमएल AIR_news_ABD ने फॉलो करशो। ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી ઉત્તર વહીઓના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની આજે છેલ્લી તારીખ છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું કે પોર્ટલ મધ્યરાત્રિ સુધી ખુલ્લું રહેશે। બોર્ડે વિદ્યાર્થીઓને અંતિમ તારીખ પહેલા તેમની અરજીઓ સબમિટ કરવા અપીલ કરી છે। હવાઈ પરિવહન સંઘે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ઉડ્ડયનના વિકાસમાં ભારતની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી છે। 2044 સુધીમાં આ ક્ષેત્રમાં હવાઈ મુસાફરોની સંખ્યા 4.1 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે।
2: अंतर्राष्ट्रीय हवाई परिवहन संघ एशिया प्रशांत क्षेत्र के उपाध्यक्ष शेल्डन ही ने कल ब्राजील में बताया कि भारत पिछले कई वर्षों से एशिया प्रशांत क्षेत्र के विमानन विकास में महत्वपूर्ण योगदान दे रहा है। उन्होंने कहा कि भारत दुनिया के सबसे तेजी से बढ़ते घरेलू नागर विमानन बाजारों में से एक है। श्री शेल्डन ने यह भी कहा कि इस क्षेत्र में पिछले 5 से 10 वर्षों में मजबूत वृद्धि हुई है और भविष्य में भी इसके मजबूत बने रहने की आशा है। समाचार कक्ष से मैं पायल शर्मा।
0: અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિક માટે ખતરો ઉભો કરતા 2 ઈરાની ડ્રોનને અટકાવીને નાશ કર્યો છે। યુએસ સેન્ટ્રલ કમાન્ડે પશ્ચિમ એશિયામાં તૈનાત યુએસ દળ દ્વારા આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે। પ્રસ્તુત છે એક અહેવાલ।
3: अमेरिका की सैन्य कमान ने बताया है कि अमेरिकी दल हाई अलर्ट पर हैं और इस क्षेत्र में किसी भी खतरे का जवाब देने के लिए तैयार हैं। पश्चिम एशिया में तनाव और बढ़ गया है। ईरान ने कल कुवैत और बहरीन में अमेरिकी सैन्य ठिकानों पर बैलिस्टिक मिसाइलें दागी। ये हमले होर्मुज जलडमरु मध्य के पास ईरान की ड्रोन गतिविधि की खबरों के बाद अमरीकी बलों के केशम द्वीप और गोरख में ईरानी रडार और निगरानी स्थलों को निशाना बनाने के कुछ घंटों बाद हुए। इस बीच अमरीका और ईरान के बीच बढ़ते तनाव के बीच शांति के प्रयास करने के उद्देश्य से पाकिस्तान के गृहमंत्री मोहसिन नकवी कल ईरान पहुंचे। हाल के हफ्तों में ये उनकी ईरान की तीसरी यात्रा है। समाचार कक्ष से मैं मुकेश कुमार बल।
0: ઉલાન બેટર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ગઈકાલે સાગર જગલાન અને કિશોર કાજલ ધોચકે પોતપોતાના વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે। આ સાથે ભારતે મંગોલિયામાં ચાલી રહેલી આ સ્પર્ધાના ત્રીજા દિવસે વધુ 6 ચંદ્રકો જીત્યા છે। સાગર જગલાને ફ્રી સ્ટાઇલ 74 કિલોગ્રામ ફાઇનલમાં તામિર એશિન માવને 3 વાર થી હરાવ્યો હતો। જયદીપે મોનક બતને 15-4 થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે। મહિલા કુસ્તીમાં કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં નાઇજીરિયાની દામુલા ઓજુને 8-0 થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો। પ્રિયા મલિક હંસિકા લામા અને માનસી હલાવતે વિવિધ વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યા। ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે ડ્રિંક્સ બ્રેક સુધી ભારતે 8 વિકેટે 544 રન બનાવ્યા છે। ભારતે દિવસની શરૂઆત 3 વિકેટે 368 રનથી કરી હતી। શુભમન ગિલને મોહમ્મદ સલીમે 126 રને આઉટ કર્યા હતા। ઋષભ પંત 81 અને કેએલ રાહુલ 100 રન બનાવીને આઉટ થયા હતા। આગામી દાયકામાં વૈશ્વિક તેલ માંગ વૃદ્ધિમાં ભારતનો હિસ્સો આશરે 50% અને વીજળી વપરાશ વૃદ્ધિ 15% રહેશે। સેન્ટ પીટર્સબર્ગની ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં બોલતા રશિયાના તેલ ઉત્પાદક રોઝનેફના વડા ઇગોર સેચિને જણાવ્યું કે 2035 સુધીમાં ભારતનો તેલ વપરાશ 44% વધીને લગભગ 8 મિલિયન બેરલ પ્રતિ દિવસ થવાનો અંદાજ છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહઅધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ। ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો। દરમિયાન સરકારે કહ્યું ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ। સીબીઆઈએ IDFC ફર્સ્ટ બેંક અને EU ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા। ઉલાન બાતરે ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા। ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 11:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સુનિલ પરમાર વાંચે છે. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો. 970 રૂપિયાનો મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. છેલ્લા 3 મહિનામાં આ બીજો ભાવ વધારો છે. દરમિયાન સરકારે આજે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે. પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન ઉર્જા સુરક્ષા પગલા પર પ્રકાશ પાડતા સરકારે કહ્યું કે ભારત એવા થોડા દેશોમાંનો એક છે જેમણે દરિયાઈ પરિવહનમાં વિક્ષેપો છતાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા કાર્ગોની અવરજવર જાળવી રાખવામાં સફળતા મેળવી છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને એલપીજી બોટલિંગ અને વિતરણ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે વિક્ષેપના સમયગાળા દરમિયાન સ્થાનિક એલપીજી ઉત્પાદનમાં 60% વધુનો વધારો થયો છે, જ્યારે અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અન્ય દેશોમાંથી પણ પુરવઠો મેળવવામાં આવ્યો છે. સુરતના ટાંકીમાં ઉતરેલા 4 સફાઈ કર્મચારીના ગુંગળામણના કારણે મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે અશ્વિનીકુમાર વિસ્તારમાં ઈટીપી પ્લાન્ટની ચેમ્બરમાં ઉતરેલા 4 સફાઈ કર્મીના ફસાયા હતા. ઘટનાને પગલે ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જો કે ગુંગળામણથી 4 લોકો મોતને ભેટ્યા હતા. આ અંગે ફાયર ઓફિસર રણજીતસિંઘે વધુ માહિતી આપી.
1: केमिकल क्या था वो भी हमको भी कुछ आइडिया नहीं है, क्योंकि ये जो था वो जहरीला गैस होगा, ज्यादा स्ट्रॉन्ग वाला था गैस. वो भी जल्दी इंक्वायरी करेंगे आफ्टर ये इंसिडेंट के बाद. अभी तक पूरा माहौल अभी पूरा पुलिस वालों की तरफ से लगाया हुआ है और ये गैस की जो मात्रा थी वो ज्यादा थी और जब हम आए तब वो अनकॉन्शियस थे और वो पानी की जो इटली की जो टंकी है उसके अंदर ही थे. फायर डिपार्टमेंट की टीम ने, हमारी टीम ने उसको बाहर निकल के हॉस्पिटल के अंदर देख दिया.
0: ફિટનેસ, ટકાઉપણું અને સમુદાય ભાગીદારીની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ભારતીય રમતગમત સત્તામંડળે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સંદેવન સાયકલનું આયોજન કર્યું, જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જયપુર અને બીકાનેર ખાતે મુખ્ય ઉજવણીનું આયોજન કરાયું, જેમાં નાગરિકો, રમતવીરો, અધિકારીઓએ ભાગ લીધો. અમદાવાદના મેયર હિતેશ બારોટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1000થી વધુ સાયકલ સવારો સાથે સાયકલોથોનને લીલી ઝંડી આપી હતી. છોટાઉદેપુરમાં ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજાયો. જિલ્લા પોલીસ વડા આઈપીએસ ઇમ્તિયાઝ શેખની આગેવાની હેઠળ યોજાયેલી આ સાયકલ રેલીમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાખી વર્દી વગર સ્પોર્ટ્સ અને સિવિલ ડ્રેસમાં ફિટનેસને રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ આ મુજબ જણાવ્યું.
2: આજે સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પ્રોજેક્ટ છે, તેના અંતર્ગત વિવિધ પૂર્વ કાર્યક્રમોનું જૂન 1-14 આયોજન કરવામાં આવેલું છે. અમારી છોટાઉદેપુર જિલ્લા પોલીસ ટીમ, ડીવાયએસપી એસક્યુ અને અમારી સમગ્ર ટીમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. પેટ્રોલ પંપ ચોકડી છોટાઉદેપુરથી આ કાર્યક્રમ શરૂ થશે અને એસક્યુ ઓફિસ પર આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.
0: મહીસાગર જિલ્લાના 123 કરોડ રૂપિયાના બહુચર્ચિત નળસે જલ કૌભાંડમાં 3 આરોપી ઝડપાયા છે. સીઆઈડી ક્રાઇમે આરોપી મનહર પટેલને રામ પટેલને મુવાડાથી, પ્રદીપ શેઠને વીરપુરથી તેમજ નવીન ભરવાડને સાવરિયા ગામેથી ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓમાં મનહર પટેલ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો. સવારના અરસામાં અંતાપુર ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.7 જેટલી નોંધાઈ હતી, જો કે બનાવમાં કોઈ જાનહાનિ નહીં કે નુકસાન થયાના અહેવાલ નથી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ નિમિત્તે મહેસાણા જિલ્લામાં 12-20 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ 12 સ્થળોએ કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન કેન્દ્ર સરકારની કુલ 15 યોજનાઓ તેમજ રાજ્ય સરકારની 55થી વધુ યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળેથી નાગરિકોને ઉપલબ્ધ કરાવાશે. રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈથી લઈ ઇલેક્ટ્રિક વ્હીકલ ઈવી માટે નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ નવા

કાર્યક્રમોમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ, એઆઈ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ, ડ્રોન પાયલોટ, સોલાર ટેકનીશીયન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મિકેનિક, ઇલેક્ટ્રીક વ્હીકલ એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનીશીયન અને સ્માર્ટફોન ટેકનીશીયન કમ એપ સેટ ટેસ્ટર જેવા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsjournal.gov.in/eu અને અમારા એક્સએમએલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આપ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધા અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયા.
1: અમદાવાદ શહેર એક પછી એક વિવિધ ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે અને હવે તે રમતગમતના પાટનગર બનવા તરફ પણ અગ્રણી શહેર બની ગયું છે. તેનું પહેલું જ ઉદાહરણ અમદાવાદના મણિનગરમાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાથી મળ્યું છે. રમતગમત અને આયુષ મંત્રાલયના સહકારથી યોજાયેલી આ સ્પર્ધાનો હેતુ પ્રાચીન ભારતીય પરંપરાને વૈશ્વિક રમતગમત તરીકે સ્થાપિત કરવા અને તેને ઓલિમ્પિક સુધી પહોંચાડવાનો છે. સૌપ્રથમ આકાશવાણી અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ સાંભળીએ.
2: રમતને પૂર્ણપણે પારદર્શક બનાવવા માટે આ વખતે વૈશ્વિક સ્તરે પહેલીવાર અદ્યતન ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેથી દરેક આસન, સંતુલન અને ગતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. આયોજન યોગાસનને આધ્યાત્મિક સુખાકારીથી સાથે સાથે ઓલિમ્પિકની દિશામાં એક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. અપર્ણા ખૂન, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત 4 જૂને વર્ચ્યુઅલ માધ્યમથી આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહને સંબોધતા આ સ્પર્ધાને અમદાવાદથી વિશ્વ રમતગમતના ઇતિહાસમાં નવો પ્રકરણ ઉમેરાયો હોવાનું જણાવ્યું હતું. તેમણે દેશ વિદેશના રમતવીરોનું સ્વાગત કરતા તેમણે આયુષ મંત્રાલયના યોગા 365 અભિયાનમાં જોડાઈ વૈશ્વિક દૂત બનવા પર આહવાન કર્યું હતું. આ પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધા યોગને વૈશ્વિક સ્પર્ધાત્મક રમત તરીકે નવી ઓળખ અપાવશે તેવો વિશ્વાસ પણ શ્રી મોદીએ વ્યક્ત કર્યો.
3: આજ યહ દેખકર બહોત ખુશી હોતી હૈ કે કરોડો લોગ યોગ કો અપની દિનચર્યા કા હિસ્સા બના ચુકે હૈ. ધ્યાન, પ્રાણાયામ ઉનકી જીવન શૈલી કા હિસ્સા બન રહા હૈ. લેકિન સાથીઓ, હર જીવન પરંપરા સમય કે સાથ નયે ચરણ મેં પ્રવેશ કરતી હૈ. યોગાસન સ્પોર્ટ્સ કી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઇસી ચરણ કા શુભારંભ હૈ.
1: અમદાવાદમાં આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે પ્રથમ યોગાસન સ્પર્ધાનો ઇતિહાસ લખાશે ત્યારે અમદાવાદ અને ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરે યાદ કરાશે.
4: સૂર્યોદય દુનિયા મેં પ્રારંભ હોતા હૈ તબ સે ઇસ્ટ સે પૃથ્વી સારી ચક્કર લગાતી હૈ સૂર્ય કે રાઉન્ડ પર ઓર અપની ધરી પર 24 અવર્સ કન્ટિન્યુઅસ જહાં સૂર્ય કા પહેલા કિરણ નિકલે વહાં યોગ હોતા હો દોસ્તો એસા યોગ કા ફેલાવ આજ દુનિયા મેં હો ચુકા હૈ ઉસકો સ્પોર્ટ્સ કે રૂપ મેં યોગાસના કે રૂપ મેં આજ ભારત દુનિયા મેં અપના પ્રચમ ફેલા રહા હૈ ઓર ઇસલિયે આજ હમ વર્લ્ડ ચેમ્પિયનશિપ કે દ્વારા દુનિયા કો હમારા યોગ કા પ્રચાર તો કર રહે હૈ યોગાસના કે દ્વારા હમ દુનિયા મેં સ્પોર્ટ્સ કે રૂપ મેં ભી ઉસકો આગે બઢા રહે હૈ 2030 મેં યહી અમદાવાદ મેં ગુજરાત મેં ભારત મેં કોમનવેલ્થ ગેમ્સ આયોજિત હોની હૈ ઓર ઉસ વક્ત યોગાસના કો હમને શામિલ કરને કે લિયે નિર્ણય કરા હૈ.
1: આ સમારોહમાં ઉપસ્થિત યોગ ગુરુ બાબા રામદેવે આ સ્પર્ધાને ભારતની સનાતન સંસ્કૃતિના સારને વિશ્વ સમક્ષ રજૂ કરનારો પ્રયાસ ગણાવી હતી.
4: આ એક મોટો અવસર છે અને બધા વૈશ્વિક કાર્યોની શરૂઆત આમ તો ગુજરાતથી થાય છે. દેશનો આઝાદીનો આંદોલન હોય કે વર્તમાન ભારતનો નેતૃત્વ હોય કે સનાતનનો ગૌરવ વિશ્વકર્મા જે છાઈ રહ્યું છે એનો પાછળ એક મહામાનવ પુરુષાર્થ હોય. મોદીજીનો પણ અભિનંદન છે જેના પ્રયાસથી પુરુષાર્થથી આ યોગાસનનો વર્લ્ડ લેવલ ઉપર જે ગૌરવ મળ્યું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. આજ પૂરી દુનિયામાં એક વાર કી સિચ્યુએશન ઈરાન

0: इजराइल, और यहाँ ईरान और इराक दोनों युद्ध के बजाय योग में सहभागी हो रहे एक साथ, ये है गौरव।
1: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સ્પર્ધામાં 78થી વધુ દેશના રમતવીરો ભાગ લઈ રહ્યા છે, જે એ વાતની સાબિતી છે કે યોગ હવે કોઈ એક દેશ પૂરતો મર્યાદિત ન રહેતા એક વૈશ્વિક રમત બની ગયો છે. હવે આ સ્પર્ધામાં ભાગ લેનારા એક સ્પર્ધકનો પ્રતિભાવ સાંભળીએ.
2: કેમ્પ મેં ભાગ પ્રેક્ટિસ હુઆ થા, પૂરે ગ્રુપ મેં બેઠા કે પૂરા 250 આસના ઉસકો કરવાયા થા.
1: રમત ગમતની સાથે સાથે આ આયોજન વિદેશી ટીમો માટે રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ, સ્થાપત્ય અને અપ્રતિમ આતિથ્ય સત્કારનો અનુભવ કરાવવાનું એક અદભુત માધ્યમ પણ બનશે તેવો વિશ્વાસ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
3: હમણાં જ આપ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમત ગમત સ્પર્ધા અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડીયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ સંઘજ્ઞાન શિક્ષણ. આજનું શિક્ષણ કન્નડ ભાષામાં. ગીતકાર બી આર ગીથા.

146 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. અત્યારે બપોરના 3:01 થવા જઈ રહી છે. સમાચાર છે મારી પ્રથમ સભાને વિરામ આપવાનો. ફરી મળીશું સાંજે 5 વાગે. ત્યાં સુધી રજા આપશો. અમારી આકાશવાણી અમદાવાદની DTH એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાનું પ્રસારણ યથાવત રહેશે. નમસ્કાર.

0: 10 वर्षीय उज्जवनीय अवसर प्रस्तुत आकाशवाणी भूतपूर्व स्टेशन डायरेक्टर तथा पद्मश्री पुरस्कृत श्री तुषार शुक्ला नो शुभेच्छा संदेश।
1: नमस्कार, हूँ तुषार शुक्ला। चरित विक्रम चारिकम एम भगवान बुद्धे पोताना शिष्यों ने विदाय आपती वक्त एम कहूँ जे संदेश रूपे एम वाक्य अमे लीधु बहुजन हिताय बहुजन सुखाय ए मंत्र अमरा माटे अमरा कामना माटे नो पण ए मंत्र आ संस्था नो हेतु पण ए अहिया सौ सरखा काम करनारा पण एने सांभळनारा पण एवी संस्था 90 वर्षनी थई। अमे माहिती मनोरंजन अने शिक्षण त्रणेय क्षेत्रमां काम कर्युं। अमे लोकप्रियता पण भरपूर मेळवी जवाबदारी पण एवी ज अदा करी मेनमेड अने नेचरल कैलेमिटीज वच्चे आकाशवाणीए पोतानी ओळख उभी राखी छे। આજે હવે આ જે મકાન પર આકાશવાણી છે એના જૂના ચાહકો એના ગૌરવને જાણે છે, નવી પેઢી હવે એના તરફ વળે એ માટે નવી પેઢીના જે સંચાલકો છે એ લોકો એવા આયોજનો કરે કાર્યક્રમને લગતા થોડુંક જૂનાનું અનુભૂત લઈને પ્રસારણમાં પુનઃ ઉમેરી અને થોડીક નવી વાતો નવા અવાજો નવી કલમ નવા સ્વર એની પણ જોડે સાંકળે તો કંઈક સરસ એવું વાતાવરણ રચાય કે વળી પાછા એ સુવર્ણ દિવસો આકાશવાણીની જે નવી શ્રોતા પેઢી છે એને મળે તો એમને આ જે સંસ્થા છે એના સામર્થ્યનો પણ પરિચય થશે। તમે સૌ આકાશવાણી સાથે આ ક્ષણે જોડાયેલા છો ને એ જ રીતે હંમેશા જોડાયેલા રહેજો।
0: ગુરુવાર કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। કાર્યક્રમમાં આગળ સાંભળીએ ઉદિત નારાયણ અને અનુરાધા પોડવાલના સ્વરમાં ફિલ્મ યારા દેવારાનું આ ગીત।

0: આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 10 વર્ષની ઉજવણીના અવસરે પ્રસ્તુત છે શ્રી દીપક નારાયણ, એડિશનલ સેક્રેટરી અને ફાઇનાન્શિયલ એડવાઇઝર, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારનો શુભેચ્છા સંદેશ.
1: 8 જૂન કો આકાશવાણી કે 90 વર્ષ પૂરા હોને કે ઉપલક્ષ મેં આપ સબકો હાર્દિક બધાઈ દેના ચાહુંગા. ભારત કા લોક સેવા પ્રસારક હોને કે નાતે આકાશવાણી પિછલે 9 દશકો સે જનતા કા ધ્યાનવર્ધન ઓર મનોરંજન કરને કે સાથ સાથ સંકટ સમય કા સાથી ભી રહા હૈ. ગીત સંગીત નાટક ઓર ઉચ્ચારિત શબ્દ કી જો અમૂર્ત ધરોહર આકાશવાણી કે પાસ હૈ વો શાયદ કહીં ઓર નહીં હોગી. આકાશવાણી અહેમદાબાદ 1949 સે જનતા કે સાથ જનતા કે લિયે કામ કર રહા હૈ. कुछ कोटि के कार्यक्रमों का निर्माण करने के साथ ही समय समय पर नवीनतम समाचारों का प्रसारण किया गया है और समसामयिक घटनाओं पर विशेष चर्चा परिचर्चा करके आकाशवाणी ने हर घर की वाणी की भूमिका बखूबी निभाई है. आज भी विकसित भारत के लक्ष्य को हासिल करने में आकाशवाणी लगातार सेवारत है. आप सबको आकाशवाणी अहमदाबाद के माध्यम से शुभकामना देते हुए मुझे बहुत खुशी हो रही है कि मैं भी इस गौरवशाली रेडियो परंपरा से जुड़ा हूँ. भारत की अमूर्त विरासत को आकाशवाणी आगे भी आने वाली पीढ़ियों तक पहुंचाने का काम अविरत करती रहेगी, इसकी मुझे आशा ही नहीं पूर्ण विश्वास है. बहुत बहुत धन्यवाद.
0: गुलमर्ग कार्यक्रम में समापन में सामरी अभिजीत ने कविता कृष्णमूर्ति ने फिल्म बागीमा

ભાગ્યે જ સાથે આજે ઘડમોર કાર્યક્રમને સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સાંજના 5:45 થઈ ગઈ છે. રજૂ કરીએ છીએ લોકસંગીત કાર્યક્રમને. સાંભળીએ સંદીપ સોલંકીના સ્વરમાં પ્રાચીન ભજનો. રચના છે તુલસીદાસ અને દેવાયત પંડિતની.

सुनिश्चित

আকাশবাণী ভোজ, স্থানিক সমাচার, ট্রাফিক সমাচার છે. નમસ્કાર. આજની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈથી લઈ ઇલેક્ટ્રિક વ્હીકલ ઈવી માટે નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ નવા અભ્યાસક્રમોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામિંગ, અસિસ્ટન્ટ ડ્રોન પાયલોટ, સોલાર ટેકનિશિયન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનિશિયન અને સ્માર્ટફોન ટેકનિશિયન કમ એક ટેસ્ટર જેવા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. અત્ર ઉલ્લેખનીય છે કે ઝડપથી વિકસતા ક્ષેત્રો માટે કુશળ માનવબળ તૈયાર કરવા આ અભ્યાસક્રમો શરૂ કરાયા છે. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. છેલ્લા 3 મહિનામાં આ બીજો ભાવ વધારો છે. પરિણામ સરકારે આજે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતા સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતા નોંધપાત્ર રીતે ઓછા છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાંથી ચાલતી કેટલીક સ્પેશિયલ ટ્રેનનો પરિચાલન કારણોસર બોરીવલી સ્ટેશન પર ટૂંક કરવામાં આવ્યું છે તથા બોરીવલી અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જે મુજબ આજે તારીખ 7 જૂનની ટ્રેન નંબર 098 ભુજ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, આવતીકાલ 8 જૂનની ટ્રેન નંબર 098 વેરાવળ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ અને 10 જૂનની ટ્રેન નંબર 092 ભુજ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ બોરીવલી સ્ટેશન પર ટૂંક કરવામાં આવી છે. આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરવા રેલવે વિભાગ દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે. ખેડૂતોને હવે સબસિડીવાળું ખાતર મેળવવા નેશનલ ફર્ટિલાઇઝર સેલ ફ્રેમવર્ક પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ખાતર ખરીદવા માટે ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડનો ઉપયોગ કરીને પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી પડશે. ત્યારબાદ એગ્રીસ્ટેક દ્વારા ખેડૂતની જમીનની વિગતો પોર્ટલ પર જોવા મળશે, જેમાં ખેડૂતે ફક્ત પોતે વાવેલા પાક અને નજીકના ખાતર વેચાણ કેન્દ્રની પસંદગી કરવાની રહેશે. સિસ્ટમ આપોઆપ ગણતરી કરીને જણાવશે કે તેમને કેટલા ખાતરની જરૂર છે. આ પ્રક્રિયા પૂર્ણ થતા ખેડૂતને મોબાઈલ પર ઈ ટોકન મળી જશે, જેના તેઓ ખાતર ખરીદી કરી શકશે. ખેડૂતોએ 30 જૂન સુધીમાં પોતાની જમીનની એગ્રીસ્ટેક સાથે લિંક કરાવવાની રહેશે. આ નવી પારદર્શક વ્યવસ્થાથી ખાતરના કાળા બજાર અટકશે અને ખેડૂતોને ખાતર સરળતાથી મળી રહેશે. દર્દીઓની સુખાકારીની સરકારી આરોગ્ય સુવિધાના સુદૃઢીકરણને લઈને જિલ્લાના અંજાર ખાતે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હોસ્પિટલમાં ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓ અને ભવિષ્યના વિકાસ કાર્યો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલ ખાતે નવું ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. હોસ્પિટલના તમામ વિભાગો ઝડપથી કાર્યરત થાય તે દિશામાં તમામ વહીવટી કામગીરી ત્વરિત પૂર્ણ કરવા મંત્રી શ્રી છંદાએ સૂચન કર્યું હતું. કચ્છ યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યાશાખાઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરાયું છે. સીબીસીએસના 1-6 સેમિસ્ટરના જ્યારે એનઈપીના સેમિસ્ટર 5 અને 6ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. રેગ્યુલર ફી સાથે આગામી તારીખ 10-17 જૂન દરમિયાન ફોર્મ ભરાશે, જ્યારે આગામી 3-7 જુલાઈ દરમિયાન પરીક્ષા શરૂ થશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસએસસી અને એચએસસી બોર્ડની પૂરક પરીક્ષા યોજાનારી હોવાથી એસએસસીની પરીક્ષા ભુજ ખાતે 15 પરીક્ષા કેન્દ્રના 139 બ્લોકમાં 4083 વિદ્યાર્થી નોંધાયા છે, જ્યારે એચએસસીમાં 4 પરીક્ષા કેન્દ્ર ઉપર સામાન્ય પ્રવાહમાં 33 બ્લોકમાં 894 અને 2 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્ર ઉપર 22 બ્લોકમાં 429 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે પરીક્ષાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દેશભરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત આયુષ મંત્રાલય દ્વારા સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થીમ સાથે 21 જૂનના સમગ્ર દેશમાં 1 સાથે 1 લાખથી વધુ સ્થળોએ સામૂહિક યોગ અભ્યાસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આયુષ મંત્રાલય દ્વારા 100 દિવસના કાઉન્ટડાઉન કાર્યક્રમ અંતર્ગત યોગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પશ્ચિમ કચ્છ જિલ્લા કોઓર્ડિનેટરના જણાવ્યા મુજબ 1 જૂનથી 21 જૂન સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં 500થી વધારે સ્થળો પર કોમન યોગ પ્રોટોકોલ કાર્યક્રમ યોજાશે, જેમાં 50,000થી વધુ નાગરિકોને યોગાભ્યાસ કરવાનો લક્ષ્યાંક છે. ધોરણ 12
જૂની પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી ઉત્તર વિભાગનું પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની આજે છેલ્લી તારીખ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે પોર્ટલ મધ્યરાત્રિ સુધી ખુલ્લું રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓને અંતિમ તારીખ પહેલા તેમની અરજીઓ સબમિટ કરવા વિનંતી કરી છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: પોતાના જતન માટે ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડને સક્રિય સાથ આપી રહેલા અમારા સૌ શ્રોતા મિત્રોને
1: ખૂબ ખૂબ ધન્યવાદ.
0: નમસ્કાર.
1: મિત્રો, ધરતી માતાની સાચી માવજત કરીએ તો એને રાસાયણિક ખાતરો, રાસાયણિક જંતુનાશકો કે એવા જ પાક વર્ધકો આપવાની જરૂર જ નથી.
0: એનાથી આગળ કુલ ઉપજની સામે મોટાભાગની રકમ રસાયણો પાછળ વપરાઈ જવાથી સરવાળે બચત તો ઓછી જ થાય છે.
1: શ્રી નરેન્દ્રભાઈ મંડીરે પ્રાકૃતિક ખેતીનો અર્થ સમજાવીને ઓછા ખર્ચે વધુ વળતર મેળવવા ઉપર જ ભાર મૂક્યો છે. સાંભળો, તમે પણ સાંભળો.
2: નમસ્કાર મંડી સર.
3: નમસ્તે.
1: નમસ્કાર મંડી સાહેબ.
3: નમસ્તે. નમસ્તે સર.
2: હવે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં આપણે જે વાત કરીએ છીએ એમાં આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, આપણી જે જૂની પદ્ધતિઓ છે એની વાત છે. હવે અત્યારે નવામાં જે રાસાયણિક ખાતરો, દવાઓ અને મોંઘા શંકર બિયારણો એ પાછળ ખર્ચ આપણે ઘટાડવો હોય અને ખરેખર આ ખેતી અપનાવી હોય તો આપણે શું કરી શકીએ?
3: પહેલા તો મેડમ હું તમને કહું કે રાસાયણિક ખાતર, ડીએપી એટલે પાયાનું ખાતર, તો પાયાનું ખાતર મારે નથી વાપરવું અને મારે ઝીરો

0: ખેતી અથવા થોડા ઓછા ખર્ચમાં ખેતી કરવી છે તો પાયાના ખાતર પહેલા હતું, 1960 પહેલા નતું
1: ડીએપી,
0: તો શું કરતા હતા? તો અત્યારે ઘન જીવામૃતી પાયાનું ખાતર છે. પહેલો મુદ્દો યુરિયા. યુરિયા છે સપ્લિમેન્ટ જ છે, પાક ઉગી ગયો
1: બરાબર
0: અને એને આપણે પોષણ આપવું છે, વેજીટેબલ
1: નાઇટ્રોજન વધારે આપવું છે.
0: તો યુરિયાને બદલે તમે આનો આ સબસ્ટિટ્યુટ જીવામૃત છે, જીવામૃત છે, એ પણ આપણી અગાઉ પ્રાકૃતિકમાં તૈયાર છે. અચ્છા, તમે હાઇબ્રિડ બિયારણ, મેં તમને અગાઉ વાત કરી જીનેટિકલ મોડિફાઈડ સીડ, ફાઉન્ડેશન, બ્રીડર સીડ, સર્ટિફાઈડ સીડ, લેબલ સીડ, ટેગ સીડ અને હાઇબ્રિડ સીડ, આટલા બિયારણોની વણઝાર નીચે દેશી બીજ તો તળી આવ્યું.
1: બિલકુલ.
0: તો એ બધા જ બિયારણો ઉપરના છે, બધા જ મોંઘા છે અને બધાની સીડ ટ્રીટમેન્ટ કરી એટલે બધું જ કેમિકલ દ્વારા છે, એ જમીનમાં જશે. તો એની સામે આપણું સબસ્ટિટ્યુટ બીજામૃત છે, બીજ અમૃત, બીજને સંસ્કાર કરવાના, કેના ગૌમૂત્ર, ગોબર અને ચૂનો, તો એના ઉપર કવર આવે એટલે ફંગલ ઇન્ફેક્શન ન લાગે, ભેજ પકડે એટલે 100% ઉગી જાય, તો બીજામૃત છે. ઓછામાં ઓછું પાણી જોઈએ એટલે વાપસા કન્ડિશન ભેજ, ઉપરથી સીધો સન સ્ટ્રોક લાગે ને, નીચે જે જીવાતો સૂક્ષ્મ જીવ એને પ્રોટેક્શન મળે એટલે આચ્છાદન ઓછાડ, અને એક વાક વાવો હું મગફળી જવાવી દઉં 5 વીઘા ને મગફળીમાં રોગ આવ્યો તો શું કરવાનું? તો પાક થઈ ગયો તકલીફ આવી જાય. તો એક કરતા વધુ, માનો મગફળી વાવી, માનો કે એને પેરેલલમાં બીજો પાક આવ્યો તો એ સબસ્ટિટ્યુટ આપણને બીજો ભાગ મળે. હવે આવે ડીએપી, યુરિયા અને બીજની વાત આવી. હવે વાત પાક ઉગી ગયું પણ એમાં રોગ આવ્યો, તો તમારી જાણ માટે કહું, દેશી બીજમાં રોગ આવતો નથી, રોગ આવતો નથી અને રોગ આવતો
1: નથી.
0: પ્રાકૃતિક ખેતી દ્વારા કરો. હવે માનો કે રોગ આવ્યો દાખલા થાય, તો આપણને ખેડૂત તરીકે કોઈ પણ રોગ આવે, માનો કે ચૂસિયા જીવાત આવી, ઈયળ આવી, તો પહેલામાં આપણે શું કરીશું? કોન્ટેક ઇન્સેક્ટીસાઇડ, સ્પર્શે તેવી દવાઓ, સિસ્ટેમિક ઇન્સેક્ટીસાઇડ, રસ દ્વારા
1: ચૂસાયેલા
0: જાય. ત્યાર પછી આ બે નો કંટ્રોલ થાય તો સિન્થેટિક પાયરેથ્રોન હાઇડ્રોજન. તમે વિચાર કરો, 1 લિટર ડબલાના 2000 થી 2500 રૂપિયા છે. હવે એના અવેજીમાં આમાં શું તકલીફ છે? નીમ આસ્ત્ર, નીમ લીમડાનો, લીમડાનો પાન લ્યો, લીમડાની ડાળ કીર્યો, પાણીમાં પલાળી નીચોવી અને એ તાજે તાજું પાણી તમે
2: છાંટી દેવાનું,
0: પાક ઉપર છાંટી દેવું, બધી જીવાતો ઈયળ વહી જાય. માનો કઈને કરતા જોરદાર ઈયળ આવી તો ઓલામાં આપણે સિન્થેટિક પાવી, તો આમાં સૂઠાસ્ત્ર, સૂઠાસ્ત્ર, સૂઠનું દ્રાવણ બનાવી. પછી આપણે જેમ અસ્ત્ર એટલે સરસંધાન કરતા હતા, તો આમાં નિમાસ્ત્ર, સૂઠાસ્ત્ર, તો આવા તમામ પ્રકારના 10 પર્ણી અર્ક, 1 કરતા વધુ પર્ણ, પર્ણ એટલે 10 પાંદડા નો રસ કાઢી અને તમે નાખો તો એ પાછું મોટા મોટો અમોઘ શસ્ત્ર છે. આ બધા દેશી ઔધો છે, એટલે તમામ ખર્ચ આપણી જમીનમાં જ છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે, ખર્ચ ઓછો લે. એટલે આવી રીતની જે પદ્ધતિ છે એ આપણી જૂની પદ્ધતિ જ હતી. સમય સંજોગોની એ વસ્તુ ખોટી નહોતી, સમય પ્રમાણે વસ્તી વધારાના કારણે જે સમયની માંગ હતી, પણ એમાં જે રેશિયો હતો એ આપણે ટકી ગયા. માનો કે એમ કીધું કે 3 ભાગ છાણીઓ ખાતર નાખો અને 1 ભાગ યુરિયા કે ડીએપી નાખો, એને બદલે સમય સંજોગો જતા ઓલા શંકર ભગવાનના પોઠિયા જેવું કે 3 વાર નાવું ને 1 વાર ખાવું, આગળ બોલતા ગયા ને ભૂલી ગયા, 3 વાર ખાવું ને 1 વાર નાવું, એટલે એમ આપણે વધારતા ગયા. પણ ખેડૂતનું ઉત્પાદન મળતા ગયા એટલે કર્યું, પણ ખેડૂત ડાયો છે, ઉત્પાદન મળ્યું પણ જમીનની કન્ડિશન આજે પરિસ્થિતિ એવી છે. હું બહુ જાહેર એક સ્ટેજ ઉપરથી આપને કહું છું, જો આની આ પરિસ્થિતિ રહી તો 2040માં આપણી જમીન ટાઇલ્સ બની જશે, ટીપું જાણી જમીનમાં નહીં જાય. પોરેશન નહીં તો જીપ્સમ, ડીએપી, યુરિયા, જમીન હાર્ડ થતી ગઈ, પાક ઉપર દવા છાંટતા ગઈ, વાતાવરણ બગડતા ગયા, એટલે પ્રકૃતિ બાયોડાયવર્સિટી છે એ આખી ચેન્જ થઈ ગઈ. એટલે બાયોડાયવર્સિટીના માધ્યમથી હું આપને કહું છું કે પ્રાકૃતિક ખેતી, એમાં 0 બજેટ ખેતી ને, પણ ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ સારું અને મીઠું ઉત્પાદન મેળવી છે,
1: અને તો જૈવ વિવિધતા જાળવાશે. કે જાત જાતના જેટલા કહીએ છીએ એટલી વનસ્પતિઓ ઉગી શકશે તો જ જો જમીન સાચી હશે. તો સાચી વાત છે મનીષ સાહેબ, આપણી ઘણી બધી સરસ ચર્ચા.

0: માં કરી રહ્યા છે. પણ હવે જૈવ વિવિધતાના જતનથી લોકોનું આરોગ્ય સુધારવામાં મદદ મળે આવી ખેતીથી?
1: યસ,
0: કારણ કે આરોગ્ય
1: આખરે તો પ્રશ્ન ત્યાં આવવાનો છે. આપણી આગળ કરોડો રૂપિયા છે, પણ પહેલું સુખતે
0: જાતે ન રહ્યા.
1: પહેલું સુખતે જાતે ન રહ્યા. હું તો ત્યાં સુધી દાખલા સાથે કહું, મારી આગળ માનો કે કોઈ વ્યક્તિ આગળ 10 કરોડ રૂપિયા છે, રામ બોલો ભાઈ રામ થઈ ગયું, તો એ 10 કરોડ 1.5 કરોડ નાળિયેરની જગ્યાએ ટીંગાડીને લઈ જઈ શકે છે?
0: સવાલ નથી.
1: તમારું જો શરીરનું તંદુરસ્ત હશે તો તમને સારો ખોરાક હશે, અને સારો ખોરાક હશે તો તમારું તંદુરસ્તી. એટલે ઝેર મુક્ત ખોરાક તમે ખાશો તો તમારી તંદુરસ્તી છે, જો સારી તંદુરસ્તી હશે તો જ તમે લાંબુ આયુષ્ય ભોગવી શકશો અને તમારા સંસાધનોનો ઉપયોગ કરી શકશો. એટલે બાયોડાયવર્સિટી આખરે પોઈન્ટ એ માણસની તંદુરસ્તી સાથેનો પોઈન્ટ છે, અને એમાં તમામ જીવો એકબીજાના સંપર્કમાં રહી
0: અને
1: શરીરૂપ
0: એટલે આપણે તો મરી ગયેલા ની વાત કરી, પણ હું મારું કે જીવતા હોય ને એને અન્નળીનું કેન્સર થયું, કઈ તો શકવાનું નથી,
1: તો કહેવાનું
0: પાસે ગમે એટલા કરોડો રૂપિયા શું કરવાનું,
1: શું કરવાના. એટલે કહેવાનો અર્થ એ છે કે છેવટે માણસે પેલા કહેવત હતી કે શરીર હાચવા માટે દેવું કરીને પણ ઘી પી
0: લીધું,
1: કહેવત હતી. આપણે ઘરડા છે ને બહુ હોશિયાર હતા, માણસની તાકાત માણસની શરીરની સૌષ્ઠવતા જો સારી છે તો તમામ રોગો તમારીથી દૂર રહેશે.
2: બરાબર છે,
1: એટલે મેઇન અગત્ય
2: બરાબર છે. આપણો જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં મેઇન ઉદ્દેશ છે, અત્યારે પાછું બીએમસી બનાવી રહ્યા છે આપણે, કે એમાં બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી એટલે ગામના લોકો ભેગા થઈ અને આ એક કમિટી બનાવે છે, ને એમાં પછી આપણી વનસ્પતિ હોય, આપણા પશુ પક્ષીઓ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાને સાચવી રહ્યા છે. તો દરેક જૈવ વિવિધતાના વ્યવસ્થાપન સમિતિ બીએમસીમાં એક સ્થાનિક વૈદ હોય, એક મહિલા હોય છે, પરંતુ તેમાં શું પ્રાકૃતિક ખેતીના તજજ્ઞને રાખવાથી ફાયદો થાય ખરો?
1: બહુ સરસ પ્રશ્ન છે. મૂળ જે માણસનો ખોરાક છે, સવારમાં ઉઠે દૂધથી માંડીને રાત્રે સૂય ત્યાં સુધી દૂધ, દિવસ દરમિયાન એને ખોરાક જોઈએ, અને ખોરાક ખેતી દ્વારા થાય છે, ગાય દ્વારા દૂધ મળે છે. તો ગાય દ્વારા એટલે પશુપાલન અને ખેતી આ બે એક એવા વ્યવસાય છે કે જે માણસ લ્યો પાસર ને પાડો, ગામડાઓમાં હાવ અભણ માણસો હતો પણ અનુભવ દ્વારા, પ્રાકૃતિક ખેતીની પણ અનુભવ દ્વારા દેશી ઓસડિયાથી તમારી તંદુરસ્તીનું રહસ્ય સાચવતા હતા. બહેનો આ ખેતીને પશુપાલન સાથે સીધા સંપર્કમાં છે, એટલે બહેનોને રાખતા હતા. પણ ખેતીને પશુપાલનના જો વ્યક્તિ આમાં હોય તો આ બાયોડાયવર્સિટીનું જે અત્યારે કમિટી છે એમાં જો ખેતી પશુપાલનને લગતા એકાદ વ્યક્તિ હોય અને એમાં પાછા રાસાયણિક ખેતી કરતા નહીં ને તો બાયોડાયવર્સિટીની ચેન્જ
0: હોય, પ્રાકૃતિક
1: ખેતી કરતા હોય અથવા ઝેરમુક્ત ખેતી કરતા હોય અને જે ગાય રાખતા હોય એવા ખેડૂતને આ કમિટીમાં રાખવા હોય તો સોનામાં સુગંધ ભળે એવું મારું માનવું છે.
0: એટલે આ વાત તો મુદ્દો મને એવું લાગે છે કે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ પણ આપનું સૂચનને જરા ગંભીરતાથી વિચારશે, કારણ કે એમાં જે તે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ છેવટે તો સમાજને મળવાનું છે, અને એ જૈવ વિવિધતા જેટલી સચવાશે એટલા એના પોષણ પણ એટલા વિવિધતા રહેવાની છે. હવે આપણે ત્યાં જૈવ વિવિધતા ભરપૂર છે એમ કહીએ છીએ, ઘણી વખત તો કેટલીક ખેડૂતોમાં તો એમ કહે છે કે વી આર લિવિંગ ઇન પુઅર કન્ટ્રી ઓફ રીચ ડાયવર્સિટી.
1: જી,
0: એટલે આપણી પાસે દેશ આપણો ગરીબ છે એટલે મૂડીને કારણે કે મૂડીનો અભાવ છે, તો ઓછા ખર્ચે આરોગ્ય ચલાવવામાં સરકારને આપણી બાયોડાયવર્સિટી કે આ સજીવ ખેતી કઈ રીતે મદદરૂપ થઈ શકશે?
1: બાયોડાયવર્સિટી જૈવ વિવિધતા, ભારત એક એવો દેશ છે કે વિશ્વમાં પ્રકૃતિને લગતા સંસાધનોનો જો સંપૂટ હોય તો ભારત દેશ છે. એમાં રણ પણ છે અને જંગલ પણ છે, એમાં દરિયો પણ છે, એટલે કહેવાનો અર્થ છે તમામ કુદરતી સંસાધનો મેક્સિમમ છે. માનો આપણે હમણાં ગયા વખતે થોડી ચર્ચા ખેર પેલા ઊંટની થઈ હતી, ચેર વૃક્ષની થઈ હતી, જંગલની થઈ હતી, પણ એની જાળવણી અને જાળવણીમાં આ માનો કે એક સોનાનો ચેન છે એમાં કડીઓ છે, એક કડી તૂટી જાય તો સોનાનો ચેન તૂટી જાય. એમ જંગલ એટલું ખાલી ગીર નહીં, મને કે ફોરેસ્ટ ની વાત નથી કરતો, જંગલ સિવાય પણ માણસ નો આમાં રોલ છે. પ્રકૃતિ નો મને કે આકાશમાં ઓઝોન થી ઓથરી નું પડ તૂટે તો પણ એ તકલીફ છે. તો આખી આખી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિના તમામ પાસા આપણી આગળ ખુબ સારી રીતે સચવાયેલા છે, પણ એ વધુ સારી રીતે સચવાય અને એનો રિયલમાં બાયોડાયવર્સિટીમાં એનો ઉપયોગ થાય તો અને તો જ આ પ્રાકૃતિક ખેતી એમાં ઉપયોગી થઈ શકે.
0: કારણ કે અત્યારે શું છે કે જૈવ વિવિધતા જેમ ઘટતી ગઈ, પોષક તત્વો ઘટતા ગયા, એટલે અત્યારે હોસ્પિટલો પાછળ તો અબજો રૂપિયાનો ખર્ચો છે, સરકારને પોતાને પણ દવાઓ પાછળનો ખર્ચો છે, આવા બધા જ ખર્ચા. એટલે એને કારણે જે કેટલાક વિકાસના અથવા તો લોકોની સુખાકારીના બીજા કામો થઈ શકતા જ નથી. લોકો જાણે પ્રાકૃતિક એટલે જૈવ વિવિધતાથી દૂર ગયા, પ્રાકૃતિક જીવનથી દૂર ગયા, એને કારણે બીમારીઓને કારણે પછી વિકાસ પણ અટક્યો. કારણ કે નાની ઉંમરે છેક 10-12 વર્ષના છોકરાને જો અત્યારે ડાયાબિટીસ હોય કે આંખોની તકલીફ થઈ હોય તો એ કદાચ આના કારણે છે ને, જૈવ વિવિધતાનો આપણો ઘટાડો થયો એના કારણે જ હશે ને.
1: સાહેબ બહુ સરસ પ્રશ્ન તમે કર્યો. તમે વિચાર કરો, એક હું ખાલી દાખલો દઉં, યુરિયા ડીએપી નો મિનિમમ અત્યારે યુરિયા ડીએપી બધું આપણે ત્યાં નથી બનતું, આપણે વિદેશ થી આયાત કરીએ.
0: સાચી વાત
1: સાહેબ, 10,000 કરોડ રૂપિયા. હવે જો તમે વિચાર કરો, બાયોડાયવર્સિટી થી જો પ્રાકૃતિક ખેતી અથવા દેશી પદ્ધતિથી ખેતી કરો તો આપણે યુરિયા ડીએપી નો ખર્ચ ઘટાડી
0: શકીએ.
1: અચ્છા, એ ખર્ચ બંધ થયો એટલે આપણા ખોરાકમાં શુદ્ધતા વાળો ખોરાક આવ્યો એટલે આપણે તંદુરસ્ત બન્યા. તો 1,000 કરોડ રૂપિયા જે હોસ્પિટલમાં ખર્ચ છે, માણસની તંદુરસ્તી નાના બાળક થી માંડીને વૃદ્ધ સુધી બધા તંદુરસ્ત રહે છે. તો માનસિક તંદુરસ્તીને કારણે બીજા જે પ્રશ્નો છે જે સંલગ્ન આપણને અત્યારે સીધા સંપર્કમાં નથી દેખાતા, સામાજિક સંબંધો, મને કે દૂષણો છે, આપઘાત છે, એવા ઘણા સાયકોલોજીકલ છે. એ તંદુરસ્ત ખોરાક હશે તો એ દૂષણો પણ ઘટશે. તો કહેવાનો અર્થ, એક બાયોડાયવર્સિટી અથવા એક વસ્તુથી ભગવાને આપણને જે સંસાધનો આપ્યા છે એ ખૂબ સારી રીતે આપણે એને વિકસાવી શકશું. અને આપણો જે પ્રશ્ન છે કે જે કરોડો રૂપિયા આપણે ગુંડિયામણ દઈએ છીએ અથવા કરોડો રૂપિયા જે ખર્ચ કરીએ છીએ અને આપણે જે ઝેરવાળું ખાઈએ છીએ એનાથી આપણે મુક્ત, બહુ સાચી બાબત છે.
2: એટલે હમણાં જ ની જ વાત કરું છું કે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કાલોલ ગયા અને ત્યાં એમણે એક આ રીતે પરિસંવાદ રાખ્યો ખેતીનો, કૃષિ ઉપરનો. તો એમણે એમ જ કીધું કે કેન્સર છે, કિડની ફેલ થવાના કારણો છે, કે તમને હાર્ટ એટેક આવવાના કારણો છે, બધા જ કારણો રાસાયણિક ખાતર છે કે છે.
1: મેડમ, આપને જાણ માટે કહું કે એ કાર્યક્રમ હાલોલનો હતો, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ, જે વિશ્વની પ્રથમ પ્રાકૃતિક યુનિવર્સિટી છે. સાહેબ પોતે ગવર્નર સાહેબ ના મુખ્ય પ્રણેતા છે પ્રાકૃતિક ખેતીમાં. આપણે ગર્વ લેવો પડે કે ગુજરાત રાજ્યના મહામહી આચાર્ય દેવવ્રત સાહેબ પોતે ગાંધીનગર થી બાય ટ્રેન વડોદરા આવ્યા, વડોદરા થી બાય બસ એસટી નોન એસી ગાડી માં હાલોલ આવ્યા, હાલોલ થી સાયકલ દ્વારા બપોરના 1 વાગે કેમ્પસ માં આવ્યા. કેમ્પસ માં શ્રોતા તરીકે પ્રાકૃતિક કૃષિ નો એક મારે ત્યાં સેન્ટર છે એટલે હું હતો. બપોર પછીના ટેકનિકલ સેશન માં પણ મારું લેક્ચર હતું. તદ્દન સાચા છો, એમણે
2: બહુ ભાર દઈને
1: જે તમે હમણાં વાત કરી કે આપણે ખુબ બહાર થી હુંડિયામણ આ બધી દવાઓ ખરીદવા, રાસાયણિક ખતરો નો ખર્ચ થાય છે, હોસ્પિટલોમાં ખર્ચ થઈ છે. આપણે જો પ્રાકૃતિક ખેતી અમને વજન દઈ વારંવાર અને ઇન પ્રેઝન્સ ઓફ 100s of સાયન્ટિસ્ટ અને ચારેક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એના સાયન્ટિસ્ટો 450 થી અપ સાયન્ટિસ્ટો હતા, તો બધાની વચ્ચે આપ જે જણાવો છો એ રીતે એમણે કર્યું. એમની મુહિમ એટલી પાવરફુલ છે કે આવનારા સમયમાં આખો દેશ એમની આ વિચારધારા ઉપર ખુબ આગળ વધી રહ્યો છે અને ગુજરાત ત્યારે એમાં પાયોનિયર
2: છે. કાર્યક્રમમાં બહુ સરસ ચર્ચા રહી છે અત્યાર સુધીમાં. સર, જતા જતા અમારા શ્રોતા મિત્રોને આપ પણ સંદેશ રૂપે કંઈક કહો.
1: હું આપને બધાને એક જ કહું છું કે દેશી બીજ, શબ્દ વજન દઈને કહું, દેશી બીજ, દેશી ગાય અને ઝેર મુક્ત ખેતી અને ઓછા ખર્ચે ખેતી, આ આપણો જો ગોલ હશે તો આ ગોલ આપણી તંદુરસ્તી, આપણું ઉત્થાન અને બાયોડાયવર્સિટી, અત્યારે જે આખું આપણું જે એટમોસ્ફિયર છે એ તમામ સમૃદ્ધ છે બાયોડાયવર્સિટી. પણ એનું જતન કરવું હશે તો આટલી વસ્તુ જોશે. અસ્તુ,
2: ખૂબ ખૂબ આભાર.

0: समझौता ज्ञापन पर हस्ताक्षर किए जाएंगे। कक्षा 12वीं की परीक्षा के परिणाम जारी होने के बाद संबंधित मुद्दों की जांच और उत्तर पुस्तिकाओं के पुनर्मूल्यांकन के लिए ऑनलाइन आवेदन जमा करने की आज अंतिम तिथि है। केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड ने बताया है कि पोर्टल मध्य रात्रि तक खुला रहेगा। सरकार ने कहा है कि अंतर्राष्ट्रीय स्तर पर एलपीजी की कीमतों में वृद्धि के बावजूद देश में वैश्विक स्तर पर इसका मूल्य सबसे कम है। पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय ने कहा कि भारत में एलपीजी सिलेंडर का मूल्य अमेरिका, ऑस्ट्रेलिया और कनाडा जैसे विकसित देशों की तुलना में काफी कम है। इस बीच आज घरेलू रसोई गैस की कीमतों में 29 रुपए प्रति सिलेंडर की वृद्धि दर्ज की गई। दिल्ली में 14 किलोग्राम के एलपीजी सिलेंडर की नई कीमत 942 रुपए है। इस बीच अमेरिका और ईरान के बीच संघर्ष के 100 दिन हो गए हैं। फरवरी के अंत में ईरान पर अमेरिका और इसराइल के हमलों से शुरू हुआ यह संघर्ष अब एक व्यापक क्षेत्रीय संकट में बदल गया है। संघर्ष से हुर्मुज जल डमरू मध्य में सुरक्षित समुद्री यातायात के लिए खतरा और लिबनान में नए सिरे से तनाव बढ़ गया है। केंद्रीय विज्ञान और प्रौद्योगिकी मंत्री डॉ जितेंद्र सिंह ने कहा है कि पिछले 12 वर्षों में नरेंद्र मोदी सरकार ने भारत को अवसर, नवाचार और आत्मविश्वास से प्रेरित आकांक्षी राष्ट्र में बदल दिया है। उन्होंने कहा कि भारत की अंतरिक्ष अर्थव्यवस्था जो वर्तमान में लगभग 9 अरब डॉलर की है उसके अगले 7 से 8 वर्षों में बढ़कर 45 अरब डॉलर तक पहुंचने की संभावना है। उपभोक्ता कार्य विभाग के ई जागृति मंच को राष्ट्रीय ई गवर्नेंस पुरस्कार 2026 में रजत पुरस्कार मिला है। उपभोक्ता कार्य, खाद्य और सार्वजनिक वितरण मंत्रालय ने बताया कि ई जागृति उपभोक्ता शिकायतों के त्वरित निपटारे में महत्वपूर्ण भूमिका निभा रहा है। फ्रेंच ओपन टेनिस टूर्नामेंट के पुरुष सिंगल्स के फाइनल में इटली के अलेक्जेंडर ज्वेरेव का सामना जर्मनी के फ्लेवियो कोबोली से हो रहा है। इससे पहले कल रूस की मिरा एंड्रीवा ने माजा च्वालिंस्का को हराकर महिला सिंगल्स का खिताब अपने नाम किया था। मौसम विभाग ने अगले 2 से 3 दिनों के दौरान देश के कई हिस्सों में तेज बारिश का अनुमान व्यक्त किया है। विभाग के अनुसार दक्षिण पश्चिम मानसून के कारण महाराष्ट्र, कर्नाटक, आंध्र प्रदेश, तेलंगाना, तमिलनाडु और पूर्वोत्तर राज्यों में तेज बारिश हो सकती है। हालांकि दिल्ली, पंजाब, हरियाणा, चंडीगढ़, पश्चिमी राजस्थान और तटीय आंध्र प्रदेश में गर्मी का प्रकोप जारी है। इसके साथ ही यह समाचार बुलेटिन समाप्त हुआ।
1: भारत અને ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રીઓની સહઅધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ। ઘરેલું રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો। દરમિયાન સરકારે કહ્યું ભારત રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આગામી 11 અને 12 જૂનના રોજ રાજ્યના 8 ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા 16 સરહદી ગામોની મુલાકાત લેશે। રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈથી લઈ ઇલેક્ટ્રિક વ્હીકલ ઈવી માટે નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે રાજ્યભરમાં વર્ગ 1 અને વર્ગ 2 માટેની પ્રિલિમ પરીક્ષા 19 જિલ્લાઓમાં 323 સેન્ટરો પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે યોજાઈ। નેશનલ ફર્ટિલાઇઝર સેલ ફ્રેમવર્ક હેઠળ જમીન પ્લોટ મુજબ ખાતર મળશે। ખેડૂતો માટે ખાતર મેળવવાની પ્રક્રિયા સરળ અને પારદર્શક બની। સમગ્ર રાજ્યમાં આવતીકાલથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ। કચ્છની પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા તૈયારી શરૂ। પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાંથી ચાલતી કેટલીક સ્પેશિયલ ટ્રેનો પરિચાલન કારણોસર બોરીવલી સ્ટેન્ડ પર ટૂંકાવવામાં આવી। કચ્છ યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યા શાખાઓ માટે પૂરક પરીક્ષાઓનું આયોજન કરાયું। સીબીસીએસના 1-6 સેમિસ્ટરના જ્યારે એનઈપીના સેમિસ્ટર 5 અને 6ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષામાં યોજાનારી હોવાથી એસએસસીની પરીક્ષામાં ભુજ ખાતે 15 પરીક્ષા કેન્દ્રના 139 બ્લોકમાં 4083 વિદ્યાર્થી નોંધાયા। દેશભરમાં 11 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત આયુષ મંત્રાલય દ્વારા સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થીમ સાથે 21 જૂનમાં સમગ્ર દેશમાં 1,00,000થી વધુ સ્થળોએ સામૂહિક યોગ અભ્યાસનો લક્ષ્યાંક। અને આ સાથે સ્થાનિક મુખ્ય સમાચાર પૂરા થયા। નમસ્કાર।

0: કહેતા જગજીત સિંહ અને જીતરા સિંહ. આ સાથે જ હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.
1: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલ ના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ લખાવી દીધી છે ને. આ પછી જે 4,000 બચ્યા છે તેની શોપિંગ થઈ જાય.
3: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
4: નોકરી મળી ગઈ.
5: અરે બાપ, અભિનંદન. હવે બહુ બધી શોપિંગ.
4: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
5: હો રાજકુમાર, સાલી ની પહેલા જ ખર્ચા.
4: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
5: પહેલા બજેટ બનાવતા સી, પછી ખર્ચો કર.
4: પણ બેન,
5: જો તમારી નો એક ભાગ હંમેશા બચાવવો. પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
4: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
6: આરબીઆઈ કહે છે,
7: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
8: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને સરહદી ગામોની મુલાકાત લેશે. સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 કર્મચારીઓના મોત. રાજ્યભરમાં આજે જીપીએસસીની વર્ગ 1 અને વર્ગ 2 ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ ગઈ. વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપમાં ભારતે કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 12 પ્રાયોરિટી જિલ્લાઓના 98 તાલુકા વોર્ડમાં 15,941 ટીમો દ્વારા અંદાજે 2 કરોડથી વધુ નાગરિકોની તપાસ કરાશે, જ્યારે અન્ય 22 જિલ્લાઓના 175 તાલુકા વોર્ડમાં 8-18 જૂન સુધી સ્ક્રીનિંગ કરાશે. નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવાશે. ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં તપાસ માટે જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા બહેનો અને પુરૂષ સ્વયંસેવકોની વિશેષ ટીમો જોડાશે. સર્વે દરમિયાન જો કોઈપણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્ર, મુખ્ય

0: આપશે. રાજ્યના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારી 11 અને 12 જૂને પાકિસ્તાન સરહદને સ્પર્શતા 16 ગામોની મુલાકાત લેશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મુલાકાત દરમિયાન અધિકારીઓ દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કરશે. રાત્રિ સભા, બોર્ડર પેટ્રોલિંગનું નિરીક્ષણ જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને સમીક્ષા કરશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત એડીજીપી વાબમ જમીર વાવતરા જિલ્લાના આસરગામ અને રાજણા ગામની મુલાકાત કરશે. આ ઉપરાંત એડીજીપી અજયકુમાર ચૌધરી કચ્છ પૂર્વ જિલ્લાના સિરાનીવાડ અને જટાવાડા ગામ, આઈજી બીપીન આહિરે પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા, ડીઆઈજી એએમ મુનિયા વાવથરા જિલ્લાના રાડોસણ અને ગોલબ ગામની મુલાકાત લેશે. આ ઉપરાંત કચ્છ પશ્ચિમ જિલ્લામાં ડીઆઈજી કેએન રામોર જુના અને દેઢિયા ગામ, ડીઆઈજી ડોક્ટર લીના પાટીલ ઉધમો અને પટાગર, એસીબી આરટી સુસરા પુરાંજપુર અને ગુનાઉ તથા ડીઆઈજી સુધા પાંડે દિનારા અને ભીતારા મોટા ગામોની મુલાકાત કરી રાત્રિ રોકાણ કરશે. આ મુલાકાતનો હેતુ રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને વધુ અભ્યોત બનાવવા તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા 4 ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. તે અગાઉ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક મળી હતી. બેઠકનો હેતુ રાજ્યસભાના ઉમેદવારો સાથે ધારાસભ્યોનો પરિચય કેળવવાનો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી માટે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંઝારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં ભૂગર્ભ ટાંકીમાં ઉતરેલા 4 સફાઈ કર્મચારીઓના મોત થયા. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું કે ટાંકીની અંદર ઝેરી ગેસના કારણે શ્રમિકોનો શ્વાસ રૂંધાયો હતો અને ગૂંગળામણના લીધે તેઓએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ચારેયને બહાર કાઢ્યા હતા. આ અંગે ડીસીપી આલોક કુમારે વધુ માહિતી આપી.
2: तीन लेबर है और एक कंपनी का सुपरवाइजर है. वो यहाँ पे सफाई करने के लिए यहाँ पे गए. सबसे पहले एक लेबर उसके अंदर टैंक के अंदर गिर गया, जो बेवान हो गया. तो बाकी उनको देखने के लिए गए, जो निकालने वाले थे वो भी उसमें बेवान हो गए. सुपरवाइजर ने फायर को कॉल किया. जब तक फायर की टीम पहुंची तो तब तक सुपरवाइजर भी उस टैंक में जाके गिर चुका था. टोटल 4 लोगों की मरने की बात इसमें सामने आई है. प्रिलिमिनरी ये पता चला है कि जो सीसीटीवी फुटेज देखा है उसमें कोई भी सेफ्टी इक्विपमेंट नहीं पहना गया था.
0: રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે યોજાયેલી 2 દિવસીય કાર્યશિબિરનો આજે સમાપન સમારોહ યોજાઈ ગયો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં યોજાયેલા સમાપન સમારોહમાં શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવામાં જીપીસીબી બોર્ડના અગ્રસચિવ વિનોદ રાવે જણાવ્યું કે પર્યાવરણના નિયમોનું પાલન કોર્ટના આદેશથી થાય તેના કરતાં આપણે સ્વેચ્છાએ કરીએ તે વધુ જરૂરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ aarnews_abdને ફોલો કરશો. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં આજે હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
3: मैक्सिमम टेम्परेचर्स की बात करें तो 24 घंटे में हमारा जो हाईएस्ट आया है गुजरात में वो 41.5 अहमदाबाद में आया है और अगले 7 दिनों के लिए कोई विशेष बदलाव होने की उम्मीद नहीं है. मैक्सिमम टेम्परेचर्स में मछुआरों के लिए कोई विशेष वार्निंग नहीं है, लेकिन डीप प्रेशर ग्रेडिएंट की वजह से हवाएं तेज चल रही है जिनकी स्पीड करीब 15 से 20 जबकि 25 नॉट हो सकती है दोनों ही नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट में.
0: રાજ્યભરમાં આજે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની વર્ગ 1 અને વર્ગ 2ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ ગઈ. 19 જિલ્લાઓમાં 323 કેન્દ્રો પર 60,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. જૂનાગઢ જિલ્લામાં યોજાયેલી પરીક્ષા દરમિયાન 18 કેન્દ્રમાં 4,249 ઉમેદવારો હાજર રહ્યા. આ પરીક્ષા અંતર્ગત ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલકી સેવા વર્ગ 1 અને 2, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2, મદદનીશ વન સંરક્ષણ પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 તેમજ હિસાબી અધિકારી વર્ગ 1 અને 2 ની કુલ 268 જગ્યાઓ ભરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણનો દરિયાકાંઠો હવે મિની ગોવા તરીકે ઉભરી રહ્યો છે. ત્યારે આજે કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ દરિયા

0: આવનારા પર્યટન માળખાગત સુવિધાઓ અને તાજેતરના વિકાસની પ્રશંસા કરી.
1: પરસોત્તમ મોદીજી યહાં પર આયે થે હમારે દેશ કે વડાપ્રધાન અને ઉન્હોને જો યહાં કે એરપોર્ટ કા ઉદ્ઘાટન કિયા બસ ડેપો કા ઉદ્ઘાટન કિયા તો વો દેખકે લગ રહા હૈ કે યહાં કા ટૂરિઝમ અભી પહેલે સે બહોત જ્યાદા બઢ ગયા હૈ ઓર યહાં પે જો પીછે સે યહાં કા ભી મતલબ વિકાસ અચ્છા હૈ જો રાકા ટેક્સ વગેરા જો હૈ યહાં પે વો બહોત અચ્છા હૈ ઓર હમને ભી યહાં પે ખૂબ એન્જોય કિયા હૈ ઓર જો મોદી સાહેબ ને જો બોલા હૈ કે યહાં પે વિથ ફેમિલી આઈએ બજેટ મે રહેગા જો એરપોર્ટ કા ઉદ્ઘાટન કિયા વો સબ જો ઉન્હોને બોલા વો યહાં પે આકે મેને દેખા વો સબ કુછ મતલબ હૈ સહી હૈ.
0: અમદાવાદમાં રમી રહેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપના ત્રીજા દિવસના અંતે ભારતે મેડલ ટેલીમાં કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું છે, જેમાં 24 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્ય ચંદ્રક સામેલ છે, જ્યારે સિંગાપોર 6 ચંદ્રક સાથે બીજા ક્રમે છે. યોગમાં અસાધારણ કૌશલ્ય, શિસ્ત અને શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરીને ભારતીય રમતવીરોએ વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને રમતમાં વૈશ્વિક નેતા તરીકે દેશનો દરજ્જો મજબૂત બનાવ્યો. 55 દેશોના 500થી વધુ યોગવીરો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. 4 જૂનથી શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય યોગાસન સ્પર્ધાનો આવતીકાલે અંતિમ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળતાના 12 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2009માં ગાંધીનગર ખાતે સ્થપાયેલી નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU સંસ્થાએ માત્ર 14 વર્ષના ટૂંકાગાળામાં ઓક્ટોબર 2020માં ઇન્સ્ટિટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે INIનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. પોરબંદર જિલ્લાના 2 ખેલાડીઓને ઇઝરાયલની નેશનલ ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું છે. મૂળ મખરાના અજય ખૂંટી અને પોરબંદરના રાહુલ ઉડેદરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ મેળવી છે. વિશ્વ પર્યાવરણ દિવસથી વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ સુધી 34 દિવસમાં 1 કરોડ આદિવાસી વ્યક્તિ દીઠ 1 વૃક્ષ ઉછેરવાની વલસાડ જિલ્લાના ધરમપુરના પીપરોડ હિલ સ્ટેશનથી શરૂઆત કરાઈ છે. 100 બંગાળી બાવળના રોપાનું પ્રતિકાત્મક વૃક્ષારોપણ સાથે આ મહાઅભિયાન શરૂ કરાયું છે. અમદાવાદના સેલા ખાતે યોજાયેલી પહેલી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ખાનક શાહ અને નક્ષ પટેલે 2-2 ખિતાબો જીત્યા છે. ખાનકે 17 વર્ષથી નીચેના વયજૂથમાં છોકરીઓમાં જુનિયર સિંગલ્સ અને 15 વર્ષથી નીચેના વયજૂથમાં સબ જુનિયર સિંગલ્સનો તાજ જીત્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં રક્તપિત્ત નિર્મૂલન માટે આવતીકાલથી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. રાજ્યના 8 વરિષ્ઠ IPS અધિકારી 11 અને 12 જૂને સરહદી ગામોની મુલાકાત લેશે. સુરતમાં ભૂગળ પટાકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 કર્મચારીના મોત. રાજ્યભરમાં આજે GPSCની વર્ગ 1 અને 2ની પ્રાથમિક પરીક્ષા યોજાઈ. વિશ્વ યોગાસન રમતગમત ચેમ્પિયનશીપમાં ભારતે કુલ 30 ચંદ્રકો સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

તો તમે આરબીઆઈની કમ્પ્લેન મેનેજમેન્ટ સિસ્ટમ પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. આ છે આરબીઆઈની તમારી ફરિયાદ ઉકેલવા માટેનો સરળ માર્ગ, એકદમ મફત. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

જેનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, નિર્માણ અટલ શર્માનું, નિર્માણ સહાય કાનન છાયા તેમજ વિરલ રાવલની. કાર્યક્રમનું આકાશવાણી રાજકોટનું પ્રદાન રહેશે.

0: હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હોઉ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ. રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હોઉ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ.
2: એ રામ રામ અટલબેન, રામ રામ.
3: વિરલભાઈ રામ રામ. મજામાં ને?
2: અરે અટલબેન, મજા મજા.
3: હા
2: મજા તો છે, પણ ગરમી છે ને એટલે પછી થોડીક એની સજાય હોય સાથે સાથે.
3: હા પણ એમાં છે ને દરેક વસ્તુમાં હું એમ માનું વિરલભાઈ, કઈક ને કઈક સારું છુપાયેલું હોય છે. એટલે ભગવાન એમ કે એક હાથ થી લઈ ને તો બીજા હાથ થી દેતો જ હોય છે. હવે તમે એમ થશે કે ભાઈ ગરમીમાં શું છે, જો ગરમીમાં કેરી ખાવા મળે, તરબૂચ ખાવા મળે, શકરકેટી ખાવા મળે,
2: હે ને? તરબૂચ ને શકરકેટી નું નામ સાંભળી તો મજા આવે. એક તો એમાં પાણી નો ભાગ વધારે હોય ને મીઠાશ હોય.
3: એટલે પ્રકૃતિ ને ખબર છે કે ભાઈ ગરમીમાં મનુષ્યોને આની જરૂર પડવાની છે, એટલે એ પ્રમાણે એ આયોજન કરે.
2: વાહ, બરોબર. એટલે દરેક ઋતુ ની અંદર છે ને એ ઋતુમાં દરેક વ્યક્તિને જે અનુકૂળ પડતા હોય એવા ફળો, એવા શાકભાજીઓ, એવી પ્રાકૃતિક વસ્તુઓ કુદરત આપણને સરળ રીતે આપતું હોય છે, આપણને સમજાય છે એ મોડું.
3: હા પણ મને છે ને અત્યારે એક પ્રશ્ન એ થાય વિરલભાઈ કે મને ભાવે બહુ આ બધું,
2: બરોબર.
3: પણ અત્યારે બજારમાં જે મળતા હોય છે ને, આપણે વિડીયો કેટલા બધા જોતા હોય છે કે ભાઈ કઈ રીતે ઇન્જેક્શન નાખીને પકવે છે અને કૃત્રિમ રીતે એમાં મીઠાશ પેદા કરે છે, એટલે મને આમ થોડુંક ખાટા પેલા છે ને આમ થોડીક એક શંકા જાય. એટલે મને એમ થાય કે કોઈ ખેડૂત પ્રાકૃતિક રીતે કઈક એવું ઉત્પાદન કરતા હોય ને તો એની પાસેથી લેવું મને ગમે.
2: એટલે અટલબેન, આ જે વિશ્વાસ આપણને મળે ને એ બહુ અગત્યનો હોય છે. નકર અત્યારે બધી જ કોઈ પણ વસ્તુ ખાવા પીવામાં શંકાની દ્રષ્ટિથી આપણે વધારે જોઈએ છે. પણ આપણે ચોરે ઘણા એવા મહેમાને આવે છે, મિત્રો આવે છે, યુવાનો આવે છે, બહેનો આવે છે, તો એવા મિત્રો, એવા બહેનો, એવા યુવાનો આગળથી આપણને ખબર પડે કે એ બધા પ્રાકૃતિક ખેતી કરી અને ઘણી બધી વસ્તુઓ ઉગાડે છે, એટલે આપણને હજી એ હોપ છે, આપણને આશા છે કે હજી આપણને સારી વસ્તુ ખાવા મળશે. અને ચોરે આજે આવી જ કંઈક આપણે વાત માંડવી છે. પેલા તો વાતો કરીએ પછી આપણે એની વાડીએ ખાવા જશું. એટલે તરબૂચ અને શક્કરપેટી ની ખેતી વિશે વાત કરવાની છે. અને વાત કરવા માટે દિનેશભાઈ હાંડા, કે જેઓ યુવાન છે, ખેડૂત છે અને જસદણ તાલુકાના કનેસરા ગામના વતની છે, એ ખાસ ચોરે આજે આપણા મહેમાન થયા છે. અને એમની સાથે વિષય નિષ્ણાંત કહી શકાય એવા નીતિનભાઈ અગ્રવત, કે જેઓ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણના પ્રોગ્રામ કોઓર્ડિનેટર છે અને ખેતી નિષ્ણાંત તરીકે વર્ષોથી કામ કરે છે. તો આ બંને મિત્રો ખાસ તો ચોરે આવ્યા છે. તો સૌથી પહેલા અટલબેન, બેનનું સ્વાગત કરીએ, બેને કહીએ રામ રામ. રામ રામ.
3: નીતિનભાઈ, તમે આમને લઈને આવ્યા છો દિનેશભાઈ ને, તો પેલા તો એમનો તમે કેટલા વર્ષથી ઓળખો છો અને એમનો થોડોક પરિચય આપો.
4: બેન, આપણી સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર આમ તો 32 વર્ષથી જસદણ વિછિયા વિસ્તારમાં કામ કરે છે અને છેલ્લા 4 વર્ષથી દિનેશભાઈ હાંડા આપણી ફાર્મર ફિલ્ડ સ્કૂલ આરોહણ પ્રોજેક્ટમાં જોડાણા. હવે બધા આજે ખાલે ખાસ કરીને આત્મનિર્ભર ભારત કે મેક ઇન ઇન્ડિયામાં સ્ટાર્ટઅપ બહુ પ્રખ્યાત છે. તો અમે વિચાર્યું કે ખેતીમાં સ્ટાર્ટઅપ શા માટે નહીં, અને આવા યુવાન ખેડૂતો જયારે આજે ગામડું છોડીને, ખેતી છોડીને દૂર ભાગી રહ્યા છે ત્યારે આવા નવયુવાનો અમારી સાથે જોડાય તો એને પણ એક મોડર્ન આધુનિક સ્વરૂપમાં ટકાઉ ખેતીની અંદર એક સ્ટાર્ટઅપ કરે અને એક સારી ખેતી કરે. તો 4 વર્ષથી દિનેશભાઈ અમારી સાથે જોડાણા અને એને આ ટેટી તરબૂચની ખેતીનું સ્ટાર્ટઅપ ગણી શકાય, સરસ મજાનું સ્ટાર્ટઅપ કર્યું.
3: તો આપણે દિનેશભાઈ ને જ પૂછીએ એમને સ્ટાર્ટઅપ વિશે. પણ પહેલા અમને દિનેશભાઈ આ કનેસરા ગામ વિશે થોડીક માહિતી આપો.
5: કનેસરા ગામમાં તો માહિતી આપવાની જ ન હોય, છતાંય હું આપું છું કે કનેસરા

0: 7-8 હજારની વસ્તી છે અને એવું ગામ છે અને કમેસરાની વાત કરવી તો કમેસરા ગામમાં જયારે વઢાધામ અને વથલ પદમણીને દેશ વટો દીધો હતો એ કસ વળી અને આ બાજુ આવ્યા હતા ત્યારથી કમેસરા ગામમાં એને રહેઠાણ કર્યું હતું અને જયારે વથલિયા ડુંગર ઉપર જયારે મોરલો બોલે ત્યારે વઢાધામને એનો દેશ સાંભળ્યો એટલે વથલ પદમણીએ એને શ્રાપ દીધો હતો મોરને કે આ બધું બોલમાં એમ એટલે હાલ અત્યારે વથલિયા ડુંગર ઉપર મોર કોણ બોલતો નથી શ્રાપ ના કારણે એવું મારું ગામ છે
1: એટલે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વાળું ગામ છે અને તમારે કેટલા વીઘા ખેતી છે
0: મારે 13 વીઘા ખેતી છે
1: બરાબર અને પેલા શું કરતા એમાં
0: પેલા એ ખેતી જ કરતા હતા પણ પેલા કપાસ મગફળી એવું વાવેતર કરતા હતા ત્યાર પછી ખેતીમાં જયારે મેં થોડોક રસ લીધો અને મને એમ થયું કે ખેતી કરવી છે એટલે મેં આગળ આગળ જાણી અને બધી જોયું કે ભાઈ આ બધી નફાકારક નથી આમાં બધું ખર્ચામાં જાય છે કપાસ મેંડીમાં 6 મહિને પાક થાય છે ત્યારે આપણે આવક થાય છે અને ત્યાર પછી મેં એવો વિચાર કર્યો કે આપણે હવે ટેટી અને તરબૂચ આવું બધું વાવી પ્લાસ્ટિક મલ્ચિંગ કરવું અને આધુનિક ખેતી થોડીક અપનાવી તો આપણે આગળ આવી આવો વિચાર આવ્યો
2: બરાબર તો દિનેશભાઈ તમને આવો વિચાર આવ્યો તો એ વિચાર આવવા પાછળ તમને ક્યાંથી ક્યાંક માર્ગદર્શન મળ્યું હોય કોકના તરફથી આ વાત મળી હોય કે આવું કંઈક કરાય તો એના વિશે થોડી વાત કરો કે આવો વિચાર ક્યાંથી આવ્યો અથવા ક્યાંથી આવું તમને શીખવા મળ્યું
0: વિચારવા તો હું મારા બંને વિને અહીંયા આટો ગયો હતો ત્યાંથી એવું મેં જાણ્યું કે તરબૂચ ને એવું વાવે છે એટલે મેં જોયું બધું જાણ્યું પછી મને એમ થયું કે આ કરવા જેવું છે એટલે ત્યાર પછી મેં આવું કીધું મલચિંગ ના ગ્રો કવર થી આપણે ખેતી કરવી છે એટલે એ કરવી એટલે ત્યારથી એવો વિચાર આવ્યો કે આ કર્યા જેવું છે અને આ કરવું જોઈએ
2: બરોબર
0: એટલે ત્યારથી મેં શરૂઆત કરી
2: બરોબર એટલે ઘરના અને તમે બધાએ આમ પારંપરિક ખેતી પહેલા કરતા અને હવે તમે આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા તો અત્યારે પ્રાકૃતિક ખેતી કેટલા ભાગમાં કરો છો
0: અત્યારે 5 વીઘામાં કરું છું
2: બરોબર
0: પ્રાકૃતિક ખેતી
2: બરોબર
1: તો આજે તરબૂચ અને શક્કર ટેટી છે એની ખેતી વિશે થોડીક વિસ્તૃત માહિતી આપો કોઈ ખેડૂતને કરવી હોય તો જમીન તૈયાર કરવાથી માંડી અને બીજ ક્યાંથી લેવા પછી શું શું માવજત કરવી પિયત અને પછી વેચાણ
0: એમાં એવું છે જયારે મલ્સિંગ કરવાનું થાય ત્યારે સારી રીતે ઊંડી ખેડ કરી જેની રોટાવેટર કે અથવા કોઈ પણ રીતે જેની ગોરાળ જમીન તૈયાર કરવી દેશી સાણનું ખાતર નાખવું પાયામાં ખાતર નાખવાનું હોય નાખવું પછી બેડ તૈયાર થઈ જાય એટલે ડ્રીપ ઉપર નાખી અને ત્યાર પછી મલ્સિંગનો કાગળ આવે એ ઉપર નાખી અને બીજનું એવું હોય કે આપણે જાણીએ અને એમ લાગે કે આ વેરાયટી સારી છે અને આમાં સારું રહેશે એ રીતે એવું બીજની પસંદગી કરી
1: અને કયા મહિનામાં કરવાની રોપણી
0: એ પહેલા મહિનામાં કરી રાખવાની
1: જાન્યુઆરીમાં આપણે ગરમી સુધી ખાવા માટે
0: એ તો આપણે નક્કી કરવાનું એમ હોય કે હવે ઉનાળામાં આપણે આટલા દિવસે પાક છે એ રીતે આપણે અગાઉ ઓલું કરી અને વાવવાનું રહે
1: એટલે કેટલા મહિનાનો પાક છે આ બંને
0: તરબૂચ છે એ 3 મહિનાનો પાક છે અને પેટી છે એ 2 થી 2.5 મહિનાનો પાક છે
1: એ રીતે આયોજન કરો
0: એ રીતે આયોજન અગાઉ કરવું પડે
1: અને એમાં જમીન કેવી માફક આવે
0: જમીન ફૂલ ભેજ વાળી હોય એ માફક આવે કારણ કે ટેટીને અને તરબૂચ ને પાણી જોઈએ એટલે ફૂલ ભેજ વાળી હોય એ જમીન અનુકૂળ છે
1: બરાબર એટલે આપે કીધું કે આપણે પેલા રોટાવેટર થી સાફ કર્યું પછી રેસ્ટ બેડ બનાવવાનું બરાબર ને પછી એમાં મલ્ચિંગ કરીને પછી ચોપી દેવાનું
0: હા મલ્ચિંગ કરીને પછી ચોપી દેવાનું
1: પછી એમાં ખાતર કે એવી કઈ પોષણ ની જરૂર પડે ખરી
0: હા ખાતર ની અને એવી બહુ જરૂર પડે દવા ખાતર પણ એ છતાં મને એક એવો બીજો વિચાર આવ્યો કે આ જંતુનાશક કરતા ઓર્ગેનિક તરફ થોડુંક જવું પડશે એટલે હું અત્યારે હાલ ઓર્ગેનિક નથી કરતો પણ 50% છું અને મારું એવું સપનું છે કે હવે મારે હાવ 100% ઓર્ગેનિક અપનાવવું છે આવું સપનું પણ છે
1: બરાબર એટલે એમાં પછી જીવામૃત ને એવું બધું આપવાનું
0: હા એવું હા જીવામૃત ને એવું બધું આપવાનું ખાટી છાશ ગૌકૃપા અમૃત આ બધું આપવાનું અને રાસાયણિક ખાતર કરતા જે સાણિયું ખાતર છે એનો વધારે ઉપયોગ કરવો રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરવો આવું બધું કરવાનું મારી ઈચ્છા છે
1: બરાબર તો હવે બીજ ને બધું ક્યાંથી લીધું પછી તમે
0: બીજ મેં આ બાજુમાં જસદણ છે ત્યાંથી લીધું હતું અને યજ્ઞ ખેડૂત પાસેથી મેં જાણ્યું કે કયું બીજ માં કયું સારું ક્વોલિટી છે એવું મેં જાણ્યું અને પછી જ મેં જસદણ થી બીજ ખરીદી કરી હતી.
1: અને પિયત પછી કેવી રીતે આપો છો?
0: પિયત માં બહુ ટેટી તરબૂચ માં તો ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે જો પાણી વધી જાય તો નાનો છોડ હોય તો સુકાવાની પ્રોબ્લેમ છે, અને જો મોટું ફળ બનાવવામાં બહુ પાણીની જરૂર પડે તે સમયે પાણીની વધારે, કારણ કે ઉનાળો હોય એટલે પાણીની સમસ્યા બહુ હોય એટલે ત્યારે પાણીની વધુ જરૂર પડે. એટલે ડ્રીપનો અને આ મલ્ચિંગનો ઉપયોગ કરો એટલે ભેજ જાળવી રાખે એટલે એમને જળવાઈ રહે.
1: તો તમારી પિયતની શું વ્યવસ્થા છે? કૂવો છે, બોર છે?
0: મારે કૂવો છે અને ડ્રીપ છે એટલે એવું છે.
1: બરાબર.
2: પછી પશુધન કઈ છે તમારી પાસે?
0: હા, પશુધન છે, બે ગાયું છે અને એક ભેંસ છે અને બળદ છે.
1: બરાબર. તો આ જે ખેતી કરતા હોય ખેડૂતો, એમાં પછી કઈ જે જંગલી પશુઓ છે એનો કઈ ત્રાસ થાય ખરો?
0: ના, જો સક્કર જેટી વાવો એટલે ભૂંડ હોય એટલે ગામડામાં અત્યારે ભૂંડ ની બહુ સમસ્યા છે. ભૂંડ હોય એટલે એની સક્કર ટેટી ની સુગંધ થી ભૂંડ બહુ આવે છે એટલે એના હાટું અત્યારે મેં ઉપયોગ કર્યો છે ઝટકા મશીન, પછી અલંગ ની વળી જાળી આવો ઉપયોગ કરી અને એના ત્રાસ થી
1: કર્યું છે. અને આ જે તમે કરો છો, તમારે કુલ 13 વીઘા જમીન,
0: 13 વીઘા,
1: એમાં 5 વીઘામાં તમે આ બધું કર્યું?
0: 5 વીઘામાં કર્યું.
1: તો પછી માણસો રાખ્યા છે કે એકલા હાથે જ બધું કરો છો?
0: ના, એવું જરૂર પડે કે ભાઈ કામ છે તો માણસો રાખવાના, નકર તો આ બધું મલ્સિંગ ને ક્રોપ કવર ને એવું કરવું ને એટલે માણસો ની ઓછી જરૂર પડે. ખાલી જયારે આપડે માલ તૈયાર થઈ જાય ને ત્યારે ખેતર માંથી બહાર કાઢવામાં એમ જ જરૂર પડે, બાકી તો મલસિંગ ને એવું એટલે નિંદામણમાં બધી ફાયદો રહે એટલે એમ મજૂર ની જરૂર નથી પડતી.
2: હવે આ બધી પ્રોસેસ થઈ પછી તમે પાછું વેચવા માટે શું કરો?
0: વેચવામાં તો બહુ તકલીફ હતી. તકલીફ માં એવું છે કે જયારે મેં માલ રૂપિયાના કિલો તરબૂચ જાય છે તો મેં 4 મણ ની ગાડી ભરીને હું ગોંડલ યાર્ડ માં મેં તરબૂચ નાખ્યા તો 4 રૂપિયાના કિલો તરબૂચ ગયા. પછી મેં કીધું હવે આ ખર્ચો કર્યો છે અને આટલું બધું પહેલી વાર છે ને આવું થાય તો શું કરશું. પછી મને એવો વિચાર આવ્યો કે મગજમાં ક્રોધ જ એવો સડી ગયો કે આટલી બધી મહેનત થી તૈયાર કર્યું અને આ ભાવ ન મળે તો ખેડૂતને કરવું શું. પછી મેં વિચાર કર્યો, મેં કીધું હવે તરબૂચ કે ટેટી બગડવું હોય એટલે બગડી જાય પણ આ વાડીએ વેસવું છે અને માણસો ને ખવારવું છે, બગડવું હોય તો બગડી જશે. પછી મેં ફોન દ્વારા કે જાહેરાત કરી કે ભાઈ મારી વાડીએ ટેટી તરબૂચ નો પાક તૈયાર થઈ ગયો છે, જે કોઈને લેવો હોય એવી રીતે મેં ફોન માં વાયરલ કરી દીધું એટલે માણસો ની શરૂઆત થઈ આવવામાં. મને ફોન આવે કે દિનેશભાઈ ટેટી છે, તરબૂચ છે એટલે હું કઉ ઘાસ છે એટલે મારી વાડીએ થી બધા માલ લઈ જાય અને મને 10 રૂપિયા ના કિલો તરબૂચ મેં વાડીએ બેઠા બેઠા 1400 મણ તરબૂચ વેચી નાખ્યા.
1: અને ત્યાં લઈ જવાનું ભાડું અને સાવ ભાવ કઈ આપતા નું
0: કઈ આપતા જ નતા. મેં ગોંડલ લઈ જાઉં તો તમારે 3000 રૂપિયા તો ગાડી ભાડું થાય અને અહીંયા વાડીએ બેઠા બેઠા વેસાઈ જાય મારે.
1: તો અહીંયા જે લેવા આવે છે એ બધી વ્યક્તિગત રીતે આવે છે કે કોઈ વેપારી પણ આવીને લઈ જાય છે?
0: ના, વેપારી આવે તો ઈ એમ કે હું લઈ જાઉં તો હું તમને 2 રૂપિયા ઓછો ભાવ આપું. મેં કીધું ના, મારે ઈ રીતે વેસવા નથી હું, એટલે વ્યક્તિગત રીતે જ મેં વેચ્યા હતા.
1: તો ક્યાં ક્યાંથી આવે છે લોકો લેવા?
0: લોકો આજુબાજુના ગામ માંથી લગભગ 7-8 ગામ ના લોકો ખરીદી કરવા આવ્યા હતા કે હાલો દિનેશભાઈ ની વાડીએ જવું છે અને તરબૂચ નો ટેટી અને મારો થોડોક જીવે દિલાવર કે ભાઈ આવો બેસો, આ પાણી ચાલુ હોય, સતત શરબત ચાલુ હોય અને પેલા તો જી લેવા આવે અને હું કહું કે ભાઈ તરબૂચ ખાવ, ટેટી ખાવ. પછી જી બધા ને ઈ લોકો લેવા આવે એટલે અરે નાના નાના છોકરા હોય એટલે હું કહું કે છોકરા ને તરબૂચ ખવારો. પછી એમ કે ભાઈ મારે 20 કિલો લેવાશે, મારે 30 કિલો લેવાશે, એ રીતે મેં વેસાણ કીધું હતું.
1: ખુબ સરસ.
2: એટલે અટલબેન, યુવાન છે ને એ ખેતીમાં આવે ને તો એની પાસે નવા વિચારો હોય, નવા આઈડિયાઝ હોય. તમે પોતે માર્કેટિંગ માટે બધા વોટ્સએપ થી બધા ફોન કર્યા. પછી જીવ જો ઉધારું હોય તો એ વેચવું છે એ સરળ પડે અને અત્યારે ચખાડીને લોકોને આપો તો લોકોને વધારે ગમતું હોય છે.
1: એટલે આ બધી વસ્તુ MBA કોર્સ કરતા બાળકો ભણતા હોય છે ને એ દિનેશભાઈ એ ખેતરે બેસીને શીખી લીધું છે. નીતિનભાઈ ને પૂછીએ કે નીતિનભાઈ, દિનેશભાઈ જેટલા કેટલાક યુવાનો આવી રીતે રિસ્ક લેતા હશે? કારણ કે એક રીતે એમણે રિસ્ક જ લીધું.

0: પરંપરાગત ખેતી કરતા હતા એમાંથી આ તરફ વળ્યા.
1: ખાસ અટલબેન કે મનુષ્ય માત્રનો સ્વભાવ છે કે ભાઈ કંઈક નવું અપનાવવું અથવા નવું સ્વીકારવાનું હોય ત્યારે સ્વાભાવિક છે, અંદર એક ડર હોય કે શું થશે કેમ થશે. પણ જેમ વિરલભાઈ વાત કરી એમ કે ડિજિટલ પ્લેટફોર્મ માધ્યમ છે કે યુવાનો થોડા સાહસિક થયા છે. સાથે સાથે ખેતીની અંદર અત્યારે સૌથી મોટી ચેલેન્જ હોય તો ક્લાઇમેટની છે. વાતાવરણ અને આબોહવાની અંદર બહુ મોટો પલટો આવ્યો છે, તો એની સામે રક્ષિત ખેતીને કઈ રીતે ટકાવવી, બરાબર છે? તો આવા ગ્રો કવર છે, મલ્ચિંગ છે, અને ખાસ કરીને દિનેશભાઈ સાથે અમારી જે ફાર્મર ફિલ્ડ સ્કૂલ છે ત્યાં અમે બધા આવા ડેમોન્સ્ટ્રેશન કર્યા રૂરલ ટેકનોલોજી. તો અત્યારે 10 થી 12 ખેડૂતો અલગ અલગ પાકની અંદર આ રીતે મલ્ચિંગ બેડ ક્યારા પદ્ધતિથી ખેતી કરવા લાગ્યા છે, જેમાં ગલકા છે, કાકડી છે, ગુવાર ઇવન પણ હવે લોકો ખાસ કરીને ખેતીની અંદર જે છે અટલબેન કે પરમેનન્ટ કન્ટિન્યુટી ઇન્કમ જેને કહેવાય, ઇન્કમ સિક્યુરિટી જેને કહેવાય, એ આવકની જે સલામતી ખેડૂતોની નથી હોતી. ચોમાસામાં 4 મહિના એમને રોજગારી મળી જાય, શિયાળામાં 2-3 મહિના મળી જાય, અને ઉનાળો એવી વસ્તુ છે કે 4 મહિના જેવો સમય ખેડૂત માટે કાપો બહુ કપરો હોય છે. ત્યારે આવી રક્ષિત ખેતી છે અથવા મલ્ચિંગ ખેતી છે ઓછા પાણીએ ઉનાળાની અંદર ખાસ જેને ઇન્કમનો સોર્સ ના હોય ત્યારે આવી ખેતી ખૂબ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થતી હોય છે.
0: તો દિનેશભાઈ આપની ખેતી જોવા બીજા લોકો આવે છે ખરા, કોઈ અપનાવે છે ખરો?
2: હા, મારી ખેતી જોઈ અને આજુબાજુના ગામના હોટેલ આવે છે કે ભાઈ કેવી રીતે દિનેશભાઈ બેડ તૈયાર કર્યા છે અને કેવી રીતે મલ્સિંગ કર્યું છે, ક્યાંથી મલ્સિંગ પેપર લઈ આવે છે, આ બધું ફોન અથવા રૂબરૂ જોઈ રહી છે.
0: બરાબર.
3: પછી જે મલ્ચિંગ તમે કરો છો એમાં તમને કઈ સહાયતા મળતી હોય છે સરકારની?
2: હા, સરકારની સહાય મળે છે કે હેક્ટરે 12,000 કે એકરે 12,000 એની જે લિમિટ હોય એ પ્રમાણે મલ્ચિંગ નો કાગળ હોય એના તો પૈસા એમનામ સરકારથી સહાયમાં જ આવી જાય છે અને હું દર વર્ષે સહાય લઉં પણ છું.
3: બરોબર. નીતિનભાઈ, તમારી જયારે વાત થતી હતી કે ભાઈ દિનેશભાઈ એક એવા યુવાન છે કે જે યુવાનને ઘણા બધા લોકો એનું માને છે અથવા તો ગામમાં એમની એવી છાપ છે, તો એના વિશે વાત કરો કે એમનું અનુસરણ કરે છે અથવા તો એમનામાં વિશ્વાસ ઘણા બધા લોકોને થયો છે.
1: વિરલભાઈ, ખાસ કરીને ખેડૂત એક એવો વર્ગ છે કે જે ખાસ કરીને સાંભળેલું અથવા ક્યાંક તમને વાંચેલું કે એવું હોય તો ઓછું અપનાવે છે, પણ નજરે જે જોવે છે ને એ 100-100% અપનાવે છે નાના એના ક્ષમતા પ્રમાણે. તો ભાઈ દિનેશે આ ટેટી તરબૂચની ખેતી છેલ્લા 4-1 વર્ષથી શરૂ કરી, તો એમના યુવાનો ત્યાં જોવા આવ્યા, એમને વિશ્વાસ બેઠો કે ના આ બધી વસ્તુ શક્ય છે ખરી, અને અમારી ફાર્મર ફિલ્ડ સ્કૂલમાં જોડાયા. ધીમે ધીમે એમને માહિતી ત્યાંથી પ્રાપ્ત થઈ ફાર્મર ફિલ્ડ સ્કૂલમાંથી, અને એમાં અત્યારે લગભગ મોટાભાગના યુવાન ખેડૂતો જે છે ખાસ કરીને એ આવું દિનેશની ખેતી જોઈને ખાસ કરીને અપનાવે છે. અને જે ખેડૂતો આ યુવાન ખેડૂતો જે છે ખાસ કરીને એ હવે આડેધડ કે અકાર્યક્ષમ પગલાઓ ખેતીમાં નથી લેતા, અમારી ફાર્મર ફિલ્ડ સ્કૂલ પર આવે, એના ડેમોન્સ્ટ્રેશન જોવે, એની પ્રેક્ટિસિસ સમજે, અને ત્યાર પછી 1 બાય 1 એ લોકો કરી રહ્યા છે, તો એનું રિસ્ક અને જોખમ પણ ઘણું ઓછું થયું છે અને ઓછા ખર્ચે વધુ નફો કઈ રીતે મેળવી શકાય, બરાબર છે? સાથે સાથે પર્યાવરણ, પ્રકૃતિ કે એની સોઇલ હેલ્થ, જમીન તંદુરસ્તીને કઈ રીતે સાચવી શકાય. આપણે કહેવત હતી કે કણની પાછળ કરોડ, એટલે કણમાંથી મણ પેદા કરનારા જે ખેડૂતો છે એની પાછળ કરોડો જીવો વસતા હતા, બરાબર છે? વૈયા હોય, ચકલા હોય, મરઘા હોય, બેક્ટેરિયાઓ હોય, તો આ બધી વસ્તુઓને પણ એ લોકો હવે સાથે લઈને ચાલતા થયા છે. એટલે ખરા અર્થમાં ખેતીની જે વ્યાખ્યા હતી એને હવે યુવાનો સાર્થક કરી રહ્યા છે.
0: તો દિનેશભાઈ, આપણે જયારે આ શરૂઆત કરી અને એક વિચાર મૂક્યો, ઘરમાં કીધું હશે, આસપાસ કીધું હશે, તો ત્યારે શું પ્રતિભાવ મળ્યા? તરત સ્વીકારી લીધું બધા કે હા ચાલો આપણે કરવું છે નવું કંઈક?
2: હા, એ તો મેં ઘરમાં એવી વાત કરી બાપુજીને કે બાપુજી આ રીતે મારે મલ્સિંગ અને ગ્રો કવરથી ખેતી કરવી છે, તો એમાં ડ્રીપની જરૂર પડે, દેશી સાણિયું ખાતર ભરવું પડે. તો પપ્પા એમ કે આપણી પાસે પૈસા નથી, ડ્રીપ શેની લેવી? એટલે મેં વીસીયામાં જાણ્યું કે ભાઈ મારે ડ્રીપ લેવી છે, પૈસા છે નહીં તો શું કરશું? એટલે મને કે તને લોન કરી દઉં. એટલે મેં શરૂઆતમાં લોન માથે તો મેં ડ્રીપ લીધી હતી. પછી બાપુજી ખારા થયા કે હપ્તો શેમાંથી ભરશો? પછી મેં જેવું જ મળશે ક્રોપ કવર થી ખેતી શરૂ કરી ને એટલે સીધી આવક બમણી થઈ ગઈ. એટલે તો પછી હપ્તાના બધા થઈ જાય. પછી એને એમ થયું કે મલસિંગમાં નામ સારું છે ને ઉત્પાદન સારું છે એટલે એમાં કર્યા જેવું છે. એટલે બાપુજી ને થોડોક સપોર્ટ કર્યો કે ન કર. એટલે હવે તો ઈ એમ કહેવાય કે હવે આ 5 વીઘાનું કર્યું, આવતી સાલે હવે 10 વીઘાનું આપણે કરવું છે અને મગફળી અને કપાસ વાવવાનું બંધ કરી દેવું છે, કરવું નથી. એટલે હવે મારે એવો વિચાર છે કે આવતી સાલે મારે 10-10 વીઘામાં બધું કરવું છે.
3: તો અટલબેન, દિનેશભાઈ જેવા યુવાન જો એક ગામમાં ખેતી કરતા હોય તો એના જે ફળ છે અથવા તો એને જે સરસ રીતે આ પોતાની વાતને મૂકી હોય તો ગામના ઘણા બધા લોકો એને અનુસરતા હોય છે અને ગામમાં એક વિશ્વાસનું સંપાદન થતું હોય છે. આપણે શરૂઆતમાં જ વાત થતી હતી કે સકળ પેટી તરબૂચ ખાવા તો બહુ ગમે, પણ વિશ્વાસ ક્યાં કે જ્યાં ઇન્જેક્શન નહીં માર્યું હોય. તો આવા વિશ્વાસપાત્ર ખેડૂત દિનેશભાઈ આંડા સાથે વાત કરવાની આજે ખૂબ મજા
0: આવી અને મને લાગે છે ઘણા બધા મિત્રોને પણ એમની સાથે વાત કરવી હશે અને ભાઈ એમને કદાચ આવું કઈ વિચાર આવે કે ભાઈ અમારે પણ આવું કઈક મીઠા મીઠા ફળ ખાવા છે અને અમારે ખેતી કરવી છે. તો એ માટે આપણે દિનેશભાઈ નો નંબર મિત્રોને આપી દઈએ.
3: દિનેશભાઈ હાંડા કે જેઓ જસદણ તાલુકાના કનેસરા ગામના વતની છે, એમનો મોબાઈલ નંબર છે 91-61-48-48-7-28
0: એટલે કે 9106148728.
3: તો અટલબેન, નીતિનભાઈ, દિનેશભાઈ એમ બધા બેઠા છે, ડાયરો જાયમો છે, એક સરસ મજાનું લોકગીત સાંભળી
0: અને
3: પછી છૂટા પડીએ. સૌ મિત્રોને કહીએ રામ રામ રામ રામ.

0: ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કલેન્ડરમાં આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાને કહીએ
3: રામ રામ રામ રામ.

આપનો ચોરો નિર્માણ હતું અટલ શર્માનું, નિર્માણ સહાય કાનન છાયા તેમજ વિરલ રાવલની. પ્રસારણ આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: જેવા વિકસિત અર્થતંત્રો કરતા પણ નોંધપાત્ર રીતે ઓછા છે. એક અહેવાલ.
1: પશ્ચિમ એશિયા મેં હાલ કે સંકટ કે દૌરાન ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરને કે લીએ ઉઠાએ ગયે કદમો કા ઉલ્લેખ કરતે હુએ સરકાર ને કહા હૈ કે ભારત ઉન ચુનિંદા દેશોં મેં શામિલ રહા જિસને સમુદ્રી યાતાયાત મેં ગંભીર બાધાઓ કે બાવજૂદ હોર્મુઝ જલડમરુ મધ્ય કે રાસ્તે ઉર્જા આપૂર્તિ કો નિર્બાધ બનાએ રખા. સરકાર કે અનુસાર દેશ મેં પેટ્રોલિયમ ઉત્પાદો કી કોઈ કમી નહીં હુઈ ઓર એલપીજી કી વિતરણ વ્યવસ્થા ભી સામાન્ય રૂપ સે ચલતી રહી. પ્રિયા મંડલ કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે વૈષ્ણવી.
0: ઉલ્લેખનીય છે કે ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ ઉત્તર વહીઓના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઈન અરજી કરવાનો આજે અંતિમ દિવસ છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે પોર્ટલ આજે મધરાત્રિ સુધી ખુલ્લું રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓને વહેલી તકે અરજી કરવા જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં મહેસૂલ ગુપ્તચર વિભાગે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી સોનાની દાણચોરી કરતી ટુકડીનો પર્દાફાશ કર્યો છે. વિમાન મથકેથી લગભગ 5 કરોડ રૂપિયાની કિંમતનું 3.2 કિલોગ્રામ સોનું જપ્ત કરાયું. દરમિયાન બાંગ્લાદેશ અને શ્રીલંકાના 3 મુસાફરો અને એરપોર્ટના 3 કર્મચારી સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગ્રાહક બાબતો વિભાગના ઈ જાગૃતિ ડિજિટલ મંચને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર 2026 હેઠળ રજત પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર સરકારી પ્રક્રિયાઓમાં સુધારો કરવા અને ટેકનોલોજી દ્વારા ડિજિટલ પરિવર્તનને માન્યતા આપે છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ શરૂ કરાયેલા આ એઆઈ આધારિત મંચ પરથી 2,07,000થી વધુ ફરિયાદોનો ઉકેલ લવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેજર અભિલાષા બરાકને સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય લૈંગિક અધિવક્તા પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સન્માન મેજર બરાકની અનુકરણીય સેવા અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા પ્રયાસોમાં ભારતના લાંબા સમયની યોગદાનની માન્યતા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેતા સલીમ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સલીમ કુમારે તેમની પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન વિવિધ ભૂમિકાઓમાં તેમની બહુમુખી પ્રતિભા અને યાદગાર અભિનયથી એક અલગ છાપ છોડી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ અભિનેતા સલીમ કુમારનું ગઈકાલે રાત્રે કોચીમાં 57 વર્ષની વયે નિધન થયું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની જ્યારે ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ગરમીની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણાના કેટલાક વિસ્તારો, બંગાળની ખાડી અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન આગામી 4 દિવસ સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ રાજસ્થાન અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી પણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ફૂટબોલ ટીમને એસએએફએફ ચેમ્પિયનશીપ 2026 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું, મહિલા ફૂટબોલરોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમની નોંધપાત્ર સિદ્ધિ દેશભરની યુવા છોકરીઓને આત્મવિશ્વાસ અને હિંમત સાથે તેમના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરણા આપશે. ઉપરાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું, આ નોંધપાત્ર સિદ્ધિ ભારતમાં મહિલા ફૂટબોલની વધતી જતી શક્તિને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ જીત આગામી સમયમાં વધુ યુવાનોને ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહિત કરશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પણ ભારતીય મહિલા ટીમને એસએએફએફ ચેમ્પિયનશીપ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગોવાના મડગાંવ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 3-1 હરાવીને 6ઠી વખત આ સ્પર્ધા જીતી હતી. ભારતીય કુસ્તીબાજોએ આજે મંગોલિયામાં ઉલાન બાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં પુરૂષોની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં 2 સુવર્ણ અને 2 રજત કાંસ્ય ચંદ્રક જીત્યા છે. દીપકે 61 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં કઝાકિસ્તાન

રનના એસિલ આલ્ટાકીનને 6-0થી હરાવી જ્યારે દિનેશે 125 કિલોગ્રામ વજનજૂથની ફાઇનલમાં કઝાકિસ્તાનના યેદિગે આસિમ બેકને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. બીજી તરફ મોહિત કુમાર અને વિકી અલગ અલગ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યા છે. નવી ચંદીગઢમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમતના અંતે અફઘાનિસ્તાને ભારત સામે 5 વિકેટે 130 રન બનાવ્યા. આ સાથે અફઘાનિસ્તાન 451 રનથી પાછળ છે. રમતના અંતે રહમત શાહ 43 રન બનાવીને અણનમ રહ્યો. ભારત તરફથી માનવ સુથારે 3, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ લીધી. દિવસની શરૂઆતમાં ભારતે 8 વિકેટે 564 રનના વિશાળ સ્કોર પર પોતાનો પહેલો દાવ જાહેર કર્યો હતો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ લી જે મ્યુંગે દેશના આગામી પ્રધાનમંત્રી તરીકે લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી હાન સિયોંગ સુકને નામાંકિત કર્યા છે. રાષ્ટ્રીય સભા દ્વારા મંજૂરી બાદ હાન લી દેશના બીજા મહિલા પ્રધાનમંત્રી બનશે. અમેરિકાના ઓહિયોમાં સામુદાયિક ઉત્સવ દરમિયાન થયેલા ગોળીબારમાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં 2ની હાલત ગંભીર છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ગોળીબાર ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ નજીક થયો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ ગોળીબારની ઘટનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે શંકાસ્પદોની શોધ શરૂ કરી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠકમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં ભારત નવીનતા અને આત્મવિશ્વાસથી પ્રેરિત મહત્વાકાંક્ષી રાષ્ટ્રમાં પરિવર્તિત થયું. મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી 5 કરોડની કિંમતનું 3 કિલોગ્રામ સોનું જપ્ત. આગામી 2-3 દિવસ દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. અને ઉલાનબાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં ભારતીય કુસ્તીબાજોએ આજે 2 સુવર્ણ અને 2 કાંસ્યચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગ્યે આવતીકાલે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. હવામાન ખાતાની માહિતી અનુસાર આજના દિવસનું મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. રાત્રિના 8:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 53% નોંધાયું. હવામાન ખાતાની આગાહી અનુસાર આકાશ વાદળછાયું રહેશે. સ્થાનિક હવામાન સમાચાર આપે સાંભળ્યા. શ્રોતા મિત્રો, હવે જોઈએ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત. કાલે સવારે તારીખ 8 જૂન 2026, આવતીકાલે સવારે 6:05 ભક્તિ સંગીતથી કાર્યક્રમનો પ્રારંભ કરીશું. અર્ચના સવારે 6:30 અમૃતધારા, વિષય વૈરાગ્ય, સ્વામી અધ્યાત્માનંદજીની પ્રસ્તુતિ. 6:35 શ્રી રામચરિતમાનસ ગાન રજૂ થશે અને 7 વાગે સદાબહાર ગીતો રજૂ થશે. 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો આપ માણી શકશો અને 8:30 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. સવારે 9 વાગે સવારે માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ. 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો રજૂ થશે. 10:02 સાહિત્ય પત્રિકા કાર્યક્રમ અંતર્ગત પારંપરિક અને આધુનિક ભવાઈનો ભેદ પ્રસ્તુતિ આશીષ કેલકર. 10:45 સુગમ સંગીત કલાકાર કીર્તિકુમાર હાથી. 11:02 હિન્દી ચિત્રપટ સંગીત. 11:30 હિન્દી ગેરફિલ્મી ગીતો આપ માણી શકશો અને 12:02 સુર સંગાત કાર્યક્રમ અંતર્ગત શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક શ્રી તુષાર શુક્લ સાથે દેવાંગ ભટ્ટની મુલાકાત રજૂ થશે. 10:10 સુગમ સંગીતનો કાર્યક્રમ આપણી શકશો કલાકાર રાસબિહારી દેસાઈ. 1:30 આપ ફૌજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીતમાં માનશો કલાકાર શૈલેષગીરી બાવા અને પ્રભાબેન રબારી પાસેથી લોકસંગીત. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. 7:22 ગામનો ચોરો, જેમાં જૂન માસના અગત્યના ખેતી કાર્યો, ગ્રીન હાઉસમાં ઉગાડાતા પાકોમાં કૃષિ ઉદ્ભવ અને તેનું નિયંત્રણ. 8:00 સુરમાધુરી. 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો આપ માણી શકશો. આપ સાંભળી રહ્યા છો અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ પ્રસ્તુત થશે. 10:00 રજૂ થશે ગુજરાતી નાટક બ્લફ માસ્ટર. લેખન વિપુલ શર્મા, નિર્માણ જયકૃષ્ણ રાઠોડ. 10:30 શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ તબલા વાદન રજૂ થશે કલાકાર ચિરાયુ ભોલે. 11:10 સમાચાર સેવા દ્વારા પ્રસ્તુત થશે વિશેષ શૃંખલા રજૂ થશે. વિષય છે કિસાન સશક્તિકરણ. આ હતા અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:49 થઈ છે. અમારી બીજી સભાના કાર્યક્રમો અહીં સંપન્ન કરીએ છીએ. આવતીકાલે સવારે પ્રાત સભામાં આરંભે આપણે ફરીથી મળીશું. અત્યારે રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.